નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે બુધવાર વૈશાખ દિનાંક 30 શક સંવત 1948 એટલે કે તારીખ 20 મે 2026. અત્યારે સવારના 5:58 અને 29 સેકન્ડ થઈ છે. પ્રસારણની પ્રથમ સભાયાત્રામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળ સ્વરથી.

0: ભાવથી યુક્તપણે પ્રકાશે છે. આ પ્રમાણે માયા જીવાત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેનારી છે. જેમ જીવાત્માથી પૃથક આ શરીરનું અસ્તિત્વ નથી, પરંતુ જીવાત્માને લઈને જ આ શરીરનું અસ્તિત્વ છે. જીવાત્મા નીકળી ગયા પછી આ શરીરનું અસ્તિત્વ રહેતું નથી, તરત જ શરીર મટીને શબનું અસ્તિત્વ આવી જાય છે. તેવી જ રીતે ભગવાનના સૃષ્ટિ કાર્યમાં માયા એક સાધન રૂપ છે અને ભગવાન વિના માયાનું અસ્તિત્વ પણ નથી. માયા ભગવાનની શક્તિ છે અને ભગવાનને આધીન છે. એવા પરમાત્માની શરણાગતિ જો સ્વીકારીએ તો જ માયાથી આપણે બચી શકીએ છીએ. શરણાગત ભક્તો ઉપર જ્યારે ઈશ્વરનો અનુગ્રહ થાય છે ત્યારે જ માયાથી મુક્તિ થાય છે. એ સિવાય ક્યારેય પણ માયા થકી મુક્તિ થતી નથી.
1: માયાનું સ્વરૂપ એ વિચારબિંદુ જ આપે સાંભળી રહ્યા હતા પઠન રચના દવે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળી નારણદાસની ભક્તિ રચના વાંજી વેલજી પારાધીના કંઠે.

0: આગલા અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. તેના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, પેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને
3: વ્યાજની ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
2: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
3: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
2: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
3: મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ
2: ગુણવત્તા સફર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર નો સંપર્ક કરો
3: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી નો સંપર્ક કરો.
2: અને જો આપને તેમના નિર્ણય થી સંતોષ ના હોય તો ગાંધીનગર ની ગુજરાત રાજ્ય અન્ન આયોગ ની કચેરી ની પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજની ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહ્ન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો. અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. આવો હવે સાંભળીએ અશોક કુમાર ગોરના કંઠે ગવાયેલી રવિરામની આ રચના.

ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: માં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને
2: વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
1: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
2: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે.
1: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
2: મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ
1: ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરનો સંપર્ક કરો
2: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો.
1: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આજના કાર્યક્રમમાં આપણે સાંભળ્યું.

0: પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે

0: સાવચેત થવાનું છે મારું. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. વળતી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, પેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ
1: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ કે આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો
0: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો
2: આજની કૃષિ માહિતી વિષય છે ચોમાસુ તલની નફાકારક ખેતી પ્રસ્તુતિ સીડી કરમશાણી
3: નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સીડી કરમશાણી આજની કૃષિ માહિતીમાં આપણે જોઈશું ચોમાસુ તલની નફાકારક ખેતી વિશે માહિતી મિત્રો તલના પાકને સારા નિતારવાળી ઘોરાળુ બેસર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે ચીકણી ક્ષારવાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન આ પાકને અનુકૂળ આવતી નથી હવે જમીનની તૈયારીની વાત કરીએ તો આગલા પાકના અવશેષો દૂર કરી હળની એક ખેડ અને કરબની બે વખત ખેડ

0: કેપ્ટન ફૂગનાશક દવા પ્રતિ કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટાપો, ત્યારબાદ એઝોપ્ટોબેક્ટર અને ફોસ્ફોબેક્ટેરિયા કલ્ચર જેવા જૈવિક ખાતરનો 125 ગ્રામ કિલો બીજ પ્રમાણે પટાપી વાવણી કરવા ભલામણ છે. ચોમાસુ તલનું વાવેતર જૂન અને જુલાઈ દરમિયાન વાવણી લાયક વરસાદ થતા કરવું જોઈએ. ચોમાસુ તલ માટે 2 હાર વચ્ચે 60 સેન્ટીમીટરના અંતરે વાવણી કરવી અને વાવણી બાદ 20-25 દિવસે હારમાં 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખી પારવણી કરવી. તલનું બીજ ઝીણું તેમજ બીજનો દર ઓછો હોવાથી એક સરખો ઉગાવો થાય તે હેતુથી બીજની સાથે રેતી ભેળવીને વાવણીયાનો ઉપયોગ કરી વાવેતર કરવાથી સપ્રમાણ અંતર જળવાઈ શકાય છે. તલના પાકને સામાન્ય રીતે હેક્ટરે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. આ પૈકીનો બધો જ ફોસ્ફરસ અને અડધો નાઇટ્રોજન વાવણી સમય પાયામાં અને બાકીનો અડધો નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે અંદાજે વાવણી બાદ 30-45 દિવસે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવો. ઓછા વરસાદમાં આ પાક થાય છે, છતાં ફૂલ અવસ્થાએ અને ઘાટા બેસવાની અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો 1-2 પિયત આપવાથી વધુ ઉત્પાદન મળી શકે છે. તલના પાકને ઉગ્યા પછી 15-30 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવા, 2-3 આંતરખેડ અને 2 વખત હાથથી નિંદામણ કરવું. છોડ મોટા થયા પછી આંતરખેડ કરવી હિતાવહ નથી. જ્યાં મજૂરોની અછતની પરિસ્થિતિ હોય ત્યાં નિંદામણનાશક દવા તલની વાવણી બાદ, પરંતુ તલના સ્ફુરણ એટલે કે ઉગાડવા પહેલા જમીન ઉપર એક સરખી રીતે છંટકાવ કરવાથી અર્થક્ષમ નિંદામણ નિયંત્રણ કરી શકાય છે. છોડના માથા બાંધનારી ઈયળના નિયંત્રણ માટે ક્વિનાલ ફોર્સ 25% 20 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂરિયાત મુજબ 8-10 દિવસ બાદ બીજો છંટકાવ કરવો. ગાંઠિયા માખીના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ 50 સીસી 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળી દ્રાવણ ફૂલ ઉપર ખાસ પડે તે રીતે 15 દિવસના અંતરે 2 છંટકાવ ફૂલની શરૂઆત થયા બાદ કરવી. પાનકથરીના નિયંત્રણ માટે દ્રાવ્ય ગંધક 80% વેટરનિટી પાવડર 17 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવી 2 છંટકાવ કરવા. તલના પાનના સુકારાના નિયંત્રણ માટે કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% વેટરનિટી પાવડર 40 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ઓગાળી રોગ દેખાય તે તુરત જ છંટકાવ કરવો અને બીજો છંટકાવ મેન્કોઝે 75% વેટરનિટી પાવડર 26 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ઓગાળીને 15 દિવસના અંતરે કરવો. તલવાળી જાત આત નામની સફેદ દાણાવાળી જાત તેમજ ગુજરાત તલ 10 કાળા દાણાવાળી જાતની વાવણી કરવાની ભલામણ કરવામાં આવે છે.
1: હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, ચોમાસુ તલની નફાકારક ખેતી પ્રસ્તુતિ હતી સીડી કરમશાણીની. પ્રસારણ આકાશવાણીના પુષ્કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ કાન. આજના કલાકાર છે ભૂપિન્દરસિંહ અને મહેન્દ્ર કપૂર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંઢાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્યો મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. અમદાવાદ મહાનગરમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-27 દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળીને તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓએ કમિટી સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય એવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે.
1: 100 કરોડ જનતા કે લીએ ઇસમે મતદાતા ભી ઇન્વોલ્વ હૈ, પૂરે દેશ કા મતદાતા, પૂરે દેશ કે સિટીઝન ઓર દેશ મે જો બહાર સે ઇન્વેસ્ટ કરતા હૈ વો ભી એક

0: स्टेकहोल्डर्स क्या है कि भारत का जो डेमोक्रेसी है वो कितनी मजबूत है। और अर्थशास्त्रियों ने ये भी कहा कि इससे जीडीपी पे 1.6% का फर्क पड़ेगा। अगर 7 चुनाव होते हैं तो 7 लाख करोड़ रुपया देश का बचता है इलेक्शन करने के लिए प्रधानमंत्री मोदी जी ने और सरकार ने ये बिल जो है पार्लियामेंट्री ज्वाइंट पार्लियामेंट्री कमेटी को रेफर किया है।
1: પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણીને કારણે દેશની જીડીપીમાં વધારો થશે અને 7 લાખ કરોડની બચત થશે।
0: અગર મેં ઉદાહરણ કે તોર પર આપકો બતાઉં કે 2029 મે અગર એ લાગુ હોતા હે કાનૂન તો લાગુ હોતે હી પાર્લિયામેન્ટ કી પ્રથમ જો મીટિંગ હોગી ઉસકો અપોઇન્ટેડ ડેટ કહેંગે વો કેલેન્ડર હો ગયા સર। જૈસે 30 મઈ 2029 કો અગર પહેલી મીટિંગ હોતી ઓર સંવિધાન મે સંશોધન હો જાતા ઉસકે પહેલે તો પહેલી મીટિંગ કે દિન હી યે માના જાયેગા કે અપોઇન્ટેડ ડેટ હૈ ઓર ઉસસે 5 સાલ કે બીચ મે મઈ 2029 સે લગા કરકે 5 સાલ કે બીચ મે જો ભી વિધાનસભા કે ચુનાવ હોંગે વો શોર્ટ ટર્મ કે લિયે હોંગે ઓર 2034 મે સબ સાથ આ જાયેગે। लागू ये 2029 में तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे।
1: રાજ્યભર માં નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ છે, જે અંતર્ગત આણંદ જિલ્લાની 6 નગરપાલિકાઓ પૈકી ઉમરેઠ, તારાપુર, પેટલાદ, ખંભાત, સુજિત્રા, બોરસદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી। ગાંધીનગરની કલ્લોલ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી, જ્યારે ગીર સોમનાથની વેરાવળ, પંચમહાલની શહેરા અને અમરેલીની દામનગર, ધારી, સાવરકુંડલા, બાબરા, બગસરા અને અમરેલી નગરપાલિકા પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના અંદાજે 1 મહિના બાદ 3 તબક્કે 15 મહાનગરપાલિકાઓની સામાન્ય સભા મળશે। પહેલી સામાન્ય સભામાં હોદ્દેદારોની નિયુક્તિઓ કરવામાં આવશે। તારીખ 25, 26 અને 28 3 દિવસ દરમિયાન અલગ અલગ તબક્કે મળનારી સામાન્ય સભામાં 15 મહાનગરપાલિકાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો। રાજ્યપાલે સ્વચ્છતા, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત જીવન, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપી તેની માવજત કરવાનો સંકલ્પ લેવો જોઈએ। તેમણે ગ્રામજનોને અઠવાડિયામાં 1 દિવસ ગામની સફાઈ અને વૃક્ષોને પાણી આપવાની અપીલ કરી હતી। રાજ્યપાલે યુવાનોને વ્યસનથી દૂર રહી સાત્વિક આહાર અપનાવવા અને બાળકોને સંસ્કારી તથા શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો। ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અપનાવી આવક વધારવા પણ અપીલ કરવામાં આવી હતી। જામનગર પોલીસે ગેરકાયદે વિદેશ મોકલવાના કૌભાંડને ઝડપી પાડ્યું છે। આ કેસની તપાસ દરમિયાન લોકોને નકલી વિદેશી નોકરીના વચન આપીને છેતરપિંડી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી અને 25 પાસપોર્ટ જપ્ત કર્યા છે। શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ કેસની વધુ તપાસ થઈ રહી છે।
2: લોકો સે ઉનકે પાસપોર્ટ લે જાને કે બાદ ઉનકો વિદેશ મે લે જાને કે લિયે ઉનકે પાસ સે પૈસે એક્સ્ટોર્શન યા ફિર ઉનસે બ્રીચ ઓફ ટ્રસ્ટ કિયા ગયા થા और जिसमें जो मेन आरोपी है इसका जिसका नाम है राजेंद्र मुरुगा राजगोर, उसको अभी राजकोट से अरेस्ट किया गया है और उसके पास से कुल 25 पास एंड 4 मोबाइल फोन्स बरामद किए गए हैं।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ABRDને ફોલો કરશો। આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોથી ખરીદાતા દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 4 રૂપિયા 55 પૈસાનો વધારો જાહેર કરાયો છે, જેના કારણે લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે। આ ભાવ વધારો લાગુ થયા બાદ 7% ફેટવાળા ભેંસનો દૂધનો ભાવ પ્રતિ લીટર 62.34 રૂપિયાથી વધીને 63.6 રૂપિયા થશે, જ્યારે ગામના તમામ જે પશુપાલકો છે એમને ગાયના 4 ફેટવાળા દૂધનો ભાવ 38.23 રૂપિયાથી વધીને 38.68 રૂપિયા થશે। આગામી 1 જૂનથી પશુપાલકોને આ વધારો આપવામાં આવશે, જેને લઈ અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે વધુ માહિતી આપી।
3: પ્રતિ કિલો ફેટનો અંતિમ ભાવ ₹1,035 જાહેર કરવામાં આવે છે, અમૂલના ઇતિહાસમાં સર્વોચ્ચ છે અને સાથે સાથે ગુજરાતના તમામ દૂધ સંઘો તેમજ

0: ભારતના દૂધ ક્ષેત્રમાં પણ સર્વોચ્ચ દરોમાં એક છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે ₹16,753 કરોડ ટર્નઓવરમાં લક્ષ્ય નક્કી કર્યું છે. આ સિદ્ધિ પાછળ લાખો દૂધ ઉત્પાદક ખેડૂતો પશુપાલકો અને અમૂલ પરિવાર દરેક સભ્યોને અવિરત યોગદાન રહેલું છે.
1: દેશના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે વસ્તી ગણતરી એ અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ રાષ્ટ્રીય કાર્યમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે તેવો સંદેશ આપતા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શાહબુદ્દીનભાઈ રાઠોડે પોતાના પરિવારની વસ્તી ગણતરીની પ્રક્રિયા સરળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં વહીવટીતંત્રને પૂરતો સહકાર આપવા માટે અપીલ કરી છે.
2: વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સ માહિતી મેળવી શકે. હું પ્રક્રિયામાંથી પસાર થયો છું. મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપો એ વિનંતી.
1: રાજ્યમાં 25 મે સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચોમાસુ હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબસાગર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે અને આગામી દિવસોમાં માટે આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિમાં છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં 26 મેની આસપાસ ચોમાસુ વહેલું બેસે તેવી પ્રબળ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા, જેમાં મિશેલ માર્સે 96 અને જોસ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશરાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવીને 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં 7:30 વાગે શરૂ થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેની સંસદીય સંયુક્ત સમિતિ આજે મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોને મળીને તેમના મંતવ્ય મેળવશે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25-28 મે દરમિયાન વરણી થશે. જામનગરમાં વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરાતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મિત્રો, આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળી હરિહરન અનુરાધા પોગ્રાલ અને સાથિયાનું સ્વર.

0: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને
1: વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
1: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
1: મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ
0: ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરનો સંપર્ક કરો
1: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો.
0: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીની પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખે ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ભક્તિ સંગીત નો કાર્યક્રમ વંદના આકાશવાણીના પુષ્કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. આવો હવે સાંભળીએ સુરેશ વાડકર અને કવિતા કૃષ્ણમાતાના યુગલ સ્વર.

3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખંગોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ સાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપ રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: તો વાણી જયરામ અને આ સાથે વંદના કાર્યક્રમ અહીં જ સંપન્ન થયો. આકાશવાણીનો ભૂષેન્દ્ર છે. આજનું પ્રાસંગિક સાંભળી વિષય છે વિશ્વ મધમાખી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ.
1: સમગ્ર વિશ્વમાં 20મી મેના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ મધમાખી દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇકોસિસ્ટમમાં મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વને ઓળખવાનો છે. વિશ્વ મધમાખી દિવસમાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવાના કારણે પરાગરજકો અને તેમના રહેઠાણોનું રક્ષણ થશે, તેમની વસ્તીમાં વધારો થશે અને મધમાખી ઉછેરના લાંબા ગાળાના વિકાસને ટેકો મળશે. લોકો અને પૃથ્વી માટે સાથે મળીને કામ કરીએ, એક એવી ભાગીદારી જે આપણું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ વાક્ય સંયુક્ત રાષ્ટ્રસંઘના ખોરાક અને કૃષિ સંગઠન FAO દ્વારા વિશ્વ મધમાખી દિવસ 2026 માટેના સત્તાવાર સૂત્ર તરીકે આપવામાં આવ્યું છે. આ માનવીઓ, મધમાખીઓ અને અન્ય પરાગરજકો વચ્ચેના ગાઢ અને સદીઓ જૂના સંબંધોને દર્શાવે છે. 2017ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર UNના સભ્ય દેશો દ્વારા આજના દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. 2018માં પ્રથમ વખત વિશ્વ મધમાખી દિવસ મનાવવામાં આવ્યો હતો. મધમાખીઓ વિના ખોરાકની અછત રહેશે અને વસ્તીનો એક વિશાળ ભાગ ભૂખમરાથી નાશ પામી શકે છે. મધમાખી પરાગનયન દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે. મધમાખીઓની 20,000થી વધુ પ્રજાતિઓ અને અન્ય વિવિધ જંગલી પરાગરજકોને કારણે આપણે મોટા ભાગે ખાઈએ છીએ તે પાક ઉત્પન્ન કરી શકીએ

0: છીએ. આમાં પતંગિયાથી લઈને પક્ષીઓ અને ચામાચીડિયા સુધીના પરાગ નયનના અન્ય અજાણ્યા નાયકો જેમ કે વાંદરા, ઉંદર, ઝાડ ખિસકોલી અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે. હકીકતમાં તેઓ વિશ્વના 115 અગ્રણી ખાદ્ય પાકોમાંથી 87 પરાગ નયન કરે છે. કૃષિ ઉત્પાદનમાં તેમના યોગદાન ઉપરાંત પરાગ રજકો ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યના સૂચક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મધમાખી ઉછેર અને કુદરતી ખેતી બંને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ કુદરત સામે કામ કરવાને બદલે તેની સાથે કામ કરવાના મહત્વ પર ભાર મૂકે છે. મધમાખીઓ પાકને પરાગનયન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને મધમાખી પાળવાથી ખેડૂતો પાકની ઉપજ વધારી શકે છે અને તેમના ખેતરોમાં જૈવ વિવિધતા જાળવવામાં મદદ કરી શકે છે. કુદરતી ખેતી માટે મધમાખીઓ જરૂરી છે. તેઓ પાકનું પરાગરજ કરે છે જેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે. ધીમે ધીમે કુદરતી ખેતી સમયની જરૂરિયાત બની જશે. મધમાખી ઉછેર શરૂ કરવા માટે ઓછા રોકાણની જરૂર પડે છે અને તે લાંબા ગાળાનો વ્યવસાય છે. મધમાખી ફૂલોનું પરાગરજ કરે છે જે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે. પ્રકૃતિના સંતુલન અને માનવ જીવનના અસ્તિત્વ માટે આ નાનું જીવ અતિ મહત્વપૂર્ણ છે. મધમાખી માત્ર મધ આપનારું કીટક નથી, પરંતુ તે પૃથ્વી પરનું સૌથી મોટું પરાગ નયન પોલિનેટર છે. આપણો ખોરાક સીધી કે આડકતરી રીતે તેના પર નિર્ભર છે. વૈશ્વિક સ્તરે માનવ વપરાશ માટેના આશરે 75% પાક અને 90% જંગલી ફૂલોની વનસ્પતિ મધમાખીઓ દ્વારા થતા પરાગ નયન પર આધાર રાખે છે. જો મધમાખીઓ ન હોય તો ફળો, શાકભાજી અને અનાજનું ઉત્પાદન ખોરવાઈ જાય. તે વનસ્પતિઓનો વંશવેલો વધારીને જંગલો અને હરિયાળીને જીવંત રાખે છે, જે અન્ય પશુ પક્ષીઓ માટે આશ્રય સ્થાન બને છે. મધમાખી ઉછેર ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું ઉત્તમ માધ્યમ છે. આજે આધુનિકીકરણ અને સ્વાર્થને કારણે મધમાખીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે, જે ચિંતાનો વિષય છે. ખેતીમાં વ્યાપકપણે વપરાતા કેમિકલ્સ, રાસાયણિક ખાતરો મધમાખીઓ માટે ઝેર સમાન છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્ર બદલાયું છે, જેનાથી ફૂલો ખીલવાનો સમય અને મધમાખીઓની સક્રિયતા વચ્ચેનો તાલમેલ બગડ્યો છે. ખેતરોમાં વિવિધતા ઘટવાથી મધમાખીઓને પૂરતું પોષણ મળતું નથી. મધમાખીઓ બચશે તો જ માનવ જાત બચશે. મધમાખીઓ કુદરતની અનમોલ ભેટ છે. તેનું સંરક્ષણ કરવું એ માત્ર પર્યાવરણ પ્રેમીઓની જ નહીં પણ સમગ્ર માનવ જાતની ફરજ છે. આવો આ દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણે પ્રકૃતિના અદ્રશ્ય યોદ્ધાનું જતન કરીશું અને પૃથ્વીને હરીભરી રાખીશું.
1: વિશ્વ મધમાખી દિવસ એ પ્રસંગે કારણે જ આપે સાંભળ્યું. સંપાદન પરેશ મારું અને પઠન કલ્પના શાહ. આકાશવાણી ભુજ હવે સવારનું બુલેટિન સાંભળશો થોડી જ ક્ષણોમાં.

બહુહેતુક કામો માટે સંગણો નામના ત્રિચક્રીય કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરાય છે. ગાંધીનગરમાં ગઈકાલથી બે દિવસીય બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના કાયદા અને ન્યાય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠકનો પ્રારંભ

ચાર રાજ્યના વધુ ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં એક રમતગમત અકાદમીના પ્રારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના સચિવ જયેશાનો આભાર માન્યો. રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાના ભાગરૂપે હાલ સો ગણતરી અભિયાન ચાલી રહ્યું છે. લોકો સત્તાવાર વેબ પોર્ટલ પર જાતે જ તેમની વિગતો ભરી રહ્યા છે. આ પોર્ટલ પર વિગતો જાતે ભરીને રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ પણ સો ગણતરી અભિયાનમાં સહભાગી થયા. તેમણે સરકારી અધિકારી અને કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 જૂનથી ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા માટે કચ્છ જિલ્લામાંથી કુલ 6478 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાં એસએસસી ધોરણ 10 માટે 4854, એચએસસી વિજ્ઞાન પ્રવાહ માટે 476 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના 1348 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય પરીક્ષામાં ધોરણ 10માં 17662 ઉત્તીર્ણ થયા હતા, જ્યારે ધોરણ 12 સાયન્સમાંથી 1435માંથી 1229 અને સામાન્ય પ્રવાહમાં 11562માંથી 11124 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આઈપીએલમાં ગઈકાલે રાજસ્થાન રોયલે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ટોસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા, જેમાં રાજસ્થાને 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હવામાન. જિલ્લામાં મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રીનો ઘટાડો થતા આકરા તાપમાનથી થોડી રાહત મળી હતી. ભેજના ઊંચા પ્રમાણને લીધે ઉકળાટ યથાવત રહેતા હવામાન વિભાગે મહત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લા મથક ભુજમાં પારો 1 ડિગ્રી ગગડીને 37 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. પવનની ગતિ મંદ પડવા સાથે ભેજની હાજરીના લીધે બફાર હતી શહેરીજનોએ અકળામણ અનુભવી હતી. અને હવામાનની જાણકારી સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરી સ્વાનને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. યુજીસીએ તેના અધિકારીઓની હાજરીમાં એર ઇન્ડિયા બોઇંગ 78 સહિત ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોના નિરીક્ષણનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ઇટાલીની સત્તાવાર મુલાકાતે રોમ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી એન્ટોનિયો તાજાનીએ શ્રી મોદીનું સ્વાગત કર્યું. શ્રી મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની અને રાષ્ટ્રપતિ સર્જિયો માટારેલા સાથે વાતચીત કરશે અને તેમની સાથે ભારત ઇટાલી સહયોગને કેવી રીતે વધારવો તેના પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ કરિનલ પેલેસમાં ઇટલી કે રાષ્ટ્રપતિ સર્જિયો માટારેલા સે મુલાકાત કરેંગે, જહાં ઉન્હેં ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કિયા જાયેગા. આજ કે કાર્યક્રમો મેં પ્રતિનિધિ મંડળ સ્તરીય વાર્તાએ, પ્રેસ વક્તવ્ય, સમજૌતા જ્ઞાપનો કા આદાન પ્રદાન, દ્વિપક્ષીય બેઠકે ઓર ખાદ્ય એવં કૃષિ સંગઠન કા દૌરા શામિલ હૈ. પ્રધાનમંત્રી મોદી મોરસ નિગ્રા બ્લેક મલબરી કા પૌધા ભી લગાયેંગે. યે એક એસી પ્રજાતિ હૈ જો અપને પાક औषधीय और सांस्कृतिक महत्व के कारण भारत और इटली को प्रतीकात्मक रूप से जोड़ती है. रोम से सुपर्णा भाटिया.
0: રોમ પહોંચતા પહેલા પ્રધાનમંત્રી નોર્વેના ઓસ્લોમાં હતા, જ્યાં તેમણે 3જી ભારત નોર્ડિક સંમેલનમાં ભાગ લીધો હતો. આ બેઠક બાદ નોર્ડિક રાષ્ટ્રોના નેતાઓ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને તેમણે સંબોધી હતી.
2: આજ હમને ભારત

0: Nordic Sambandho, Green Technology and Innovation Strategic Partnership का स्वरूप देने का निर्णय लिया है। इस Green Technology Partnership से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे।
1: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો 23મીથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠકો દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26મીના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશમાં જણાવ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે એક વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલ 23મા ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી તેમના વિચારો અને મંતવ્યો જાણશે. આ સમિતિ 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે દિવસ દરમિયાન અલગ અલગ અધિકારીઓ સાથે સમિતિ સમક્ષ અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ સમિતિના સભ્યો રાજ્યના મુખ્ય સચિવ તથા ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમના વિચારો અને મંતવ્યો જાણ્યા હતા. ગઈકાલે સાંજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સંસદની સંયુક્ત કમિટીના પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત તમામ વ્યક્ત કરી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પહેલીવાર હડકાયા, અસાધ્ય બીમારી અને ખતરનાક શેરીમાં ફરતા શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી છે, જેમાં માનવ જીવન અને જાહેર સલામતીનું રક્ષણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એનવી અંજારિયાની બનેલી બેન્ચે દેશભરમાં વધતી જતી રખડતા શ્વાનોની વસ્તી માટે શ્રેણીબદ્ધ નિર્દેશો જારી કર્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ સંસ્થાઓ એવા વિસ્તારોમાં મૃત્યુ નિપજાવવાની મંજૂરી લઈ શકે છે જ્યાં રખડતા શ્વાનોની વસ્તી ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે અને જ્યાં વારંવાર શ્વાન કરડવાથી અથવા આક્રમક હુમલાઓ જાહેર સલામતીને જોખમમાં મૂકે છે. દિલ્હીમાં ખાસ કરીને બાળકોમાં રખડતા શ્વાન કરડવા અને હડકવાના કેસોની ઘટનાઓને પ્રકાશિત કરતા મીડિયા અહેવાલો બાદ ગયા વર્ષે 28 જુલાઈના રોજ શરૂ કરાયેલ સુઓ મોટો કેસમાં આ આદેશ આવ્યો હતો. આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એલઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાતીઓ મહાત્મા ગાંધીના એઆઈ આધારિત 3D અવતાર સાથે વાર્તાલાપ કરી શકશે. અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલ આ 3D અવતાર ગાંધીના વિચારો અને વ્યક્તિત્વને જીવંત બનાવશે. સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ મુલાકાતીઓના અનુભવને વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. આ સંગ્રહાલયનું 3rd એઆઈ આધારિત ઇન્ટરેક્ટિવ હોલોબોક્સ હશે. અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના એઆઈ હોલોબોક્સ પણ સંગ્રહાલયમાં રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજીટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશભરમાં 1,85,000થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરો પ્રસ્થાપિત કર્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ અધિકારીઓની હાજરીમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે એર ઇન્ડિયા બોઇંગ 7878 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. ડીજીસીએના જણાવ્યા મુજબ આ વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ લંડન હિથ્રો એરપોર્ટથી બેંગલુરૂ જતી ફ્લાઇટ ચલાવ્યા પછી એર ઇન્ડિયાના બોઇંગ 7878 વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવેએ તેના બ્રોડગેજ નેટવર્કનું 99.6% વીજળીકરણ પૂરું કરી એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં 69,873 કિલોમીટરથી વધુ બ્રોડગેજ રેલવે લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટને 7 વિકેટથી હરાવ્યું હતું. સાંભળીએ આ અંગે અહેવાલ.
2: આઈપીએલ ક્રિકેટ મેં રાજસ્થાન રોયલ્સ ને કલ રાત લખનૌ સુપર જાયન્ટ્સ કો 7 વિકેટ સે હરા દિયા. ઇસકે સાથ હી રાજસ્થાન કી પ્લે ઓફ મેં પહોંચને કી સંભાવના ભી બની હુઈ હૈ. રાજસ્થાન રોયલ્સ ને 221 રન કા લક્ષ્ય 7 વિકેટ કે નુકસાન પર 5 ગેંદ શેષ રહેતે હાસિલ કર લિયા. વૈભવ સૂર્યવંશી ને 93 રન કી શાનદાર પારી ખેલી. વૈભવ કો પ્લેયર ઓફ ધ મેચ ચુના ગયા. પ્રતિયોગિતા મેં આજ કોલકાતા નાઇટ રાઇડર્સ કા મુકાબલા મુંબઈ ઇન્ડિયન્સ સે હોગા. યે મેચ કોલકાતા મેં શામ 7:30 બજે સે શરૂ હોગા.
1: અને હવે આજના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતિ ઉધાણ.
3: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે, પેટ્રોલ ડીઝલના ભાવ હવે 90 પૈસા વધ્યા, 5 દિવસમાં 3.90 રૂપિયાનો વધારો. સુપ્રીમ કોર્ટ, ખતરનાક કૂતરાને મારો, ડર વિના જીવવાનો દરેકને અધિકાર. સંદેશ લખે છે, રસ્તે રખડતા ખતરનાક કૂતરાઓને મોતના ઇન્જેક્શન આપો, સુપ્રીમ કોર્ટ. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ઇરાન પર હુમલો કરવાનો હતો પણ માંડી વાળ્યું ટ્રમ્પ. લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી. હોર્મુઝ ખોલાવા તૈનાતીની તૈયારીમાં નાટો. આ હેડલાઇન છે ફૂલછાબની. સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો અમૂલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો. ડીઝલના ભાવ વધ્યા છતાં ખાનગી લક્ઝરી બસોના ભાડા નહીં વધારાય. આજે ગુજરાત સહિત દેશભરના 12.4 લાખ કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સર્વોચ્ચ અદાલતે હડકાયા શેરી શ્વાનોને જરૂર જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જે આકાશવાણી ભુજ કેન્દ્રના આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. અત્યારે 8:30 વાગે તથા 9:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે. 8:32 વાગે કચ્છ કાર્યક્રમ રહ્યા, જે અંતર્ગત ગરમી અને લોથી બાળકોની સાર સંભાળ, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર જેપી કેશરાણી સાથે સીડી કરમશાણીની વાતચીત સાંભળશો. 9:15 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક રહેશે એનસીઆરટી. વચનોનો કાર્યક્રમ સંતવાણી 9:32 વાગે. આજના કલાકાર છે નારાયણ સ્વામી. 10:15 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આજના મનોરંજન કાર્યક્રમમાં સંગીતકાર હંસરાજ બહેલની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. 11:15 વાગે કચ્છી કાર્યક્રમ બાબડી ઝા બોલ, કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. 11:11 વાગ્યા પછીના કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં 12:20 વાગે તથા 2:40 વાગે ગેરફિલ્મી ગુજરાતી ગીતો પ્રસારિત થશે. બહેનો માટેનો કાર્યક્રમ સૈયર 12:30 વાગે. ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 વાગે. અને 3:00 વાગે પ્રથમ સભાના કાર્યક્રમોનું સમાપન થશે. પ્રથમ સભાના કાર્યક્રમોની વિગતો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. અને હવે જોઈએ સાંજની સભાના કાર્યક્રમો. સાંજની સભાનો પ્રારંભ થશે સાંજે 5 વાગે. તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં સાંજે 6 વાગીને 25 મિનિટે ભુજ કેન્દ્ર

सँगमा स्थानिक समाचार पछि 6:30 बजे युवा मित्र माटेनो कार्यक्रम युवावाणी ग्रामजनो माटेनो कार्यक्रम गाम नोचरो सांजे 7:20 जेमा आजे भूज केन्द्रनी रजूआत सांभळशो। रात 8 विविध भारतीना कार्यक्रमो रिले करवामां आवशे। रात्रे 9:15 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમ રિલે કરવામાં આવશે। રાત્રે 10 વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો રિલે કરવામાં આવશે અને રાત્રે 11:10 બીજી સભાના કાર્યક્રમોનું સમાપન કરવામાં આવશે। આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભુજ કેન્દ્રના આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો। હવે જોઈએ સ્થાનિક હવામાન। બીતેલા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 37.9 ડિગ્રી સેલ્સિયસ તેમજ ન્યૂનતમ ઉષ્ણતામાન 25.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આપ સાંભળી રહ્યા હતા ભુજ કેન્દ્રના આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો તેમજ સ્થાનિક હવામાનની જાણકારી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી।

0: with 5 balls to spare. Dhruv Jural scored an unbeaten 53 runs, while Yashasvi Jaiswal made 43 runs. And now for a look at today's newspapers, it's over to Shobhan Chopra.
1: Thank you, Abhishek. In a joint article penned by PM Narendra Modi and Italy's PM Giorgio Meloni in the Pioneer, headlines Italy and India, a strategic partnership for the Indo-Mediterranean. The article says Made in Italy has always been synonymous with excellence worldwide, and today it finds a natural synergy with the high quality of goals of the Make in India initiative. USTI's Apache Howitzer Support Services for India, writes the Indian Express. Supreme Court upholds citizens' right to live free from fear of stray dog attacks, informs the statesman. Top court, not for euthanasia of incurably ill rabid dogs, states the Hindu. The Economic Times, in its editorial piece, says the real question OpenAI's when musts. Ethical AI development arguments remain. The paper says Elon Musk's case against OpenAI turning into a for-profit organization fell apart on a technicality. But the central question on how OpenAI should be governed remains unanswered. Sam Altman's argument is that its mission drift from non-profit to for-profit was necessitated by the financial reality of the tax large investment requirements. And finally, tennis legend Billie Jean King, at the age of 82, earns a college degree, Bachelor of Arts in History, 65 years after starting at Cal State Los Angeles, reports the Times of India. And with that, it's back to Abhishek.
0: Thank you, Shobhan. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. Two leaders to discuss ways to boost cooperation on India, Middle East, Europe, economic corridor, and a joint strategic action plan 2025-2029. Hospital government to rule out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. Joint Parliamentary Committee on One Nation, One Election says simultaneous Lok Sabha and Assembly elections can save nearly 7 lakh crore rupees and increase India's GDP growth by 1.6%. DGCA orders for the inspection of fuel control switch of an Air India Boeing 787-8 aircraft following technical snag earlier this year. And the IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी भूज प्रस्तुत छे मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी इटाली ना प्रधानमंत्री जॉर्जिया मेलोनी साथे मुलाकात करशे. केंद्रीय गृहमंत्री अमित शाह आगामी 5 वर्षमां छत्तीसगढ़नो बस्तर विस्तार देशनो सौथी विकसित आदिवासी विस्तार बनशे तेवो विश्वास व्यक्त कर्यो. एक राष्ट्र एक चूंटणी मामले रचायेली जेपीसीनी गुजरातमां योजायेली बैठकमां बधी चूंटणी एक साथे थाय तेवो सौनो मत. ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંઘે કહ્યું વિકસિત ભારતના નિર્માણમાં દેશના નાના શોધકનું યોગદાન ઘણું મહત્વનું સાબિત થશે. આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવા સંબંધિત 226 કરોડ રૂપિયાથી વધુનું ક્રિપ્ટો નેટવર્ક પકડાયું. ગાંધીનગર સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રની કાર્યવાહી. ગુજરાત એનર્જી લિમિટેડ GEL ની સફળ વ્યૂહરચના થકી ગત 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83 વધીને 670 થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી દિવસોમાં રાજ્યના વધુ યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટમાં સ્થાન મેળવીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમેરિકા ઇરાન યુદ્ધની અસર તળે કચ્છમાં ઉદભવેલા ડીઝલની તંગીના સંકટને થાળે પાડવા માટે તંત્રના પ્રયાસો તેજ બન્યા. કચ્છમાં ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, મુંદ્રા, ભચાઉ, નખત્રાણા, રાપર, કોઠારા, રતનાલ અને પાનધ્રો આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. કચ્છમાં 6478 વિદ્યાર્થી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આપશે. આઈપીએલમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. અને રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 મિનિટે અપાશે.

0: देवजी जेमल महेश्वरी जवाज में खास वेड़ो भजन सोयो पा गाल कई दवा गाल बोल जी तो नेरबा हेवर जो को गर्मी ने लोखाए इनमें नंढे बच्चे जी सार संभाल करनी खूब जरूरी है कोला का भेरा भेरी लगन जी सीजन पड़ा तो लगन सरा जी मौसम में बच्चा जिद करिए आइसक्रीम खादे जी थंदा पीना पीते जी ने इनमें इन्हीं जो आरोग्य जोखम आज तदे माइत्रे के कोड़ो ख्याल रखनो खपे की मेरे गाल बोल अज डॉक्टर जेपी केसरणी साहब इनमें गाल कई था तो एड़ा बाल रोग निष्णांत डॉक्टर जेपी केसरणी साहब भेरी सीधी करम सियाणी जी सोनो ही गाल बोल गर्मी अने लू मां बालकोनी सार संभाल।
1: हेलो
2: हेलो नमस्कार साहब।
1: नमस्कार
2: साहब, हूँ आकाशवाणी भूज थी बोलू छू अने आपनी साथे आप बाल रोग निष्णांत छो डॉक्टर जेपी केसरणी साहब ने आपनी साथे आजे आ गर्मी मां लू मां बालकोने शू सार संभाल राखवी અને એના વાલીઓએ શું એની સંભાળ રાખવી ખાણીપીણીમાં શું સંભાળ રાખવી એના વિશે આપણે વિગતે થોડીક ચર્ચા કરવાની છે તો અમારા શ્રોતાઓને આપના તરફથી એ માહિતી મળે એ આશાથી સૌથી પહેલા આપનો થોડો ટૂંકનો પરિચય આપશો।
1: હા શ્યોર। નમસ્કાર ચંદુભાઈ, હવે હું ડોક્ટર જેપી કેસરાણી વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ના નામે મારી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લગભગ 28 વર્ષથી 29 વર્ષ ચાલુ છે 28 પૂરા કરીને હોસ્પિટલ રોડ ભુજ ખાતે કાર્યરત છે અને અમારે ખાસ કરીને નાના બાળકો નવજાત શિશુ અને મોટી ઉંમર 20 વર્ષ સુધીના બાળકોને અમે ચેકઅપ કરીએ છીએ અને એમની દરેક જાતના રોગો સાથે સલાહ સૂચન અને વેક્સિનેશનનો પ્રોગ્રામ ચલાવીએ છીએ।
2: બહુ સરસ। તો હવે આપણે જે મુખ્ય મુદ્દો છે કે અત્યારે ગરમી ખાસ કરીને જયારે વેધર બદલતું હોય વાતાવરણ બદલતું હોય અત્યારે એવું થયું કે ઠંડુ વાતાવરણ હતું અને ઓછીથી ગરમી આવી અને એકચ્યુઅલી ગરમીના સમયમાં થોડું ઠંડુ વાતાવરણ રહ્યું વરસાદી માહોલ રહ્યો અને એમાં જે વિપરીત જે વાતાવરણ સર્જાય છે અને બાળકો પર શું અસર થાય છે તેની થોડી ચર્ચા કરી।
1: હા, બહુ સારો પ્રશ્ન છે ચંદુભાઈ। હવે મારે કહેવાનું એ થાય કે જયારે શિયાળો પૂરો થઈ શિયાળો આમ તો એકદમ સારી સ્ફૂર્તિદાયક સિઝન છે પણ જેવો ઉનાળો ચાલુ થાય એટલે થોડા વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને પ્રોટોઝોઅલ ઇન્ફેક્શન નો બધા ઉપદ્રવ ચાલુ થઈ જાય અને એ સાથે ડાયરિયા વોમિટિંગ જે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન થી થતું હોય છે એ પણ ચાલુ થઈ જાય અને બહુ ગરમી વધે ધારો કે 40 ડિગ્રીથી ટેમ્પરેચર આપણે કચ્છમાં ઘણી વાર ઉપર જતું હોય છે ત્યારે નાના બાળકોને હીટ સ્ટ્રોક એટલે કે સનસ્ટ્રોક આપણે જે કહીએ કે સાદી ભાષામાં કઈ લૂ લાગી જેવી એ થતું હોય છે અને એનામાં ખાસ કરીને એવા બાળકો હોય કે જે નબળા હોય એનું મધરનું મિલ્ક એટલે માતાનું દૂધ જે ન મળ્યું હોય એવા લોકો એવા જે બાળકો છે એ વધારે ભોગ બને છે એના એના પ્રત્યે વધારે ધ્યાન દેવું જરૂરી બને છે એટલે ખાસ કરીને પાણી આપવું પડકામાં બહુ ન નીકળવું અને થોડું પણ એવું લાગે કે ભાઈ ઝાડા ઉલટી થયા છે અથવા બાળક પડ્યું પડ્યું રહેશે નબળું દેખાય છે તો તાત્કાલિક નજીકના ડોક્ટરનો અથવા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો।
2: ખાસ કરીને જયારે નવજાત શિશુની વાત આવતી હોય ત્યારે

0: બહુ વ્યાજબી છે. હવે ઘણીવાર બાળક રડે ત્યારે પણ મા બાપ કે એમના કુટુંબીજનો સમજી ન શકે કે બાળકને શું થાય છે. હવે નવજાત શિશુ રડે તો એના 3 થી 4 મુખ્ય કારણ હોય છે. પ્રથમ કારણ કે ભૂખ્યું હોય, બીજું પેશાબ કે સંઘાસ કર્યું હોય અથવા કરવાનું હોય તો પણ રડે, ત્રીજું પેટમાં ચૂક જેવું કે આટલી જેવું પડતું હોય તો પણ રડે, અને ચોથું એને ફીવર કે તાવ હોય તો પણ બાળક રડ્યા કરે, અથવા તો બહુ તમે વીટી નાખો તો પણ ગુંગળામણ થી રડે, અને ક્યારેક શિયાળાના ભાગમાં ઠંડી લાગે તો પણ બાળક રડે. આ બે આ 3-4 મુખ્ય કારણો છે બાળકને ખાસ રડવાના. આ બેઝિક કોમન કારણો છે, એના સિવાયના બીજા ઘણા બધા છે, પણ આ પ્રથમ આપણે આ નજરે જોવું જોઈએ બાળકને.
1: ઘણી વખત એવું હોય છે કે આવા કેસમાં નાના બાળકોને સરકારી દવાખાનામાંથી કે વગેરે ત્યાંથી ઘરમાં ઉલટીની, ઉધરસની, પેટની, ચૂંક આવી દવાઓ કાયમ ઘરમાં રાખતા હોય છે. પણ જેમ તમે શરૂઆતમાં કીધું એમ કે વાયરલ ઇન્ફેક્શન હોય, દરેક વખતે સિઝનેબલ કંઈક અલગ હોય, ગરમીમાં અલગ હોય, તો એ દવાઓ જ વાપરવી કેટલા અંશે યોગ્ય છે?
0: હવે આમાં શું છે કે પ્રાઇમરી ધારો કે ફીવર હોય તો તાવની દવા રાખવી, કે ઉલટી થાય તો ઉલટીના મતલબ દવા રાખવી, અથવા તો પેટની આંટીના ટીપા રાખવા, એ ઠીક છે બેઝિક. પણ જયારે બાળકને બધું થોડુંક જણાય અથવા તો કઈક ન સમજાય એવું મમ્મી પપ્પાને કે દાદા દાદીને લાગે તો પછી તાત્કાલિક નજીકના ડોક્ટરનો અથવા બાળકોના ડોક્ટરનો સંપર્ક કરવો અતિ આવશ્યક છે.
1: હવે આ તો નવજાત શિશુની આપણે વાત કરી, પણ એવા બાળકો છે થોડા સમજદાર છે, મમ્મી પપ્પાની આંગળી ચાલીને ચાલતા હોય છે, ફંક્શનોમાં જતા હોય છે, ત્યારે અત્યારે ગરમીની સાથે લગ્નસરાની પણ મોસમ છે, તો આવી ઋતુમાં ગરમીમાં બાળક આઈસ્ક્રીમ અને ઠંડા ખાવાની જીદ કરતું હોય છે, અને ખાસ કરીને મા બાપો હોંશ હોંશે ખવડાવતા પણ હોય છે, તો આપનું શું સૂચન છે બાબત?
0: હવે આ ખાસ કોમન બાબત છે કે બાળકોને આઈસ્ક્રીમ કે ઠંડા પીણા દેવા કે નહીં. તો હવે બાળક છે, મમ્મી પપ્પા ખાતા હોય કે ઘરના બીજા કોઈ કુટુંબીજનો લેતા હોય તો એને બાળકને સહેજ ઈચ્છા થતી જ હોય છે. તો હવે કેવા દેવા બાળકોને, એ સ્ટાન્ડર્ડ જે ક્વોલિટીના બનતા હોય બ્રાન્ડેડ કંપનીના એ આપવા, આઈસ્ક્રીમ પણ બ્રાન્ડેડ કંપનીની આપવી, અને બીજું ખાસ ધ્યાન એ રાખવું કે આજે એકદમ ચિલ્ડ હોય ને, જે એ ચિલ્ડ નહીં આપવાના, થોડાક ટેમ્પરેચર ડાઉન મતલબ ટેમ્પરેચર વધે એનું ઠંડા પીણા કે આઈસ્ક્રીમ નું, એ ટાઈપનું થોડી વાર બારે ફ્રીજની બારે મૂકી અને પછી એમને ધીરે ધીરે આપવાના. અચાનક આઈસ્ક્રીમ ખવડાવો અથવા ઠંડુ પીણું એકદમ ગટગટ આવી જવું પણ એ નુકસાન કરશે બાળકને.
1: બહુ સારું તમે આ વાત કરી છે. ઘણી વખત આઈસ્ક્રીમ ફ્રીજમાંથી બહુ ઠોસ થયેલી હોય, ઠંડા પણ બહુ જ ઠંડા થયેલા હોય, અને બાળક બહુ તાલાવેલી હોય તો ઝડપથી જાપતી જતા હોય છે, તો એની અસર વિપરીત થતી હોય છે. બહુ સારી વાત કરી તમે આ ખાણીપીણીમાં. અને સામાન્ય રીતે શું ખોરાક લેવો જોઈએ આમ બાળકોને?
0: બાળકોને તો રૂટીન આપણે ઘરનો જે ખોરાક છે પૌષ્ટિક ખોરાક, એના જેવો બીજો કોઈ ખોરાક નથી. આપણે બાળકને એમ કહીએ કે 1-1.5 વર્ષ સુધી માતાનું ધાવણ જે છે એ એકદમ અનુકૂળ છે, 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટફેડ એટલે કે માત્ર માતાનું ધાવણ, 6 મહિના પછી બીજું આપણે એડ કરી શકીએ ધીરે ધીરે, ખીચડી દાળ ભાતનું પાણી છે, જ્યુસ છે, બોઇલ્ડ પોટેટો છે, કે ક્રશ કરેલા સિંગદાણા છે, કે આ બધું ધીરે ધીરે ધીરે ધીરે આપણે એડ કરતા જઈએ. અને જયારે બાળક 1-2 વર્ષનું થાય ત્યારે માતાનું ફીડિંગ બંધ કરાવીને બધું આ ટોટલી રૂટીન બધું જે આપણે ખાતા હોઈએ છીએ એ બધું આપી શકાય. અને અત્યારે બહારનું જે લોકોને ટેવ છે બહુ ખાવાની, તો શક્ય એટલું બહારનું ન ખાય બાળક, એ ઓછું ખાય તો સારું, કારણ કે એમાં જે પેલું સોલ્ટ ને બધું સુગરનો ભાગ વધારે હોય છે, બાળકની તબિયતને આડઅસર કે લાંબા ગાળે જે સુગરની ને બ્લડ હાઈ બ્લડ પ્રેશરની જે પેલી થતી હોય છે તકલીફો, એનાથી આપણે બચાવી શકીએ.
1: બહુ સારી વાત કરી કે ભવિષ્યમાં આવા કોઈ રોગ ના આવે એની અગમચેતી સ્વરૂપે અત્યારે એ કાળજી લેવી ખૂબ જરૂરી છે. સવાલ એક બીજો છે ડોક્ટર સાહેબ, કે અત્યારે લગ્નની સિઝન હોય, ગરમીની સિઝન હોય, ઘણી બધી એડવાન્સ લોકો થયા છે, શિક્ષણ આવ્યું છે, સમાજ આવી છે અને સગવડો પણ થઈ છે, પણ ઘણી જગ્યાએ અત્યારે પ્રશ્ન એ કપડાની બાબતમાં આવે છે કે અત્યારે લગ્નની સિઝનમાં હોય તો બહુ ઝરકસી નાના બાળકોને પોતાના સ્ટેટસ માટે એવા કપડાં પહેરાવવાના આવતા હોય છે, જેના કારણે ઘણી વખત ગરમીના કારણે પણ બાળક માંદું પડતું હોય છે.

0: હવે આમાં બાળકોના કપડાં પણ બહુ મહત્વનું છે કે સિઝન અનુસાર પહેરાવા જોઈએ. હવે ગરમીની સિઝનમાં બાળક સુતરાઉ કપડાં પહેરે તો વધારે સારું છે. બીજા બધા જે શરીરને ચોટે એવા અથવા તો એકદમ ટાઈટ કપડાં ઓછા પહેરાવી તો વધારે સારું. સુતરાઉ કપડાં છે એ બહુ સારા છે. અથવા ઘણીવાર એવું થતું હોય છે કે જે નવજાત શિશુ હોય છે એને એમના વાલીઓ બહુ એકદમ વીંટીને લઈ આવતા હોય, ઘણા તો દોરીથી આમ ટાઈટ કરીને લઈ આવતા હોય, તો એ પછી બાળક છે ને બહુ બફાઈ જતું હોય છે. અમારી પાસે આવે ત્યારે આમ પરસે પરસાથી જેને આમ નાહીને આવ્યું હોય એવું લાગે એમ, એટલે એ પણ નુકસાન કરે. એટલે જેટલું શક્ય એટલું વેન્ટિલેશન મતલબ રહે, થોડું એરિએશન મતલબ બાળકને મૂંઝાઈ ના જાય, હા હવા ઉજાસ અને બહુ ટપી ને જાય એ ટાઈપના કપડા ઉનાળા માટે હિતાવહ છે, તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
1: અને હવે ખાસ કરીને આપણે એક મુખ્ય મુદ્દો એ છે કે વેક્સિનેશનનો, રસીકરણનો. કયા તબક્કે કઈ રસી મૂકી આમ તો બધા જાણે છે, પણ છતાં અમારા શ્રોતા મિત્રોને આપ સાથે મુલાકાત વાત થઈ જ રહી છે, તો એ પણ જાણીએ કે રસીનો શું રોલ છે અને રસી ક્યારે કેમ આપવી જોઈએ.
0: હા, એ બહુ અગત્યનો પ્રશ્ન આપે કર્યો છે. રસી વેક્સિનેશન છે ને એ બાળક માટે ખાસ જરૂરી એટલા માટે છે કે આપણે કહેવત છે કે રોગને ને શત્રુને ઉગતો ડામવો સારો, અને ઇંગ્લિશમાં કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આપણે બાળકને અમુક જે વીપીડી એટલે શું કે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ, એ ખાસ ગવર્મેન્ટે પ્રોગ્રામ ચાલુ કર્યો છે, તો એ વર્ષોથી ચાલુ છે. એમાં પેલી બીસીજી આવે, જે રસી જન્મની 24 કલાકમાં જ મૂકવાની હોય છે, બીસીજીની વેક્સિન જે ટીબી થી બચાવે છે બાળકને. પછી 1.5 મહિને આપણે ડીપીટી ડિપ્થેરિયા, ડી એટલે ડિપ્થેરિયા, પી એટલે પર્ટુસિસ એટલે મોટી ઉધરસ, અને ટી એટલે ટીટેનસ એટલે ધનુર્વા, એ આવે છે. સાથે પોલિયોના ટીપા આવે અથવા પોલિયોનું ઇન્જેક્શન આવે જે પોલિયો બાળકને પોલિયો વાયરસ થી બચાવે, અને એની સાથે હિપેટાઇટિસ બી એટલે જે ઝેરી કમળો કહી શકાય એ આવે, સાથે મગજના તાવની હિબ એટલે મગજના તાવની રસી આવે, અને સાથે ન્યુમોનિયાની રસી આવે એટલે જે આપણે બાળકને ન્યુમોનિયા થી બચાવી શકીએ, અને ચોથી જે છેલ્લે હમણાં 2-4 વર્ષથી ઉમેરાની છે રોટા વાયરસ, એટલે બાળકને ઝેરી ઝાડાથી આપણે બચાવી શકીએ, એ 1.5 થી 3.5 મહિને સેમ ડોઝ રિપીટ થાય 3 વખત. પછી 6 મહિને ગવર્મેન્ટમાં જે ચાલુ નથી પણ આપણે પ્રાઇવેટ ડોક્ટરો બધા આપતા હોય છે ફ્લૂ ની વેક્સિન, એનાથી આપણે સિઝનલ ફ્લૂ સ્વાઇન ફ્લૂ થી બાળકને બચાવી શકીએ. 7 મહિને એનો બીજો ડોઝ આવે, અને 9 મહિને આપણે ઓરીનો ડોઝ આવે છે, તો એ બાળકને આપણે ઓરી જે નીકળી છે, ઓરી અછબડા આવડી અલગ વસ્તુ છે, ઓરી ઓરી જે છે એ નથી આપણે બાળકને બતાવી શકીએ. પછી 10મા મહિને જે છે એ ગવર્મેન્ટમાં નથી આવતું પણ આપણે અહીંયા કોન્જ્યુગેટેડ ટાઇફોઇડ ની વેક્સિન આવે છે, એ ટાઇફોઇડ થી બચાવે છે. પછી 12મા મહિને ચેપી કમળો છે, હિપેટાઇટિસ એ, એની વેક્સિન આવે છે, એ પણ પ્રાઇવેટમાં જ મળે છે. અને 12 મહિના પછી 100 વર્ષે આવે છે જે MMR એટલે મિઝલ્સ મમ્સ ને રૂબેલા, નાના ઓરી મોટા ઓરી ને ગાલપોચુડિયું, અને સાથે પેલું ન્યુમોનિયાનો બુસ્ટર ડોઝ આવે, અને સાથે અછબડાની રસી આવે, આટલી સાથે આવે છે 15 મહિને. અને 1.5 વર્ષે આપણે 3 ગુણી પાછી બુસ્ટર ડોઝ આવશે, અને ચેપી કમળાનો બીજો ડોઝ આવશે, હિપેટાઇટિસ એ નો બીજો ડોઝ આવશે. 2 વર્ષે ટાઇફોઇડ ની રસી આવશે, એ ગવર્મેન્ટ નથી આવતી, એ પ્રાઇવેટમાં લેવી પડશે ટાઇફોઇડ ન થાય. અને છેલ્લે 5 વર્ષે 3 ગુણી આવશે, પોલિયાનો ડોઝ આવશે, અછબડાની રસી આવશે, ટાઇફોઇડ નો બુસ્ટર ને અછબડાનો બુસ્ટર ડોઝ આવશે. એટલે આટલી વેક્સિન 5 વર્ષ સુધીમાં આવે છે, આ બધી જરૂરી રસી છે. અને આલગડી અમને નવા પેલા ગાઈડલાઈન પ્રમાણે કે ફ્લૂ ની દર વર્ષે એક વેક્સિન આપણે લઈએ તો બાળકને જે સિઝનલ ફ્લૂ કે જે વારે ઘડી શરદી ઉધરસ થતા હોય એનાથી પણ ઘણું બધું બચાવી શકીએ છીએ, તો એ પણ એક જરૂરી છે દર વર્ષે એક લેવાની.
1: વચ્ચે આપણે જે વાત કરી કે ગવર્મેન્ટમાં નથી આવી અને આપણે પ્રાઇવેટ રીતે આપી શકીએ છીએ, એમાં કોઈ બીજા ઇસ્યુઝ ખરા કોઈ એમ કે જયારે ગવર્મેન્ટે માન્યતા નથી આપી કે કઈ રીતે?
0: હા, એટલે ગવર્મેન્ટે માન્યતા નથી આપી એનું કારણ એ છે કે એ વેક્સિન થોડી કોસ્ટલી છે, અને બીજું ગવર્મેન્ટ ધીરે ધીરે એપ્લાય કરે કે ધારો કે હમણાં જે સર્વાઇકલ કેન્સરની વેક્સિન તમને ખ્યાલ હોય તો નરેન્દ્ર મોદીએ હમણાં આખા કન્ટ્રી માટે 14 વર્ષની

0: માટે જે મૂકી છે હા, તો એવી રીતે ગવર્નમેન્ટ છે ને એ ધીરે ધીરે એપ્લાય કરે છે, કારણ કે આખા આખા કન્ટ્રીમાં બધા લોકોને કરવું હોય એટલે એ લોકોને તો ડોઝ વેક્સિન નો ડોઝ જોઈએ જતો.
1: ડોક્ટર સાહેબ ની વાત એકદમ સમજાઈ ગઈ કે કઈ રીતે એનું છે, પણ બીજો એક પ્રશ્ન એ છે કે જયારે અછબડાની આપણે વાત કરી તો રસી મુકાયા પછી પણ ઘણી વખત અછબડા આવતા હોય છે મોટી ઉંમરે, તો શું છે?
0: હા સરસ, તમારો પ્રશ્ન બહુ સારો છે. હવે આ જે વેક્સિન પ્રિવેન્ટ મતલબ આ જે રસીઓ આપણે આપી છે ને એ કેવું છે કે આપણે બાઇકમાં જતા હોય મોટરસાયકલ ઉપર ને હેલ્મેટ જે આપણે કામ કરે ને એવું વેક્સિન નું કામ છે કે ભાઈ આપણો જીવ બચાવે છે. આપણે એક્સિડન્ટ ન કરનારને એક્સિડન્ટ થાય તો હેલ્મેટ પહેરીએ તો આપણો માથા ને ઈજા નહીં થાય એટલે જીવ બચી જશે. પછી છતાં નાની એક્સિડન્ટ થાય તો નાની મોટી ઈજા થવાની છે, ટ્રવાગર થાય કે કંઈક બીજે વાગે મૂઢમાર થાય. એવી જ રીતે વેક્સિન દીધેલી હશે તો આપણે એ જે વેક્સિન જે રોગ નું જે ભયાનકતા છે એ ઓછી કરી શકે. અછબડા નીકળશે પણ એકદમ ગાટા નહીં નીકળે અથવા એવા નહીં નીકળે કે જેથી એને કરીને કોમ્પ્લિકેશન થાય ને આપણે દોડાદોડી કરવી પડે, હોસ્પિટલ દાખલ થવું પડે. નીકળે તો કેવા કે 8-10 દાણા નીકળે ને મટી જાય ને તમને હોસ્પિટલ પણ ન જવું પડે એવું થશે.
1: બઉ સરસ વાત કરી, અને ખાસ કરીને બાળકોને ગરમીમાં શું સંભાળવાથી ખાણી પીણી થી રસીકરણની વાત આપણે કરી છે. છેલ્લે પ્રશ્ન એ છે કે અત્યારે ગરમી શરદી બધું મિક્સ વાતાવરણ થઈ વારંવાર વાતાવરણ બદલે છે તો શરીરને કઈ રીતે એનું રોગ પ્રતિકારક શક્તિ એની કઈ રીતે બાળકની ટકે છેલ્લો પ્રશ્ન આ છે.
0: હા એટલે આમાં તો કોઈ એવો કોઈ જાદુ છડી નથી કે એની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. ઘણા વાલીઓ ડિમાન્ડ કરતા હોય સાહેબ એની રોગ પ્રતિકારક શક્તિ કે ઇમ્યુનિટી વધે એવી દવા આપો કે એવા ઇન્જેક્શન આપો, એવું કઈ હજી સુધી આવ્યું નથી માર્કેટમાં. રોગ પ્રતિકારક શક્તિ છે એ ટોટલી જે કંટ્રોલ બાય જીન્સ જીન્સ થી કંટ્રોલ થાય છે. આજુબાજુ આજુબાજુનું વાતાવરણ કેવું છે, તમે કેવા ઘરમાં રહેશો, કેવી ખાણીપીણી છે તમારી કેવી, અને માનસિકતા આપણે ઇવન આપણે માનસિકતા કેવી છે એના ઉપર પણ રોગ પ્રતિકાર શક્તિ બહુ આધાર રાખતી હોય. નેગેટિવ પ્રકારનું વ્યક્તિત્વ હશે મા બાપનું તો પણ બાળક બીમાર વારે ઘડી થશે. મા બાપમાં ઝઘડા વધારે થતા હશે તો પણ બાળક બીમાર વધારે પડશે. એટલે કાળજી ખાસ જરૂરી છે. એટલે ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જે રોગ પ્રતિકારક શક્તિને બાળકના રોગ પ્રતિકારક
1: શક્તિ એક સ્વચ્છતાનું પરિબળ પણ એટલું છે, પણ આપણે એની વિસ્તૃત ચર્ચા એટલે નથી કરતા કે હવે લોકોમાં શું ખૂબ શિક્ષણ આવી ગયું છે, સમજ આવી ગઈ છે, તો સ્વચ્છતા તો એક બહુ પાયાનો સિદ્ધાંત છે. અને છેલ્લે આપ શું અપીલ કરશો પછી આપણે આપને આપણી મુલાકાતને વિરામ આપ.
0: બસ આપણે એક જ શ્લોક થી હું વિરમું છું કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામાયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. મતલબ બધા સુખી રહે, આરોગ્યની રીતે આર્થિક રીતે બધી રીતે માનસિક રીતે સુખી રહે અને સર્વ સંપન્ન રહે તો દેશ પ્રગતિ કરે. અને બાળક છે એ દેશનું ભવિષ્ય છે, તો બાળક સુખી બરોબર નિરોગી હશે
1: બરાબર છે
0: તો દેશ પણ નિરોગી રહેશે અને આગળ પ્રગતિ કરશે.
1: ધન્યવાદ ડોક્ટર જેપી કેસાણી સાહેબ, આપે બાળ રોગ નિષ્ણાંત તરીકે અમારા શ્રોતાઓને ખુબ સરસ માહિતી આપી. અમારા આકાશવાણી ભુજના શ્રોતા વતી અને મારા વતી આપનો ખુબ ખુબ આભાર, આપે આપનો કિંમતી સમય આપ્યો. ફરી પાછો મોકો મળશે ત્યારે જરૂરિયાત કરીશું. ખુબ ખુબ આભાર.
0: આભાર આપનો પણ આભાર. ધન્યવાદ.
2: ગરમી અને લૂમાં બાળકોની સાર સંભાળ. ડોક્ટર જેપી કેસરાણી સાહેબ ભેરી સીધી કરમસ્યાણી જેવી ગાલ બોલ સોઈ તનેરભા બચ્ચે કે કેન પ્રમાણે હેન ગરમી મેં એની જી માવજત કેણી એની જી સાર સંભાળ રખણી ખાધે પીધે મેં ને કપડે મેં પણ તો ડોક્ટર સાહેબ ખાસી એડી ગાલ પાંકે સમજાયા કે નેઢો બચ્ચો વે તો અસદ વે એની કે તો ખબર ના વે પણ એની જા જોકો માઈતર વે એની કે ખાસ ખ્યાલ રખણો ખપે તો ખાસી એડી ગાલ બોલ સોઈ નિહાણ્યા છો ભાગે નિહાણ્યા છો સોનો ખાસો એડો લોકગીત વેલજીભાઈ ગજ્જરને સાથીદાર જે અવાજ મેં.

0: તવેલજીભાઈ ગજ્જર ને સાથીદાર જેવા જ મેં ખાસ લોકગીત સોયો તનેરવા આજ કાર્યક્રમ મેં પા ભજન ગાલ બોલ મેં લોકગીત ભસોયા તાજ તા ટેમ થીએ તો પૂરો તગેન્દાસી રજા તર્યાણ કાર્યક્રમ સોંડલ પાંગે મેળે ભાવે કે ચંદુબાજા જીજા કરીને રામ રામ રામ રામ રામ રામ રિયાણ હીવો અસાંજો કચ્છી કાર્યક્રમ કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તા કરે મે આયો
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે
2: અરે બેટા આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે હવે કચેરીએ જવું જ પડશે
1: અરે મમ્મી ક્યાંય નથી જવાનું આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત
2: પણ બેટા આમાં સુધારો થશે મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને
1: ના સુગમ છે એટલે બધું જ શક્ય છે
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in સુગમ ડિજિટલ ગુજરાત
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે
2: અરે બેટા આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે હવે કચેરીએ જવું જ પડશે
1: અરે મમ્મી ક્યાંય નથી જવાનું આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત
2: પણ બેટા આમાં સુધારો થશે મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને
1: ના સુગમ છે એટલે બધું જ શક્ય છે
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in સુગમ ડિજિટલ ગુજરાત
4: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ જેના પ્રાયોજક છે NCERT

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના પીએમ મેલોની સાથે મુલાકાત કરશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23મી મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રીને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. સુપ્રીમ કોર્ટે હડકાયા શેરી સ્વાનને જરૂરી જણાય તો ઇન્જેક્શન આપીને મૃત્યુ નિપજાવવાની મંજૂરી આપી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજિટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ. 15 મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની 25, 26 અને 28મી દરમિયાન વરણી થશે. આજે ગુજરાત સહિત દેશભરના 12,04,000 કેમિસ્ટ હડતાલ પાડશે. ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે. દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન મંત્રાલયે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે જીવન જરૂરી દવાઓ વિવિધ સ્થળેથી મળી રહેશે. કચ્છમાં ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, મુંદ્રા, ભચાઉ, નખત્રાણા, રાપર, કોઠારા, રતનાલ અને પાનદ્રો આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. કચ્છમાં 6,478 વિદ્યાર્થી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આપશે. આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો કરતા હજારો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. રાજ્યમાં 25મી મે સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટને 7 વિકેટથી હરાવ્યું અને આજે કોલકાતામાં નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. હવે પછી આપ સાંજે 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

કે શ્રેણીના પુષ્કિન પરથી હવે પ્રસ્તુત છે કાર્યક્રમ સંતવાણીજી અંતર્ગત. આજે સાંભળશો નારાયણ સ્વામીના કંઠે ગાયેલા ભજનો. તે પહેલા આ વિજ્ઞાપન સાંભળશો.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: બતાવી ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. ફીટ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

0: સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને
1: વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે
1: તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે
0: અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો.
1: મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ
0: ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરનો સંપર્ક કરો
1: તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો.
0: અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીની પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખે ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા.

ત્યાં અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

ટકા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે. અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહ્ન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો. અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ય આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ય આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સંતવાણી, જે અંતર્ગત નારાયણ સ્વામીના કંઠે ગવાયેલા ભજનો પ્રસારિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 10 થયા છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજના મનોરંજન કાર્યક્રમમાં હિન્દી સિનેમા જગતના મશહૂર સંગીતકાર હંસરાજ બહેલની આજે પુણ્યતિથિ છે. આજના મનોરંજન કાર્યક્રમમાં આપના માટે અમે લાવ્યા છીએ વિશેષ ફિલ્મી ગીતો. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળ્યું ફિલ્મ રાજધાનીનું, અને આ ગીતનો સ્વર મળ્યો છે લતા મંગેશકર અને તલત મહેમૂદનું.

હજારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, તેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, પેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળ્યો મુકેશ અને લતા મંગેશકરના યુગલ્સ પર ફિલ્મ છે સાવંત.

0: ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરી જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. વીજ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ટૂબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

આ પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

રોગ થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. ભીડ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા

ના ગ્રીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

हमको नाजना करो हसीन हो खुदा तो नहीं हो, छोर तो हवा तो नहीं हो।

માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, પેટી વગેરે વધુ લો. ઓછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો.

0: ગુજરાત પર બેટા આમાં સુધારો થશે, મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈનથી ઓનલાઈન.

0: ઉદ્યોગ પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાર્યક્રમમાં હવે સમીક્ષા મોનોગ્રાફી અને સુમન કલ્યાણપુરનો યુગલ સ્પર્શ.
2: Oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh

માટ તો કેમ લગી વાર્તા અને એ ચવક પહેરી જ ચવકું પહેરી તે જ પહેટ્યું અને એ ચવક પા પૂરી કર્યું તો પૂછ્યા હતું હજી સરસ મજાજ પા ગીત સાંભળ્યું અને એ ગીત જે રજૂઆત પણ કર્યા અહીંયા રાજભાઈ અભલા કોલી તો સૌની જે સ્વરની સરસ મજાજુ કચ્છી ગીત

રામ તેજે મંદિરની રોરી વજેતી એ ખાસ મજાજ ગીત પણ સવાસી રાજબાઈ અબલા કોલેજેશ્વરની અને હાણે એ આંકી ભગવાન કેડો લગેતું સે જરૂર અસાંજી આકાશવાણીજી એડ્રેસ તે પત્ર લખીને જણાવજા અસાંજી આકાશવાણી જો સરનામું કેન્દ્રીય મક્ષરી બાબરી જબુલ આકાશવાણી ભુજ પિનકોડ નંબર 370001 તો જરૂરથી આજુ પત્ર પહોંચાજા ક્યાં ક્યાં પ્રોગ્રામ કેડો લગે તો હાને હું કે રજા દીધા રેડિયો દોસ્ત પલ્લવી કે ફિલ્મ મળવું પછી જાઓ.

આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. હવે 11 વાગે અમારા હવે પછીના કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કે દાપરથી રિલે કરીશું.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારના પ્રારંભિક સત્રમાં સેન્સેક્સમાં 200થી વધુ અને નિફટીમાં 50થી વધુ પોઇન્ટનો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. વન નેશન વન ઇલેક્શન અંગેની સંયુક્ત સંસદીય સમિતિની બેઠકના બીજા દિવસે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે સૌપ્રથમ વિવિધ રાજકીય પક્ષો સાથે થશે ચર્ચા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પી. શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યાના કેસમાં પાંચમા આરોપીની ધરપકડ કરાઈ વારાણસીથી ઝડપાયો. પશ્ચિમ બંગાળ સરકાર 1 જૂનથી મહિલાઓ માટે 3,000 રૂપિયાની માસિક સહાય સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરશે. કલકત્તા હાઇકોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ સરકારે 66 ઓબીસી વર્ગોની યાદી સૂચિત કરી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ, પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈને જરૂરી તૈયારી પર સમીક્ષા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલા બાબતે થશે સમીક્ષા. મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે પણ ચર્ચાની શક્યતા. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનું પ્રતિનિધિમંડળ સંસદીય સમિતિની સાથે ચર્ચા કરશે. બપોરે 12 થી 1 દરમિયાન સમિતિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ બેઠક કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કાલોલના મલાવ ગામ ખાતે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભામાં સાર્વત્રિક આરોગ્ય, ડિજીટલ આરોગ્ય નવીનતા અને વૈશ્વિક આરોગ્ય એકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી બપોરે 12 વાગ્યે આપ મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર. અત્યારે સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલા દો ચોર ફિલ્મના ગીતથી.

देखा पागल सा एक नौजवान तेरी राहों में है। और तू पागलों की तरह

हसरत न बनाने को।

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડે ગાયેલી પંચી જાલનવીની રચનાથી. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજની જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી તો ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5849.

શું તમે જાણો છો કે સરકારશ્રી ગાંધી ભાવની દુકાનથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પૂરાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો

0: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 58 400.
1: હિન્દી ગી ગઝલના કાર્યક્રમમાં હવે સમય શું ભૂપિન્દર સિંહ અને મિતાલી સિંહે ગાયેલી રાજેશ રેડ્ડીની રચના.

0: शूटिंग चारचुटे सरकार श्री व्यागू भाई दुकान थी अंत्योदय राशन कार्ड धारकों अग्रता धरावता कुटुंबों ने मेरा पात्र अनाज बाबते संबंधित जिला निवासी अधिक कलेक्टरशी की फरियाद कर सकता है। हम तो माय राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तमज मेरवेला अनाज में जत्था निवासी मेरी सकता है तथा फरियाद मेरी सकता है। जो अधिकारियों ने निर्णय की संतोष न था तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर में सीधी अर्जी की अपील करी न्याय मेरी सको छो। फोन नंबर 0709-229-5400। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709-229-5400।
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો અમીર મીનાઈની આ ગઝલ, જેને ગાય છે જગજીત સિંહ અને ચિત્રા સિંહે।

0: कर लेना हिसाब। हमें जब समझ रहा है ता हिंदी गीत कसल आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र नु प्रसारण आप सांभळी रह्या छो। बराबर 12 वागे आप सांभळशो मुख्य समाचार।
1: प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए आजे कह्युं के तेओ आजे इटालियन समकक्ष जियोर्जिया मेलोनी साथे मुलाकात माटे आतुर छे। प्रधानमंत्रीना रोम प्रवास दरमियान प्रसिद्ध चित्रकार जियाम पोलो टोमासिटीए वाराणसी पर बनावायेलू तेमनू खास चित्र प्रदर्शित कर्यू। श्री मोदीए सोशियल मीडिया द्वारा प्रशंसा करी। संरक्षण मंत्री राजनाथ सिंहे आजे सियोलमां तेमना दक्षिण कोरियन समकक्ष आन ग्यू बेक साथे मुलाकात करी बन्ने देशों वच्चे संरक्षण सहितना अलग अलग क्षेत्रमां समझूतीना करार थया। चीनना राष्ट्रपति शी जिनपिंग अने रशियन राष्ट्रपति व्लादिमीर पुतिने आजे बीजिंगमां द्विपक्षीय संबंध अने ईरान युक्रेन संघर्ष अने आंतरराष्ट्रीय व्यापार सहितना मुख्य वैश्विक मुद्दा पर चर्चा करी। अमेरिकन विदेशमंत्री मार्को रूबियो आगामी 23-26 दरमियान तेमनी भारतनी प्रथम सत्तावार मुलाकाते आवशे। शुभेन्दु अधिकारीना अंगत सहयोगीनी हत्या केसमां पांचमो आरोपी वाराणसीथी झड़पायो। पंजाब पोलीसे दुबई स्थित एक आंतरराष्ट्रीय ड्रग दाणचोरी मॉड्यूलनो पर्दाफाश कर्यो। पंजाब अने हरियाणा हरियाणामां भीषण गर्मी बन्ने राज्यमां महत्तम तापमान 40-47 डिग्री सुधी पहुंच्यू। मुख्यमंत्री भूपेन्द्र पटेलनी अध्यक्षतामां कैबिनेट बैठक बैठकमां राज्य सरकार द्वारा छेल्ला एक सप्ताहमां करकसरना लेवायेला पगला बाबते थशे समीक्षा। महिला अनामत बिल पर विधानसभाना एक दिवसीय सत्र संदर्भे पण चर्चानी शक्यता। कांग्रेस सहितना राजकीय पक्षोनू प्रतिनिधिमंडळ संसदीय समिति साथे चर्चा करशे। बपोरे 12-1 दरमियान समिति साथे मुख्यमंत्री भूपेन्द्र पटेल नायब मुख्यमंत्री हर्ष संघवी विधानसभा अध्यक्ष शंकर चौधरी तथा विधानसभा उपाध्यक्ष पूर्णेश मोदी सहितना प्रतिनिधि बैठक करशे। आज गुजरात सहित देशभरना 12,04,000 केमिस्ट हड़ताल पाड़शे। गुजरातना 35,000 मेडिकल स्टोर बंद रहेशे। आईपीएल क्रिकेट में आज कोलकाता नाइट राइडर्स नो मुकाबलो मुंबई इंडियंस सामे थशे। आ मैच कोलकाता में सांजे 7:30 वागे शुरू थशे। आ साथ ज अत्यारना मुख्य समाचार पूरा थया। हवे पछी आप बपोरे 1:20 राष्ट्रीय समाचार सांभळी शकशो।
0: आकाशवाणी अमदावाद वडोदरा राजकोट रिपोर्ट। शब्दों में महत्ती यादों प्रस्तुत छे आकाशवाणी में गौरववंता 90 वर्ष की उजवणी अनुसंधान में आकाशवाणी प्रसारण यात्रा यात्री भूतपूर्व उद्घोषिका श्रीमती सुधा मालवदे तथा श्रीमती बीना दुबे ने देवान भट्ट साथ बातचीत। नमस्कार श्रोता मित्रों, शब्दों में महत्ती यादों आकाशवाणी 90 वर्ष गौरवशाली इतिहास की आज आप उजवणी कर रहा छे। तरह आज आकाशवाणी अमदावाद स्टूडियो में एवं बे उद्घोषिका के जो वर्षो थी आकाशवाणी साथ जोड़ायेला हता तमनी साथे आज आप भूतकाल दिवसों ने फरी याद करवा छे। आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र खाते 3 दायका थी पण वधु समय सुधी जमे सेवाओं आपी અને આજે કદાચ શ્રોતાઓના મન હૃદયમાં એ અવાજ સચવાયેલો હશે એવા સુધાબેન માલવડે અને બીનાબેન દવે બંને બહેનોનું આજના કાર્યક્રમમાં આપણે હાર્દિક સ્વાગત કરીએ। આજે આ બંને બહેનો સાથે આપણી સેવાકાળની એ યાદોને વાગોળવી છે, એ પ્રસંગોને યાદ કરવા છે। તો સુધાબેન
2: નમસ્કાર શ્રોતા મિત્રો
0: અને બીનાબેન દવે
2: નમસ્તે શ્રોતા મિત્રો,
0: આ બંને બહેનોનું આકાશવાણી સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। સુધાબેન આપણેથી શરૂઆત કરીએ કે રેડિયો સાથે આપનું જોડાણ કેવી રીતે થયું અને આકાશવાણીમાં સેવા આપવાનો મોકો આપને કેવી રીતે મળ્યો?
2: દેવનભાઈ, રેડિયો સાથે હું લગભગ 40 વર્ષ કદાચ એનાથી પણ વધારે સંકળાયેલી છું,
0: એટલે 4 દાયકાથી
2: પણ વધારે। અને જોડાણ કેવું થયું એવું જો કહેશો તો આકાશવાણી ભુજની જયારે શરૂઆત થઈ 67-68 એટલે હું કોલેજમાં હતી અને એ વખતે આકાશવાણી ભુજમાં નાટ્ય વિભાગ તરફે હું આર્ટિસ્ટ હતી અને ત્યાર પછી એ વખતે અયમસરોની કમ્યુનિટી શોર્ટેજ હતી એટલે ત્યારે કેઝ્યુઅલ જેને અત્યારે આપણે હંગામી ધોરણે અયમસર લે છે, ઉદ્ઘોષકો લે છે, એવી રીતે એ પેનલમાં હું કોલેજમાં હતી ત્યારથી હતી અને ત્યાર પછી 1970 માં અમે ફૂલ ટાઈમ અહીંયા એનાઉન્સર તરીકે અમદાવાદમાં હું રજૂ થઈ.
0: તો રેડિયોનો શોખ એના વિશે વાત કરો કે નાનપણથી આપ રેડિયો સાંભળતા હતા, રેડિયોમાં આવશે એવું આપને ક્યારે લાગ્યું કે મારે હવે આ જ ક્ષેત્ર પસંદ કરવું છે?
2: બાળપણથી નાટકો અને ડિબેટ ચર્ચા એ બધામાં તો શાળામાંથી જ ભાગ લેતી આવી હતી, પણ રેડિયો વિશે કઈ એવી કોઈ માહિતી નહોતી પહેલા તો. પણ જ્યારથી મેં નાટ્ય વિભાગમાં એટલે આકાશવાણી ભુજમાં શરૂઆત કરી

0: આકાશવાણી ભુજથી મારી ઉદ્ઘોષિકાની જે કારકિર્દી શરૂ થઈ ત્યારથી એક મનમાં સ્વપ્ન હતું કે ના આપણે અહીંયા આકાશવાણી જેવા એક માધ્યમમાં તો ચોક્કસ જો મળે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો મજા આવી જાય.
1: હું
0: 1983 માં જોડાઈ આકાશવાણીમાં અને એનું કારણ કહું તો સાહિત્ય અને સંગીત પ્રત્યેની રૂચિ. નાનપણથી જ જૂના ફિલ્મી ગીતોના મારા ઘરમાં બધાને ખૂબ જ શોખ અને એ જ સતત સાંભળતા હતા. એના લીધે ક્લાસિકલ મ્યુઝિક અને ફિલ્મ મ્યુઝિક એના તરફ વધારે આકર્ષાયેલા. એટલે ત્યારથી પછી આમ એમ થયું કે ઓહો અહીંયા જો કામ કરવા મળે તો કેટલી મજા આવી જાય કે લોકોને સંભળાવવાનું અને શું એનું લેવલ હોવું જોઈએ. મીન્સ કે લોકોને ગમે જ ગમે આપણે જે ગીતો વગાડીએ છીએ તો આપણે જે કાર્યક્રમો એ લોકોને આપીએ એ લોકો બી માણે અને આપણે પણ સાથે માણીએ અને સદનસીબે હું એમાં આવી ગઈ. અને આવીને તો પછી આ જે અમારા સિનિયર ઉદ્ઘોષક સુધાબેન છે, હસીનાબેન કાદરી છે, અરુણાબેન જોશી છે, એ બધાનો સાથ મળ્યો અને ધીમે ધીમે જેને કહેવાય કે ઓપ આવતો ગયો. મને શીખવા ઘણું બધું મળ્યું અહીંયા આવીને, કારણ કે ઘણી બધી બાબતો આપણને બહાર બેસીને ખબર ના હોય કે અહીંયા આવીને બધું ઘણું શીખવાનું મળ્યું. વિષ્ણુભાઈ રાવલ, પ્રેમશંકર ભટ્ટ, હા એ લોકો બધા અને ભાઈ મહેતા, તુષારભાઈ શુક્લ. પહેલા હું કમ્પ્લેટ તરીકે ઔદ્યોગિક કામદાર માટેનો જે કાર્યક્રમ આવતો હતો એમાં કમ્પ્લેટ તરીકે હું જોડાઈ હતી અને પછી એનાઉન્સર તરીકે તુષારભાઈ શુક્લ છે એ પેક્સ બની ગયા અને અમારું સિલેક્શન એમાં એનાઉન્સરમાં થયું. અને પછી એનાઉન્સર થયા પછી તો જે મજા અમે મળીએ છીએ દેવાનભાઈ, એટલે દાખલા તરીકે કોમેન્ટ્રી હોય ક્રિકેટની તો એની અંદર પણ, અને એ વખતે તો ટીવી હજી એટલું નવું નવું જ આવ્યું હતું એટલે લોકો તો એટલી હદે રેડિયોની કોમેન્ટ્રીને એપ્રિશિએટ કરતા કે ટીવીનું જોવાનું ખરું પણ રેડિયો કોમેન્ટ્રી જ સાંભળવાની. એટલે એ પોતાની કલ્પનાથી જે આખી ક્રિકેટ ગ્રાઉન્ડ પર શું થઈ રહ્યું છે એ કોમેન્ટ્રીની એક મજા હતી.
1: શબ્દ ચિત્ર શબ્દ ચિત્ર દ્વારા લોકો એ જોઈ શકતા હતા કોમેન્ટ્રી એવી રીતે રમાતી હશે.
0: બિલકુલ, એટલે જેને ત્યાં ટીવી ન હોય એ તો વધારે માનતા હતા.
1: સુધાબેન, ચાર જ દાયકા લગભગ આપણે કીધું 1970 થી 2010 સુધી, તો આ સમગ્ર યાત્રા એની આપ વાત કરો થોડી.
0: દેવાનભાઈ, હું જયારે રજૂ થઈ અહીંયા એનાઉન્સર તરીકે ત્યારનો તો માહોલ જ જુદો હતો, કારણ કે ટીવી જેવું માધ્યમ જ હતું નહીં, રેડિયો સર્વેસર્વા હતું. અને એ વખતે શું હતું કે રેડિયોમાં જે કાર્યક્રમો રજૂ થતા એ લાઈવ રેકોર્ડ નહોતા થતા, એ જયારે જે સમય પ્રસારણ થતું હતું તે જ વખતે એ થતા હતા. એટલે એને કારણે એનાઉન્સર અને જે કલાકારો આવતા હતા એની વચ્ચેનો એક સેતુ સરસ બંધાતો હતો, કારણ કે એ આવતા, એ ગાતા, એ વગાડતા અને એને તમે માનતા અને એની સાથે તમારો એમનો પરિચય થતો, એ એક સૌથી મોટું સદભાગ્ય હતું. અને બીજું એ કે સૌથી મોટો લાભ ક્યાં થયો ખબર છે, અત્યારે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જે જગ્યા છે એ ત્યારે પ્રોડ્યુસરોની જગ્યા હતી. અને પ્રોડ્યુસર એટલે જે તે વિષયનો નિષ્ણાત, ધોરણધરો બધા, એટલે નાટ્ય વિભાગ હોય તો નાટ્યનો ધોરણધર હોય, સંગીત વિભાગ, એટલે મેં એવા ધોરણધરો સાથે રસિકલાલ ભોજક છે, અતુલભાઈ શાસ્ત્રીય સંગીત માટે, અતુલ દેસાઈ અને પ્રેમાપ્રેમ ઠાકોર નાટ્ય વિભાગ માટે કે જેનું મોટું નામ છે, સાહિત્યની વાત કરું શાસ્ત્રીય અમૃતભાઈ લોકો યાદ કરે, એટલે આવા ઘણા ઘણા મોટા મોટા પ્રોડ્યુસરોની સાથે અમારું જે કોન્ટેક્ટ હતો ને એના લીધે અમારા જ્ઞાનમાં તો વધારો થયો જ, પણ એમની પાસેથી અમે ઘણું બધું શીખવાનું. અત્યારે જો તમે અમને એમ કહો કે તમે સંગીત શીખ્યા છો તો ના, અમે શીખ્યા નથી, અમે ટાનસેન નથી પણ કાનસેન જરૂર છે, કારણ કે સંગીત માનતા શીખીએ છીએ.
1: તો સુધાકર, આપણે વાત કરી લાઈવ બ્રોડકાસ્ટ, એ વખતે તો લાઈવ બ્રોડકાસ્ટ જીવંત પ્રસારણ થતા હતા, તો એની પણ થોડી વધુ વિગત આપશો. કારણ કે એ વખતે લાઈવ બ્રોડકાસ્ટમાં તો ઘણું બધું સાચવવું પડે, કેટલું એલર્ટ રહેવું પડે, તો કઈ રીતે તમે એ આખું હેન્ડલ કરતા હતા?
0: એમાં એવું હતું, લાઈવ બ્રોડકાસ્ટમાં જે લોકો આકાશવાણીના સ્ટુડિયોથી પરિચિત હશે એટલે એક એનાઉન્સરનું બૂથ હોય છે, ત્યાં એનાઉન્સર બેસતા અને જુદા જુદા સ્ટુડિયો હતા, નાટ્ય સ્ટુડિયો, મ્યુઝિક સ્ટુડિયો અને એવી રીતે દરેક વિભાગના સ્ટુડિયો હતા. કલાકાર આવે એટલે એની જે ગવર્નર હોય એની જે ડિટેલ હોય એ ડ્યુટી પરના ઓફિસર લઈ લે, એ એનાઉન્સર બુથમાં એનાઉન્સરને આપે, કલાકારને એમના બુથમાં બેસાડે. અને ત્યારે શું હતું કે કલાકારની જે શરૂઆતની ઉદઘોષણા છે એ એનાઉન્સર એના પોતાના બુથમાંથી આપે, અને પછી કલાકાર જ્યાં ગાતા હોય ત્યાં જાય. એમાં એક હું તમને સરસ દાખલો આપું, બહુ ફની દાખલો છે. મારા વખતમાં એક ક્લાસિકલ પ્રોગ્રામ હતો, એટલે કલાકાર આવી ગયા, મ્યુઝિશિયન્સ આવી ગયા બધા, અને થોડા વખત પહેલા જ એ કાર્યક્રમનો સમય બદલાઈ ગયેલો. પહેલા સમય હતો 8:35 નો અને સવારના 8:35 એ ક્લાસિકલ આવતું હતું, અને ત્યાં 5 મિનિટ થોડોક વહેલો થઈ ગયો હતો, 8:30 નો થઈ ગયો હતો. હવે કદાચ એ કલાકારોને યાદ નહીં હોય કે ખબર નહીં, ડ્યુટી ઓફિસરે કલાકારને બેસાડ્યા અને મેં ઉદઘોષણા આપી મારા બુથમાંથી, કારણ કે એ વખતે હું મારા બુથમાંથી ઉદઘોષણા આપું અને કલાકાર ત્યાં ગાવા, અને પછી ડ્યુટી ઓફિસર આવીને એની સ્વિચ ઓન કરે, ફેડર, જેને આપણે ફેડર કહીએ છીએ. એટલે ડ્યુટી ઓફિસર એ કલાકાર આવી એ બુથમાં આવીને કલાકારને ફેડર ઓન કરે અને પાછા પોતાની ડ્યુટી પર જતા રહે. હવે મેં ઉદઘોષણા આપી આખા કાર્યક્રમની, પેલા જે કલાકાર હતા એની સાથેના જે સજીવરાવ હતા એમને ખ્યાલ જ ના રહ્યો કે મારી ઉદઘોષણા આવી ગઈ છે. એમને એમ કે હજી તો 5 મિનિટની વાત છે. એટલે એમાં એક સજીવભાઈ વાત આગળ ચાલી. હવે આમાં થાય છે મને સમજાય નહીં મારે.

0: તમને સાંભળ્યા અને એ વખતે ખુબ સ્ટ્રીક્ટ પગલા લેવામાં આવતા અને એનો રિપોર્ટ થાય, કોઈ પણ ભૂલ થાય તો હવે અહીંયા અમને બંનેને ખબર નથી કે રિપોર્ટ થવાનો પ્રશ્ન જ હતો. પણ જે પછી સવારની જે પ્રોગ્રામ મીટિંગ હોય એમાં જે લેક્ચર જ ખબર ના હોય, ટોકર ને ખબર ના હોય જે વક્તા હોય એને, અને એ પછી ગમે તેવું બોલી નાખે, એટલે એવા તો ઘણા બધા. એ જો
1: કિસ્સાઓની વાત કરો, કારણ કે મને જે યાદ છે કે એક ટોકર તો એમના ઘરે બિચારા ચશ્મા જ લાવવાના ભૂલી ગયા. એટલે એક ટોકર ની તો એવી વાત છે કે સ્ક્રિપ્ટ જ ભૂલી ગયા અને પછી અમે આવીને એ હોશિયાર હતા, એટલે કે અમે એમનો જે ડ્યુરેશન હતો પ્રોગ્રામ નું એ પતાવી આપ્યું બોલી, તો જે કન્ટેન્ટ જવું જોઈએ એ ના જવું, એ ઘણું બધું સાચવવું પડે. લાઈવ
0: બ્રોડકાસ્ટમાં ખુબ સાચવવું પડે
1: જી. તો બીનાબેન આપની યાત્રા વિશે થોડી વાત.
0: અમે લોકો જે મેં અલગ અલગ કાર્યક્રમો ઘણા પ્રસિદ્ધ કર્યા છે, કામદાર મિત્રો માટેનો કાર્યક્રમ, રંગરંગ વાદળ એટલે બાળકો માટેનો કાર્યક્રમ, પછી બહેનો માટેનો કાર્યક્રમ સાથે શેર બહુ જ કર્યા છે, અને પત્ર મિત્રોને મળવા માટેનો સોગંદ જે પત્રો આવતા હતા, અને હું સુધાબેન ભાર્ગવભાઈ છીએ અમે લોકો બધા એના જવાબ આપતા, અને એક જે સેતુ બંધાતો જેમ સુધાબેને કહ્યું એ લિસનર્સ સાથેનો, એ આખી આખી વાત જ જુદી. અને પછી તો એકબીજાને સમસ્યા ઓળખતા થઈ ગયા કે આ લિસનરનો તો આવા જ રિસ્પોન્સ આવે, પ્રોગ્રામ કેવા લાગ્યા, કેવો શું એમની ફરમાયશી ફરમાયશી ગીતોનો પ્રોગ્રામ આવતો બપોરે 12 થી 12:30, એની અંદર લોકો એમની ફરમાયશ લખીને મૂકતા, અને ક્યાં ક્યાંથી પત્રો આવતા ગામડે ગામથી. આપણને એમ થાય કે હું આટલે દૂરથી લોકો સાંભળે છે અને મોકલે છે, એટલે ગુજરાત બહારના જે સ્ટેટ છે બધા ત્યાંથી બી પત્રો આવતા, અને ખુબ જ આપણને નવા વ્યક્તિને અમને બહુ જ આખો થપ્પો ન થતો, બહુ જ પત્રો આવતા. તમે એકજણને તો શોર્ટ આઉટ કરીને પેલા બેસવું પડે કે આ ગીતના આટલા પત્રો છે, આ ગીતના આટલા, અને એ પ્રમાણે એનું પછી ચયન કરવામાં આવે અને અમે વગાડતા.
1: બહુજન હિતાય બહુજન સુખાય, સાર્થક કરતા છેક છેવાડાના માનવી સુધી આકાશવાણીનો અવાજ પહોંચે,
0: બિલકુલ
1: પ્રયત્ન હતો અને એ પ્રયત્ન સફળ પણ રહ્યો. તો સુધાબેન બિનાબેન તમે જે સૈયરની વાત કરી, થોડો કંઈક તમારે જગ્યા તમારા શ્રોતાઓને આપશો.
0: ચોક્કસ ચોક્કસ. નમસ્તે બહેનો, નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે બિનાબેન. બિનાબેન આજે આપણી જે બહેનો છે ને એને મારે એક પ્રશ્ન પૂછવાનો.
2: હવે બોલો બોલો
0: કે બહેનોને એક કેવું હોય છે કે તમે ચોટ કરો કે નહીં, એટલે લગભગ બધી બહેનો એવું કહેશે કે ના ના અમે તો કોઈ દિવસ ચોવટ ના કરીએ. પણ મારે એમને એ કહેવું છે કે ચોવટ એ ખરાબ નથી, ચોવટથી છે ને મન સ્વચ્છ થાય છે અને

0: નો બીજો એક ફાયદો શું છે ખબર છે? તમે ચોવટ કોની કરો, જયારે બીજી વ્યક્તિ હાજર ન હોય એને તો લાગતું વળગતું
1: બરાબર,
0: અને તમે તમારું મન મોકળું કરો છો, એટલે ચોવટ સૌથી સારામાં સારો છે.
2: બીનાબેન સુધાબેન જે એ વખતે સહ્ય રજૂ કરતા હતા, અહીં કોઈ સ્ક્રિપ્ટ નથી, કશું જ નથી, ને એમને ખાલી આપણે કીધું ને અમે તરત જ એક વિષય લઈને વાત રજૂ કરી. તો બીનાબેન તમે તો સભાને વિનંતી કરીને કાર્યક્રમો પણ બહુ કર્યા છે, અને સુધાબેન આપણે પણ બહુ કરેલા,
0: ખૂબ એટલે ખૂબ જ કર્યા છે,
2: એટલે એક લહેકો તમે જે શરૂઆત કરતા હતા અને જે એનું સમાપન કરતા હતા એનો એક લહેકો ફરીવાર આપણા શ્રોતાઓ સાંભળે એના માટે.
1: નમસ્તે શ્રોતા મિત્રો, નમસ્તે પત્ર મિત્રો,
0: નમસ્તે શ્રોતા મિત્રો. અરે તમારા કાગળોનો ઢગલો જોઈને આજે એટલો આનંદ થાય છે, અને શ્રોતા મિત્રોની ફરિયાદ છે કે બધા જ પત્રો લેવાતા
1: નથી, તો આજે આપણે બને એટલા વધારે શ્રોતાઓને
0: ખુશ કરીશું, અને શ્રોતાઓની જે ફરિયાદો છે એનું નિવારણ પણ ચોક્કસ ચોક્કસ.
2: તમે બંને બહેનો મારે કહેવું કે એ જમાનામાં કોન્સર્ટ્સ પણ બહુ થતી હતી, કોન્સર્ટ્સ વિશે ઘણી વાત કરો, કારણ કે ક્લાસિકલની હોય, સુગમ સંગીતની હોય, ફોકની હોય, ઘણી બધી કોન્સર્ટ્સ
1: દર્શકો આવતા
0: હતા. એ વખતે શું છે દેવાંગભાઈ, મનોરંજનના સાધનો ઓછા હતા,
1: એક્ઝેક્ટલી,
0: અને જયારે આપણા દેશના ખૂણે ખૂણેથી બધા કલાકારો આવે, એટલે આવા મોટા કલાકારોને સાંભળવાનો જે લાભ
1: હતો જે
0: મળતો હતો, આકાશવાણી આકાશવાણી પૂરો પાડતી
2: હતી, બિલકુલ ફ્રી મળ્યા. આકાશવાણી હંમેશા આમંત્રિત શ્રોતાઓની હાજરીમાં કોન્સર્ટ થાય છે,
1: બિલકુલ.
0: અને એ કોન્સર્ટમાં જયારે તમને એનાઉન્સર તરીકે પ્રેઝન્ટ થવાનું હોય ત્યારે તમારે એ કલાકાર વિશેની બધી જ માહિતી માહિતી કલાકાર શું રજૂ કરવાના છે એ કન્ટેન્ટ વિશેની પૂરી માહિતી, અને અહીંયા એક વાત રજૂ કરવાનું મને મન થાય છે કે એ વખતે ગૂગલ નહોતું, એટલે તમારે આ બધી જ માહિતી વાંચીને તમારે શોધીને પૂરી પાડવાની રહેતી, એટલે એ કોન્સર્ટની એક અલગ જ મજા રહેતી.
2: સમય સાથે પાછું તમારે એ કામ કરવાનું હોય કે તમારે એ સમય કોન્સર્ટ શરૂ થાય અને એનું સમાપન થાય એ સમય પૂરું, અને ઇન બિટવીન તમારે આખું કંટ્રોલિંગ
0: કરવાનું,
2: અને એ બહુ જ અનુભવી માણસ એ વસ્તુ.
0: દેવાંગભાઈ તમે જયારે સમયની વાત કરીને ત્યારે છેલ્લે તો કોન્સર્ટ રેકોર્ડ કરીને આપણે વગાડતા, હું જયારે જોઈન થઈ ત્યારે કોન્સર્ટ પણ લાઈવ, એટલે રેડિયોનો અને કોન્સર્ટનો શરૂ થવાનો સમય, એ દરેક જણા એલર્ટ, એન્જિનિયર થી માંડીને દરેક જણા પ્રોડ્યુસર થી માંડીને દરેક જણા એલર્ટ રહે.
2: સુધાબેન આપણે કોન્સર્ટની તો વાત કરી, પણ આપણે જીવનમાં એક યાદગાર એવી ઘટના બની એવી કોન્સર્ટની વાત કરશો?
0: તમે અત્યારે યાદગાર કોન્સર્ટ કહો છો ને, એટલે આપણા એક સ્ટેશન ડાયરેક્ટર હતા વસુબેન ભટ્ટ, એમના સમયમાં પણ ખૂબ સારા સારા કોન્સર્ટ થયા છે. હેમા ત્વમેવ સર્વમ નવરાત્રિ નિમિત્તે એમણે ખૂબ સરસ કોન્સર્ટ કર્યું હતું, અને હોળી નિમિત્તે એમણે કોન્સર્ટ કર્યું હતું રંગદે ચુનરિયા. એ રંગદે ચુનરિયા કોન્સર્ટનું જો હું તમને કહું ને, તે આખા દેશમાંથી જે કોઈ જાણીતા કલાકારો, નિર્મલા દેવીની ઠુમરી હતી, અને દેશમાંથી આવા મોટા મોટા કલાકારોને એમણે આમંત્રિત કર્યા હતા, અને એક ભવ્ય કોન્સર્ટ, અને એ કોન્સર્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા, અને એ કોન્સર્ટનું કમ્પેરિંગ કરવાની મને તક મળી હતી. હું તમને એક કિસ્સો કહું કે વસુબેનની એક કાર્યશૈલીની પદ્ધતિ એવી હતી કે નિર્મલા દેવી, એમણે એક એવું દ્રશ્ય ઉભું કર્યું હતું કે નિર્મલા દેવી પોતાની ઠુમરી રજૂ કરે છે, અને એક બાજુ ડાન્સર નૃત્યાંગના નૃત્ય કરે છે. હવે આ જયારે નિર્મલા દેવીને ખબર પડી કે મારે મારા ગાવાની સાથે આ નૃત્યાંગના નૃત્ય કરવાની છે, ત્યારે એમણે ચોખ્ખી ના પાડી દીધી કે ના, મારી કલા હું આવી રીતે નૃત્ય માટે કે એવી રીતે હું સ્ટેજ ઉપર નહીં ગાઉં. વસુબેનની ચતુરાઈએ એ સાચું કરી બતાવ્યું, અને એક જ સ્ટેજ ઉપર નિર્મલા દેવી ગાતા હતા અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી. એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એવો છે કે પહેલાના જે અધિકારીઓ હતા એમનામાં ખૂબ ગફ્સ હતા, અને એટલું નોલેજ હતું કે પોતાનામાં જો એટલી હિંમત નોલેજ હોય તો જ એ સામા કલાકારને
2: સમજાવી
0: વિઝલ હતી એ જ કોન્સર્ટમાં, એટલે ખૂબ મોટા મોટા કલાકારો હતા. અને એ કોન્સર્ટ તમને 3 દિવસ એનું ગ્રાન્ડ રિહર્સલ ચાલ્યું, અને એ કોન્સર્ટ નાટક ની અમદાવાદ માં એટલી ઉત્સુકતા હતી કે બધા એના પાસ માટે એકતા હતા કે અમને પાસ આપો, બધા માટે શક્ય નહોતું. એટલે ત્રણ દિવસ એના ગ્રાન્ડ રિહર્સલ પણ ફૂલ જતું અને ઓપન એર થિયેટર માં હતું. અને હજી કદાચ જે જૂની પેઢી ના લોકો છે એ હજી કદાચ એ કોન્સર્ટ ને યાદ કરતા હશે.
2: તો સમાજમાં વિવિધ ક્ષેત્રે આકાશવાણીનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. આજે 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે એ અંગે આપનું શું મંતવ્ય છે કે આકાશવાણી એ સમાજ સુધારાનું જે કામ કર્યું છે કે શિક્ષણનું કામ કર્યું છે કે એક સંસ્કાર સિંચનનું કામ કર્યું છે માહિતી સાથે મનોરંજનનું, તો એ વિશે થોડી વાત કરીએ.
0: બસ બહુ જન હિતાય અને બહુ જન સુખાય, જેમ તમે કહ્યું એમ, એક તો આકાશવાણીનો મહામંત્ર છે જ. અને એ રીતે લોકોને બી આપણે કહીએ કે ભાઈ આકાશવાણીમાં જે છે એ કદાચ તમને બીજે ક્યાંય નહીં મળે, જે એની જે વિશ્વસનીયતા છે. આજે સમાચારને લઈને કહો કે પછી આ બધા કાર્યક્રમોને લઈને કહો, તો એ જે છે એ હજી આજે કાયમ જ છે. લોકો આકાશવાણી ઉપર સાંભળે એટલે એ સાચું જ હોય, એમાં કોઈ બે મત નથી. અને આકાશવાણીના જે એફએમ અત્યારે જે ચાલી રહ્યું છે એ તો લગભગ રોજ બરોજના જીવનમાં પણ ઘણી જ માહિતી આપે છે. તમે કારમાં બેઠા હો તો પણ તમે સાંભળીને તમને રસ્તા પરની પરિસ્થિતિ શું છે. એટલે માહિતીનું કામ તો આકાશવાણી ખૂબ સુપરે પૂરું પાડ્યું છે અને પાડી રહી છે.
2: તમારા સમયમાં જે ઉદઘોષણાઓ થતી હતી એની જે શૈલી હતી અને જે આજકાલ નવા યુગની જે શૈલી છે એની વિશે થોડો પ્રકાશ પાડો તમે.
0: ઘણો બધો ફેર છે. એક તો સૌથી અગત્યની વાત કહું ને દેવાંગભાઈ, તો અમારા વખતમાં સરકારનો કંટ્રોલ ઘણો હતો અને એના લીધે અમારે શબ્દો બહુ જાળવીને વાપરવા પડતા હતા. ઉદ્ઘોષણાની જે ભાષા લેંગ્વેજ એ પણ બહુ જ જાળવીને વાપરવી પડતી હતી અને એને જ કારણે અમારે લગભગ અમારી બધી જ જે અમે બોલવાના હોય અમારી સ્ક્રિપ્ટ જેને કહે એ અમારે એપ્રુવ કરાવવું પડતું હતું. એટલે પહેલા એનું હોમવર્ક ખૂબ કરવું પડતું હતું, સ્ક્રિપ્ટ લખવી પડતી હતી, અમારા પ્રોડ્યુસર પાસેથી એપ્રુવ કરાવવી પડતી હતી. એટલે જેનો કદાચ અત્યારે જે ઉદ્ઘોષકો છે એ થોડી છૂટ લઈ શકે છે, બોલવામાં ગણો કે ભાષામાં ગણો, કે એ છૂટ એ વખતે અમે નહોતા લઈ શકતા. અને એને કારણે પણ કદાચ હોય, એટલે અમારું લોકોને શું ગમે છે, જોક્સ ગમે છે, થોડું અંદર કઈ વેરિએશન અમારી ઉદ્ઘોષણામાં વેરિએશન ગમે છે, એ અત્યારના ઉદ્ઘોષણ આપી શકે છે. અત્યારના ઉદ્ઘોષકો જરૂર આપી શકે છે અને કદાચ લોકો એવું માનતા હોય કે આજના ઉદ્ઘોષકો વધારે સારી રીતે બોલે છે, પણ અમારી વખતે અમારી ખૂબ જ મર્યાદાઓ હતી એનાઉન્સમેન્ટ કરવા માટે. એ મોટો એક ફેર છે.
2: કહી શકીએ કે એ આજના સમયની જરૂરિયાત છે, મજાક કરીને કે મર્યાદામાં રહીને
0: થાય,
2: શ્રોતાઓને સાંભળવું પણ ગમે અને એ મર્યાદા પણ સચવાય. તો સુનાબેન, તમે એક સરસ પ્રસંગ વિશે વાત કરો કે જેથી અમારા શ્રોતાઓને રસ પડે, તમારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કોઈ એવો પ્રસંગ તમને યાદ રહી ગયો હોય.
0: સ્પેશિયલી આવા પ્રસંગ ત્યારે બને, ખબર છે દેવાંગભાઈ, તમે જયારે બે જણા મળીને હવે વિનાબેન અને અમે બંને વર્ષો સુધી સહિયર કાર્યક્રમ કરીએ, યાદ આવે છે સુધાબેન કે આપણે કાર્યક્રમ કરતા હોઈએ અને કઈક એવી વાત ક્લિક થઈ જાય અને તમને એકદમ હસવું આવી જાય, એટલે દેવાંગભાઈ પછી રોકાય જ નહીં. ફક્ત અમદાવાદ વડોદરા થી પ્રસારિત થવાનો કાર્યક્રમ હોય તો એની ઓપનિંગ ઉદ્ઘોષણા જે આકાશવાણી અમદાવાદ વડોદરા, અને જો બધા જ આપણા ગુજરાતના સ્ટેશનો રાજકોટ ભુજ, અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ, એટલે કોઓર્ડિનેશન હોય. હવે એક વખત એક ટોકર આવીને બેઠા અને એ પોતે સ્ક્રિપ્ટનું રીડિંગ કરતા હતા, એટલામાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને એવું કહ્યું, આમણે લેવલ જોઈ લીધું પ્રોડક્શન અસિસ્ટન્ટે કે કયા લેવલે વાત કરવાની એ બધું. ત્યાં થયું એવું કે હજી તો રેકોર્ડિંગ શરૂ કરે ત્યાં ડ્યુટી ઓફિસરે આવીને એનાઉન્સરને યાદ અપાવ્યું કે ભાઈ આ કોઓર્ડિનેટેડ કાર્યક્રમ છે, એટલે ટૂંકમાં એનાઉન્સરે આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ એવું બોલવાનું છે, એટલે રાજકોટ પણ આ કાર્યક્રમ લે છે. લગવાની રાજકોટ પણ રહેશે એટલે જે લેવલ એ મેન્ટેન કરવું જોઈએ એટલા જોરથી આકાશવાણી આમ જોરથી ત્યાં જવું જોઈએ ને. મને તો બસ મારા કાર્યક્રમો બધા એટલા બધા મને ગમ્યા છે ને મેં જે પ્રેઝન્ટ કર્યા છે એટલે લોકોએ જે એપ્રિશિએટ કરે છે. અને એ વખતે આ બધું લખતી વખતે સ્ક્રિપ્ટ લખતી વખતે એક ઉત્સાહ એવો હતો કે કંઈક નવું આપીએ આપણે શ્રોતા મિત્રોને એટલે આપણું વાંચન વધતું હતું ખૂણે ખાચરેથી આપણે ડિટેલ ભેગી કરતા હતા અને ઘણી બધી મહેનત પણ કરી છે.
2: એમ કહી શકીએ કે એક હેલ્ધી કોમ્પિટિશન હતી એ વખતે કે ભાઈ એક વ્યક્તિ છે કે એક ઉદ્ઘોષક છે કે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે એક સરસ પ્રોગ્રામ કરે છે અમને પણ એમ થતું હતું કે આપણે પણ એવું કંઈક સરસ
0: કરીએ.
2: તમે જે ગૂગલ એ જમાનામાં તો ગૂગલ હતું નહીં પણ હવે તો લોકો એઆઈ સિવાય કે કામ પણ નથી કરતા ગૂગલ હવે તો બાજુ પર જતું રહ્યું છે. 9 વર્ષની આપણે બહુ સરસ વાતો કરી તો સુધાબેન તમારા જીવનમાં આકાશવાણીનું મહત્વ શું?
0: એ વિશે તો દેવાંગભાઈ વાત જ થાય એમ નહીં. બધી જ રીતે આર્થિક સામાજિક અને તમારા ભાવ વિશ્વ એ ત્રણેયને આકાશવાણીએ ખૂબ સમૃદ્ધ કર્યું છે. આર્થિક રીતે તો નોકરી હતી એટલે પગાર મળતો હતો. સમાજમાં એ વખતે આકાશવાણીની નોકરી એટલો જ મોભો ગણાતો ખૂબ મોભો ગણાતો એટલો ગ્લેમરસ જોબ ગણાતો.
1: પછી આજની તારીખ સુધાબેન એને બી ખબર પડે કે આકાશવાણીમાં હતા અને ઉદ્ઘોષક હતા એટલે આખું તમારી જે આખી ઇમ્પ્રેશન છે એ બદલાઈ જતી. એટલે ઘણો જ ભાગ ભજવ્યો છે આકાશવાણીએ તો પર્સનલ તો ખરો જ પણ ઇવન બધી જગ્યાએ તમે જ્યાં બી જાઓ તો તમારી એક ઓળખ બની લીધી હતી.
2: તમે જે એ વાત કરી એ ગ્લેમરસ આખો પીરિયડ હતો અને ઘણા બધા શ્રોતાઓ પણ તમને મળવા એ સમય હતો. એ તો સુધાબેન તમે એમ કહો કે તમને કોઈ એવો પત્ર મળ્યો હોય કોઈ પ્રતિભાવ મળ્યો હોય કે જે તમારા હૃદયને સ્પર્શી ગયો હોય
0: એવા તો ઘણા જ પ્રસંગો ઘણા છે મિત્રો. ઘણા બધા મિત્રો તમારે ત્યાં આવો જરૂર આવો. તમે ઘણા લોકો તો તમારો જન્મદિવસ ક્યાંથી શોધી રહ્યા છે તમને શુભેચ્છાઓ પાઠવતા ઘણા લોકો રૂબરૂ મળવા આવતા એ જમાનામાં એક અલગ. અને આવી રીતે જયારે શ્રોતા મિત્રો એમનો પ્રતિભાવ આપે ને ત્યારે તમને પણ એક આનંદ થતો હું જે કામ કરું છું એ કઈક ચીજ થાય છે. અને આ શ્રોતા મિત્રો ને તમે વાત કરતો ઘણા રેગ્યુલર લિસનર હતા જેમ કે નામ મને યાદ આવે છે કાંતિભાઈ પટેલ એમના જેવા લિસનર તો આપણે ખરેખર બધા અનુભવ હશે કે એકો એક ચીજ સાંભળે અને એને જે કઈ પ્રથમ હોય સારું નરસું જે કઈ હોય તરતે જ ફોન કરીને એવી જ રીતે એકબીજા હતા પત્ર મિત્ર અરુણભાઈ જીબર કરીને હતા એ પણ ખૂબ જ કીન લિસનર હતા. એટલે આવા લોકો સાંભળીને જે આપણને એપ્રિશિએટ કરતા એના લીધે તમારો ઉત્સાહ વધે એમ થાય કે ના હજી આપણે સારું કામ કરીએ.
2: એટલે કાંતિ કાકા માટે તો એવું કહી શકીએ આપણે કે સારો પ્રોગ્રામ હોય તો વખાણ પણ તમારી દ્રષ્ટિએ એક સારા પ્રસારણ કરવી તમે કોને ગણશો?
0: હું આવી ત્યારે વિષ્ણુકુમાર રાવળ કરે એક ઉદ્ઘોષક હતા
2: બિલકુલ
0: એ બેસે એક વખત માઇક સામે એટલે એમને કોઈ પહોંચી ના શકે ગમે તે સ્ક્રિપ્ટ વગર ગમે તેવું સરસ. અને એ અમને શીખવાડતા કે તમારું એક વાક્ય જે લેવલ પર શરૂ થયું હોય એ જ લેવલ પર પૂરું થવું જોઈએ પડવું ના જોઈએ કે ઉપર ના જવું જોઈએ કે શાંત ચિત્તે. એટલે એમણે અમને ઘણું બધું શીખ્યું છે એટલે અત્યારે વિષ્ણુકુમાર રાવળને હું ચોક્કસ મારા ગુરુ માનીશ.
1: બિલકુલ વિષ્ણુભાઈ સાથે મેં પણ કામ કર્યું છે અને હું પણ એટલી જ પ્રભાવિત થઈ છું એમનાથી.
2: તો સુધાબેન આકાશવાણીની 9 વર્ષની ઉજવણીમાં આપ પણ આજે ભાગીદાર બન્યા અને ઘણી બધી રસપ્રદ માહિતી અમારા શ્રોતાઓને આપી. આશા છે કે આ કાર્યક્રમ ચોક્કસ સાંભળવાવાળા તમામ શ્રોતા મિત્રોને ખૂબ જ ગમશે. આપનો ખૂબ ખૂબ આભાર.
0: અમને યાદ કર્યા અને અમારું જે જીવન છે એ આટલું સમૃદ્ધ કર્યું.
3: શબ્દોમાં મહેકતી યાદો હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવ બનતા 9 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા શ્રીમતી સુધા માલવ તથા શ્રીમતી બીના દવેની રામ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: મોબાઈલ ચાર્જ કરવો હતો,
2: વિમાન ચાર્જ કરો.
1: આવો પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
2: જોયું
1: પપ્પા, હું કઈ કરું છું? નો સિગ્નલ. હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
2: બધું સુધરી જા.
1: પેમેન્ટ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ન કરો. આરબીઆઈ કહે છે
2: તમે યોગ્ય શરૂઆત કરો ફાઈનાન્શિયલી સ્માર્ટ.
0: બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, દીપી ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, ઉનાળો આવે એટલે શરીરનું થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આપણે ઘણીવાર ઘરના કામમાં, ઓફિસના કામમાં અથવા રોજિંદી દોડધામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે શરીર શું કહે છે એ સાંભળવાનું ભૂલી જઈએ છીએ. ઉનાળામાં સૌથી પહેલી અને મહત્વની વાત, પાણી પૂરતું પીવું. આ આપણે સાંભળતા જોઈએ પણ આનો અમલ કરવો જરૂરી છે. શરીરને સમયસર પાણી મળતું રહે એ ખૂબ જરૂરી છે. અને પાણીની સાથે સાથે ઘરે બનતી સરળ વસ્તુઓ, લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી, ફળોના રસ, આ બધું શરીરને ઠંડક પણ આપે છે અને તાજગી પણ આપે છે. આપણા ઘરમાં બા દાદી એક વાત વારંવાર કહેતા, ઘરમાંથી નીકળતા પહેલા પાણી પી લેતા જજો. ત્યારે કદાચ લાગતું કે આ તો સામાન્ય વાત છે, પણ એ અનુભવમાંથી નીકળેલી સમજ હતી. આ તો થઈ પાણીની કે પ્રવાહીની વાત, પરંતુ ઉનાળામાં ખોરાકની પસંદગી પણ ખૂબ મહત્વની બની રહે છે. જેમ કે તેલવાળી ભારે વસ્તુઓ કરતા હળવો ખોરાક, મોસમી ફળો, તરબૂચ, કાકડી, ખરબૂચા જેવી વસ્તુઓ વધુ લેવી, અને હા, બહાર જતા સમયે માથું ઢાંકવું, છત્રી, ટોપી કે દુપટ્ટાનો ઉપયોગ કરવો. કારણ કે ક્યારેક આપણે સૂરજની ગરમીને સામાન્ય માનીએ છીએ પણ શરીર પર એની અસર ધીમે ધીમે થતી હોય છે.
3: ઘરમાં બાળકો હોય તો એમનું પણ ખાસ ધ્યાન રાખવું. રમતમાં મગ્ન થઈને બાળકોને સમયનું પણ ભાન રહેતું નથી અને ઘણી વાર પાણી પીવાનું તો ભૂલી જ જાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, ઉનાળો માત્ર શરીરને નહીં મનને પણ અસર કરે છે. ગરમીમાં ક્યારેક ચીડિયાપણું વધે, થાક વધુ લાગે અને કામ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય, એટલે શાંત રહેવું, ઠંડકમાં બેસવું.
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઉનાળો તો આવી જ ગયો છે અને આવો જ રહેવાનો છે, તો એના માટે, એની સામે લડવા માટે આપણે જાતને તૈયાર કરીએ. આ વાત સાથે હવે આગળ વધીએ કાર્યક્રમમાં અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શરૂ કરીએ છીએ આપના પત્રોથી. તો અત્યારે મારા હાથમાં છે ભાવનગરથી ગાગરમાં સાગર સમા પત્રો લખનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના બે પત્રો. લખે છે કે સોમ, બુધ અને શુક્રવારે અમદાવાદ કેન્દ્રથી આવતો આકાશવાણીનો સહિયર કાર્યક્રમ દરેક શ્રોતા ભાઈઓ અને બહેનોના કર્ણપટલ પર આનંદ અને ઉમંગની લહેરો પ્રસરાવી જાય છે. કાર્યક્રમની આપ ત્રિપુટીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આગળ સહિયરના એમને ગમેલા કાર્યક્રમો વિશે વાત કરતા તેઓ જણાવે છે કે 13મી અને 20મી એપ્રિલ સોમવારના કાર્યક્રમોમાં આપશ્રી બહેનો દ્વારા રજૂ થયેલી વાતો, અનુક્રમે લેખક સુભાષ શાહ વિશેની વાતો અને વરૂથીની એકાદશી વિશેની વાતો ખૂબ ગમી, તો અનામિકા વસાણી દ્વારા ચા વિશેની વાતો સુંદર રીતે રજૂ થઈ, સાંભળવાની મજા આવી. ત્યાં ગુજરાતી ગીતો સંભળાવ્યા તે પણ ખૂબ ગમ્યા. પછીના કાર્યક્રમમાં આપશ્રી બહેનો દ્વારા વીરુભાઈ તેમજ દાન વાઘેલાની કાવ્ય કવિતા તેમજ લેખનો પરની વાતો ખૂબ સુંદર લાગી. પારૂલ વ્યાસ દ્વારા જે મુલાકાત હતી જેમાં બાળકોના પોષણ વિશેની વાત કરવામાં આવી તે ખૂબ ગમી. મારી પસંદગીનું ગીત સંભળાવ્યું એટલે ખૂબ આનંદ થઈ ગયો. તો 15 અને 22મી એપ્રિલને બુધવારના સહિયર કાર્યક્રમોમાં રજૂ થયેલ અનુક્રમે આપશ્રી બહેનો દ્વારા અમદાવાદ રેડિયો સ્ટેશનના 77મા વર્ષના સ્થાપના દિવસની વાતો તેમજ રેડિયોના સ્થાપના દિવસ

0: સરદાર પટેલનો સંદેશ જે સંભળાવવામાં આવ્યો, સાથે સાથે હિતેશભાઈ માવાણી દ્વારા ત્રિલોકભાઈ સંઘાણી સાથે રેડિયો સ્ટેશન પર કારકિર્દીની સુંદર સંસ્મરણો વિશેનો વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની ખૂબ ખૂબ મજા આવી ગઈ. ત્યાર પછીના કાર્યક્રમમાં આપ શ્રી બહેનો અને હિતેશભાઈ દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબો અને ઇમેઇલનું વાંચન થયેલ તે સાંભળીને ઘણી ખુશી અને આનંદ થયો હતો. તો 17 અને 24 એપ્રિલ શુક્રવારના સહિયર કાર્યક્રમોમાં રજૂ થયેલ આપ શ્રી બહેનો દ્વારા કુપોષણ સપ્તાહ દ્વારા 1 થી 6 વર્ષના બાળકોને પોષણયુક્ત ખોરાકની વાતો તેમજ મુલાકાતમાં વાંચીની ભટ્ટ દ્વારા ડાયેટ, હેલ્ધી ફૂડ, ખોરાકની તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયેલ તે સાંભળવાની મજા આવી હતી. આપ બહેનો દ્વારા ગામડાની સાંસ્કૃતિક જરૂરિયાત, ખેતી, ખેડૂત અને ધાન્ય પરની સુંદર વાતો અને મુલાકાતો, ત્રિલોકભાઈ સંઘાણી દ્વારા સુચિત્રા ભટ્ટ પંડ્યા દ્વારા રજૂ થયેલ 2 પુસ્તકો વિશેનું વાંચન કરવામાં આવ્યું હતું તે સાંભળવાનું પણ ગમ્યું. તો 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ તેમજ વૈશાખી પૂનમ બુદ્ધ પૂર્ણિમાની હું આપ સર્વને શુભેચ્છાઓ શુભકામના પાઠવું છું. જી પ્રવીણચંદ્રજી, આપના પત્રો અમને હમણાં મળ્યા છે, પરંતુ આપની શુભેચ્છાઓ અમારા સુધી ચોક્કસ પહોંચી ગઈ હતી. થેન્ક યુ સો મચ. અને પત્રના અંતમાં જણાવ્યું છે કે 17 મે થી લઈને 15 જૂન સુધી પુરૂષોત્તમ માસ ઉજવવામાં આવે છે. તો આ પવિત્ર ઉત્તમ માસની સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ વંદન પાઠવું છું. પ્રવીચંદ્રજી, અમારા બંને તરફથી, સહિયરની ટીમ તરફથી પુરૂષોત્તમ માસ નિમિત્તે આપને પણ ખૂબ ખૂબ શુભકામના. અને હંમેશાની મુજબ આપે સરસ મજાનો સુવિચાર પત્રોના અંતમાં લખીને મોકલ્યો છે. પલટતા સમય સાથે સહજપણે સરે એ જ સંસાર સાગર તરે. વાહ, પ્રવીણચંદ્રજીના આ સરસ મજાના પત્રો પછી હવે આ પત્ર છે. ખાલીપુરા તાલુકા પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠાથી નિવૃત્ત તલાટી બકાભાઈ આર પટેલનો જણાવે છે કે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર થોડાક દિવસોથી બપોરની નવરાશની પળોમાં નિયમિત સાંભળવાનો આનંદ માણી રહ્યો છું. વર્ષો પૂર્વેથી આ કાર્યક્રમ સાથેનો મારો નાતો રહ્યો છે. ખાસ કરીને બહેનોને સમાજમાં હિંમતભેર કેમ જીવી શકાય, કે ગૃહિણી રૂપે ઘરને મંદિર સમૂહ કેવી રીતે બનાવી શકાય, માતા તરીકે બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકાય, પોતાનું કે પરિવારનું સ્વસ્થ અને નિરોગી આરોગ્ય કેવી રીતે સાચવી શકાય, એવી અનેક વિવિધ રસપ્રદ વાતો રજૂ કરીને આ કાર્યક્રમ બહેનો માટે એક શ્રેષ્ઠ પાઠશાળા તરીકેની ભૂમિકા ભજવે છે. ક્યારેક ટૂંકી વાર્તાઓ, નાટકો, મુલાકાતો અને મનગમતા ગીતોની મોજ કરાવીને રેડિયોની લાખો મહિલા શ્રોતાઓ સહ ભાઈઓને પણ ખુશખુશાલ કરી દે એવો આ કાર્યક્રમ છે. અરે વાહ બકાભાઈ, આપે સહિયર કાર્યક્રમમાં પહેલી વખત પત્ર લખ્યો અને આટલા સરસ ધમાકેદાર પત્ર સાથે સહિયર પરિવારમાં આપે પધરામણી કરી એ ખૂબ જ ખુશીની વાત છે. કાર્યક્રમ માટેનું આપનું અવલોકન અમને ખૂબ જ ગમ્યું અને એક તસલ્લી થઈ કે કાર્યક્રમ જે ઉદ્દેશથી આપીએ છીએ એ સંદેશ શ્રોતાઓ સુધી ચોક્કસથી પહોંચે છે. સૈયદ પરિવારમાં આપનું જાનદાર શાનદાર સ્વાગત છે.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: કાર્યક્રમ માટેના આપના કોઈ સૂચન હોય તો જરૂરથી અમારા સુધી પહોંચાડજો. તેમાં સૈયદ પરિવારમાં સામેલ થયેલા નવા સવા શ્રોતા મિત્રના પત્ર બાદ હવે આ પત્ર છે આપણા કાયમી શ્રોતા મિત્ર, આપણા શાયર મિત્ર, ખેડા જિલ્લા તાલુકા નડિયાદ મુકામ ઉત્તરસંડાથી રમેશભાઈ એલ ભાટિયાનો. એમના શાયરાના અંદાજમાં લખે છે કે હું રેડિયોનો વર્ષોથી ગુલામ છું ને એટલે જ કહું છું, મુજે મત રોકો, મુજે આકાશવાણી સુનને દો. ના સોના ના ચાંદી, મેં તો મનોરંજન કી મહેફિલ માંગુ. ના બંસરી કે સુર, ના કવિતા કે ગુલશન, મેં તો અર્ચના કે ભક્તિ ગીત માંગુ. સુગમ સંગીત કે ગીતો મેં તો ગુજરાતી ભાષા કી પહેચાન માંગુ. લોક સંગીત કે ગીતો કો મધુરતા કે ફૂલો મેં મુજે સજાને દો. ટીવી કી દુનિયા મુજસે દૂર હૈ, મોબાઈલ કા સાગર ભી મુજે મંજૂર નહીં. સહિયર કે બગીચે મેં મીઠાશ કે ફૂલ સજાયે હૈ, સહિયર કે બગીચે મેં મેરી શાયરી કો મુજે સજાને દો. વાહ રમેશભાઈ, તો અમે ક્યારે આપને રોક્યા છે? અરે આપના પત્રો અને આપની શાયરીઓ તો શ્રોતા મિત્રોને પણ મોજ કરાવી દે છે. આવી જ રીતે પત્રો મોકલતા રહેજો.
2: અને શાયર મિત્રોના આ પત્ર બાદ હવે આ પત્ર છે વિચારશીલ વ્યક્તિત્વના માલિક એવા ડોક્ટર એમ ટી દેસાઈનો. આ વખતે તેમણે પોતાની જિંદગીના કેટલાક અનુભવો અને કેટલીક વાતો શેર કરી છે. સૌપ્રથમ તો તેમણે જણાવ્યું છે કે તારીખ 25 એપ્રિલ સવારે યુવા ઉદ્ઘોષકે સારા ગીતો સંભળાવ્યા, જેમાંનું એક ગીત તેમને વધુ સ્પર્શી ગયું. રમેશ પારેખની એ રચના હતી અને પંકજ ઉદાસનો સ્વર હતો. શબ્દો હતા, તમારા વગર એ કુંવારી જ રહેશે. અને પછી એમણે પોતાની વાત લખી છે કે મારા કિસ્સામાં તેની કુંવારી રહેવાની વાત તો બાજુ પર રહી, હું એમએસ ઈએનટીમાં નાપાસ થયો એટલે એ યોગ્ય એનઆરઆઈને પરણીને યુએસમાં સ્થાયી થઈ ગઈ અને મારો જીવ બાળવા અમારા વિવાહ અને લગ્નમાં પણ હોશથી આવી અને સાથે તસવીર પણ પડાવી હતી. જો કે મેં દાઢી વધારીને નબળી ગઝલો લખી નહીં. એટલે દેસાઈ સાહેબ, એ નાજુક સમયમાં તમે તમારી જાતને સારી રીતે સંભાળી લીધી એમ ને? પત્નીના સમર્પણ, ભોળપણ અને ઔદાર્ય વિશે આવતા પત્રમાં. અને ત્યારબાદ તેઓ જણાવે છે કે સ્વર્ગસ્થ પરેશ માંકડના વખતથી મારે આકાશવાણી સાથે સંબંધ છે. જી દેસાઈ સાહેબ, અમને ખુશી છે કે આટલા વર્ષોથી આકાશવાણી સાથેનો નાતો આપે જીવંત રાખ્યો છે અને આપ નસીબદાર છો કે આપને આટલા સમજુ, ઉદાર અને સાથ આપનાર જીવન સાથી મળ્યા છે. પ્રતીક્ષા રહેશે આપના અન્ય પત્રની.
0: તો ડોક્ટર દેસાઈ સાહેબના પત્ર બાદ હવે આ ઈમેલ મળ્યો છે. ગામ જાળિયા, અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગરથી આપણા નિયમિત શ્રોતા મિત્રો અને કાયમીના અભિપ્રાયો મોકલનારા માધુભાઈ લખમણભાઈનો. અને સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. ઇમેલમાં જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ જ સરસ આવે છે. બંને બહેનો ખૂબ સરસ રીતે કાર્યક્રમ રજૂ કરે છે. આપ બંને બહેનોને ખાસ જણાવવાનું કે ઉનાળાની કાળઝાળ ગરમી પડે છે તો તમારા શરીરનું પણ ધ્યાન રાખજો. જી માધુભાઈ, આપણે આજના કાર્યક્રમની શરૂઆતમાં પણ આ વિશે જ વાત કરી અને અમે કાર્યક્રમના માધ્યમ દ્વારા આ વાત વારે વારે કહેતા રહેતા હોઈએ છીએ. આપને અમારો પણ વિચાર આવ્યો અને અમારા માટે આ સૂચન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે ખરેખર ખૂબ જ ગરમી પડી રહી છે અને ઘણા બધા લોકોને અનેક બીમારીનો સામનો આના થકી કરવો પડે છે. તો ચેતતો નર સદા સુખી આ વાત ધ્યાનમાં રાખીને માનીને આપણે અગાઉથી જ પગલાં લઈએ એ સલાહ ભર્યું છે. આગળ આપે જણાવ્યું છે કે 11મી મેના રોજ જે કાર્યક્રમ હતો તે લાજવાબ રહ્યો. હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, કોમનવેલ્થ ગેમ્સ વિશેની માહિતી ખૂબ ગમી. તો પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીનું ભજન સાંભળવાની મજા આવી ગઈ. અમિતભાઈની પસંદગીની ગઝલ પણ ખૂબ સરસ રહી. માધુભાઈ, આપનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
2: અને હવે આ ઇમેલ છે વલસાડથી હોસન બરડીનો. જણાવે છે કે આમ તો રોજ અમે સહિયર કાર્યક્રમ સાંભળીએ છીએ પણ બુધવારની ખાસ રાહ જોઈએ છીએ, કારણ કે બુધવારે અમારા પત્ર અને ઇમેલ તમારા મધુર કંઠે વાંચો છો. વત્સલ શાહનો કોર્ટ વિશેનો વાર્તાલાપ ઉપયોગી હતો. કોર્ટમાં જવાનું કોઈને ન ગમે, પરંતુ કેટલીક વાર ન છૂટકે તરાણે જવું પડે છે. તેની કહેવત યાદ આવી જાય, જે જાય કોર્ટ દરબાર તેના જાય ઘરબાર. અને આગળ તેઓ જણાવે છે કે હમણાં ગરમીના દિવસો ચાલે છે એટલે દર કલાકે બે કલાકે હાથ પગ મોં પર ઠંડુ પાણી લગાડો અને વારંવાર પાણી, છાશ, લીંબુ શરબત, જ્યુસ વગેરે પીતા રહો. જી ઓસનભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. એક તો તીવ્ર ગરમીનો આ સમય ચાલી રહ્યો છે અને એમાં પણ અધિક જેઠ મહિનો છે આ વખતે, એટલે ગરમી લાંબો સમય રહેવાની અને આ સંજોગોમાં આપણે ગરમી સામેની સતર્કતા જાળવીએ એ જ જરૂરી છે.
0: તો હવે આ ઇમેલ છે આપણા ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર મોચી બજાર પડદરીથી રૂપેશકુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોને યાદ આપી છે. ઇમેલમાં જણાવે છે કે ખૂબ જ દુઃખની લાગણી સાથે જણાવી રહ્યો છું કે 19મી એપ્રિલના રોજ માતૃશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન થયું છે કેન્સરની બીમારીથી. કાર્યક્રમ થકી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. રૂપેશકુમારજી, અમારી પ્રાર્થના આપની સાથે છે અને આ કપરા સમયમાં, આ કપરી પરિસ્થિતિમાં ઈશ્વર આપને હિંમત અર્પે તેવી પ્રાર્થના.
2: ઓમ શાંતિ.
0: તો શ્રોતા મિત્રો, રૂપેશકુમારજી ઇમેલમાં આગળ જણાવે છે કે 30મી એપ્રિલના રોજ પ્રસારિત કાર્યક્રમમાં ડોક્ટર કિશન મજેઠિયા સાથેની મુલાકાત ખૂબ સારી રહી, ખૂબ સરસ માહિતી મળી. તો 1 એપ્રિલના રોજ શરૂઆતમાં એપ્રિલ ફૂલ બનાવીને પાછળથી ખબર પડી કે આ એપ્રિલ ફૂલ હતું. મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ સરસ આપ્યા. ડોક્ટર કૃષ્ણ કિશોર સાહેબે હૃદયરોગ વિશેની માહિતી આપી તે ઉપયોગી રહી. તો 3 એપ્રિલના રોજ આપ બંને બહેનોએ ગુડ ફ્રાઇડે વિશેની ખૂબ સરસ વાતો કરી. અભિષેકભાઈ સાથેની મુલાકાત દ્વારા

0: શ્રોતા પરમાર અમિત કમલેશભાઈનો, સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત તથા ભાણિયા, ભાણકી અને ભત્રીજીની આખી ટીમ, ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા જણાવે છે કે સોમવારે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું નહોતું. જી અમિતભાઈ, માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ એ વખતે ચાલી રહ્યું હતું અને એટલે પ્રાઇમરી ઉપરથી સહ્યક કાર્યક્રમનું પ્રસારણ એ દિવસે કરવામાં નહોતું આવ્યું, જો કે વિવિધ ભારતી ઉપરથી સહ્યક કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આગળ તેઓ જણાવે છે કે બુધવારે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. વાર્તાલાપ પણ એ દિવસે સરસ હતો. શુક્રવારનો કાર્યક્રમ ગમ્યો તથા ગુજરાતી ગીત પણ સરસ હતું. જી અમિતભાઈ, આપ નિયમિત રીતે શહેર કાર્યક્રમ સાંભળો છો અને એટલી જ નિયમિત રીતે આપની સમીક્ષા પણ અમારા સુધી પહોંચાડો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: તો શ્રોતા મિત્રો, હવે આ ઇમેલ છે તે બધા શબ્દોના શહેનશાહ અને પ્રકૃતિ પ્રેમી એવા આપણા નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો, બેર લીલાપરા પાટણથી. ઇમેલમાં જણાવે છે કે સાંજે 5 થી સવારે 10 વાગ્યા સુધી ખેતી પાક તેમજ બાગ બગીચા અને વૃક્ષોને પાણી આપવું જોઈએ, ખાસ ઉનાળા પૂરતું. જી ધીરજભાઈ, આપે ખૂબ જ સરસ વાત કરી છે અને દરેક વ્યક્તિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેમ ઉનાળાની અસર મનુષ્યને થાય છે તે જ રીતે પશુ પક્ષીઓને અને વૃક્ષોને પણ થતી હોય છે અને આ સમય દરમિયાન આપણે વૃક્ષોનું, બાગ બગીચા, ફૂલોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત રૂપે પાણી પીવડાવતા રહેવું જોઈએ. આગળ આપે જણાવ્યું છે કે શ્રોતાઓના હૃદયના ભાવો વાંચનારી આપ બંને બહેનો અને હિતેશભાઈ સકુશળ હશો તેવી આશા સાથે લખું છું કે શુક્રવારના સહ્યર કાર્યક્રમમાં હોમિયોપેથી ડોક્ટર ભૈરવીબેનની મુલાકાત જે સ્વાસ્થ્ય બાબતે હતી તે ઘણી ઉપયોગી માહિતી આપી ગઈ. બંને બહેનોએ ખૂબ ઉપયોગી સવાલો કર્યા. સહ્યર કાર્યક્રમ સિંગાડા ઓળંગીને હવે વિદેશમાં પણ સંભળાઈ રહ્યો છે, જે સહ્યરની લોકપ્રિયતા દર્શાવે છે અને આનો યશ આપ ત્રણેયને જાય છે. ધીરજભાઈ, અમે તો માનીએ છીએ કે આનો યશ આપના જેવા શ્રોતા મિત્રોને જાય છે અને ખરા અર્થમાં આપ શ્રોતા મિત્રો જ સહ્યર કાર્યક્રમ અને આકાશવાણીની સફળ પ્રસારણ યાત્રાનો આધાર સ્તંભ છો.
0: તો હવે આ સંદેશ છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે 11મી મે સોમવારે સહ્યર કાર્યક્રમનું પ્રસારણ નહોતું થયું. જી ધર્મેન્દ્રસિંહજી, આપની વાત સાચી છે. હમણાં જ અગાઉ મેં જણાવ્યું તેમ પ્રાઇમરી ઉપરથી સહ્યર કાર્યક્રમ પ્રસારિત નહોતો થયો, પરંતુ વિવિધ ભારતી ઉપરથી થયો હતો. આગળ તેઓ જણાવે છે કે 13મી મે બુધવારના કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો અને ઇમેલ્સ ખૂબ જ સરસ હતા. તમે જવાબ પણ ખૂબ સરસ રીતે આપ્યા. કિરીટભાઈએ એમના શહેરની વાત જણાવી કે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમીના આ દિવસોમાં સૌને મફત છાશ પીવડાવવામાં આવે છે એ જાણીને સારું લાગ્યું. 15મી મે શુક્રવારે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ હતો અને દર વખતની જેમ બંને બહેનોએ એ દિવસે પણ સરસ વાતો કરી. ડોક્ટર ભૈરવી પરીખની મુલાકાત ગમી. ભૈરવીબેને ખૂબ જ સરળ ભાષામાં સૌ કોઈ સમજી શકે એવી સરળતાથી સરસ મજાની જાણકારી આપી. જી ધર્મેન્દ્રસિંહજી, આપના સંદેશ માટે ખૂબ ખૂબ આભાર. આ જ રીતે સહ્યર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો.
1: તો શ્રોતા મિત્રો, આપના પત્રો અને ઇમેલ્સની સફર આજના દિવસ માટે અહીં જ પૂરી થાય છે અને કાર્યક્રમમાં હવે આગળ વધીએ એક સરસ મજાની વાતચીત તરફ. શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણીની પ્રસારણ યાત્રાના સુવર્ણ 90 વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ. એવામાં શ્રોતા મિત્રો કે જે આકાશવાણીના આધાર સ્તંભ અને મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, એવા આપણા એક શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારી સાથેની વાતચીત આજે સાંભળીશું.
2: આજના કાર્યક્રમમાં આપણે એમના ઇમેઇલનું વાંચન પણ કર્યું હતું અને હવે એમનો એક સંદેશ પણ સાંભળી લઈએ.
3: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરાના હું નિયમિત શ્રોતા ધીરજ રબારી. મારું ગામ બેર, તાલુકો જિલ્લો પાટણ. જયારે હું નાનો 17 વર્ષનો હતો ત્યારથી આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળું છું અને એક પણ કાર્યક્રમ સાંભળવાનો ચૂકતો નહીં. તેનો મારો લોકપ્રિય કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટેનો કાર્યક્રમ, જે સારાભાઈ છોકરાભાઈ રજૂ કરતા હતા, વચ્ચે કોઈ મંજુભાઈ કરીને કાર્યક્રમ રજૂ કરતા હતા. આ કાર્યક્રમની લોકપ્રિયતા એવી હતી કે મારા દાદી પણ એના એક ચાહક થઈ ગયા અને સમય થયા ત્યારે મને ટોકો કરીને કહેતા કે ભાઈ ધીરા, તું આ કાર્યક્રમ શરૂ થયો તો ચાલુ કર રેડિયો.

0: સમયે ગઢી ઉપર જે માહિતી અને જે સમાચારો સાંભળવામાં હતા એ ખૂબ જ સચોટ અને સત્યતા ભર્યા હતા, અને રેડિયો પરની જે પણ જાણકારી હતી એ ખૂબ જ પ્રેરક અને માર્ગદર્શક રૂપ હતી. એ સમયે મનોરંજનમાં ફિલ્મ ગીતો, ગુજરાતી ફિલ્મ ગીતો તેમજ લોકસંગીત ભજનો સવારથી માંડી સાંજ સુધી સાંભળવાના હતા. આકાશવાણીમાં એક સરાહનીય કામગીરી છે અને આકાશવાણીના જૂના ઉદ્દેશકોમાં પ્રતિભાબેન છે, ચેતનભાઈ છે, પ્રવીણભાઈ દવે છે, અરુણાબેન છે, પછી બીનાબેન દવે, પાવલબેન વ્યાસ, દિલીપભાઈ પાઠક, પછી વિવિધ ભારતીના રમેશભાઈ મોડિયા છે, આરતીભાઈ શાસ્ત્રી છે, ઘણા નામ છે જે આજે પણ અમારા સ્મૃતિ પટલ પર અંકિત છે. અમે પણ ક્યાંક ને ક્યાંક એમને યાદ કરીએ છીએ. ફોન ઇન કાર્યક્રમે નમસ્કાર આકાશવાણી, જે એક આકાશવાણી અમદાવાદની પહેલ હતી એને લોકપ્રિયતાને ટોચ પર આકાશવાણી અમદાવાદને લઈ ગયેલો અને એમાં પ્રવીણભાઈનું યોગદાન ખૂબ જ હતું. આ કાર્યક્રમ પણ લોકપ્રિયતાની ટોચ પર છે. જે બહેનો રજૂ કરે છે કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે. નવા એનાઉન્સર બહેનો છે, એમની શ્રોતા સાથે વાતચીત છે, ખૂબ જ રોચક અને મનોરંજન સફળ હોય છે. અને આ કાર્યક્રમોમાં અમારા શ્રોતાઓનો ફોન આવે છે, ગુજરાત બહારના શ્રોતાઓ પણ આ કાર્યક્રમમાં રૂચિ લે છે. અત્યારે જે સિનિયર કાર્યક્રમ આવે છે એમાં બંને બહેનો લીપીબેન અને અલ્પાબેનની જે કાર્યક્રમ રજૂ કરવાની શૈલી છે એ ગામડાથી માંડીને શહેરને જે સૈયદ બહેનો છે, શ્રોતાઓ છે, ખૂબ જ એક લાગણી સભર રજૂઆત છે. અને જે કાર્યક્રમ નિર્માતા છે હિતેશભાઈ માવાણી, એ પણ બુધવારે અમારા ઇમેલ પત્રોના જવાબ આપે છે. ખૂબ જ સારું લાગે છે અમને. એક પરિવારની ભાવનાને રૂપે આકાશવાણી કામ કરે છે. આજે આકાશવાણી થકી અમે ઓળખાઈએ છીએ. ત્યાં જઈએ તો અમે ખાલી એમ પૂછીએ કે હું ધીરજ વેપારી, તો તરત કહીએ કે આકાશવાણી અમદાવાદમાં તમે જે ઇમેલ આવે છે એ. આજે ઘણા બધા નામો યાદ આવે. દિલીપભાઈ પાઠક હતા, સમાચાર વિભાગમાં હતા, સમાચાર દર્પણ કાર્યક્રમ રજૂ કરતા. ગીત ગુજરી કાર્યક્રમ પણ એક અમદાવાદનો લોકપ્રિય કાર્યક્રમ હતો. બીજું કે એક બીજો કાર્યક્રમ ચોથો આવતો પહેલા સવા નવે સોમવારે, જેનો પણ વિશાળ શ્રોતા વર્ગ હતો અને એમાં આદરણીય સ્વર્ગસ્થ પી કરસાણી પાત્ર હતું અને સાથે સાથે ઘણી બધી બાબતોની પ્રેરણા પણ આપતું હતું. આજે આપણે આકાશવાણી અમદાવાદ પરથી ઘણીવાર પર્યાવરણ વિશે વાત કરતા જઈએ છીએ, તો પર્યાવરણની વાત કરવા બેસી હતા તો અમદાવાદ શહેરની વચ્ચે થઈને એક સાબરમતી નદી, અમદાવાદ એક રોનક કહેવાય, ત્યાં આગળ રિવરફ્રન્ટ છે, પણ તે નદીને સાચવવાની જવાબદારી આપણે સૌની છે. તે નદીને પ્રદૂષિત ના કરીએ, એ નદીને આપણે જીવની જેમ સાચવીએ, એ જ આપણા પર્યાવરણની મુખ્ય જવાબદારી છે. સાથે સાથે ક્યાંય પણ વૃક્ષ કપાતું હોય તો એને અટકાવીએ, ક્યાંય વૃક્ષને પાણી ના હોય તો એને પાણી આપીએ, સિંચન કરીએ. એ જ રીતે પશુ પંખી પંખીઓના માટે જે આપણા શ્રોતાઓ કામ કરી રહ્યા છે, કે આકાશવાણી પણ એક પંખીઓની ખેવના કરે છે. અને જે આકાશવાણીના મુખ્ય દ્વાર પર જે અમારા પાટણની રાણીની વાવનું ચિત્ર જોયું, ત્યારે અમને અમારી અમારા વતન પ્રત્યે અમને ગર્વ થયો કે અમારા પાટણમાં રાણીની વાવનું ચિત્ર આકાશવાણીના મુખ્ય દ્વારે છે. એક બાજુ મારા ખાતે એ બીજું પણ એક ચિત્ર છે. ખૂબ જ સારું લાગે છે આપણા જે ધરોહર સમાન પર્યટનના જે સ્થળો છે એને આકાશવાણી ભેટ આપે છે, અને એમાં આકાશવાણીના કાર્યક્રમ અધિકારીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. આ બધી બાબતોને પ્રકાશ પાડે છે એટલે આ બધી બાબતોથી અમે શ્રોતાઓ પણ મંત્રમુગ્ધ થઈએ છીએ. અમે કામ દ્વારા સ્વયં પણ કાર્યક્રમો કરીએ છીએ, સાથે સાથે અમે કોઈ પણ કામ કરી શકીએ છીએ. ખેતી કરતા હોય તો ખેતી કરી શકીએ, સિલાઈ કામ છે, કાંડિયા કામ છે, બહેનો પણ પોતાના કાર્યો આ રીતે કરે છે. આજે આકાશવાણી અમદાવાદનો એક વિશાળ શ્રોતાવર્ગ છે, એમાં ગુજરાત તો ખરો, ગુજરાત બહારના શ્રોતાઓ છે. ગુજરાતના શ્રોતાઓમાં ગણીએ તો આદરણીય કિરીટભાઈ સોલંકી છે, જે નખત્રાણા હતા અત્યારે જૂનાગઢ છે, સાથે પોપટભાઈ રાવલ છે, રમેશભાઈ ઝાલા છે, આનંદરાજ જાગર છે જે વરિષ્ઠ એક આઈએસ અધિકારી છે, સુરેશભાઈ રાઠોડ છે, પછી હિરણભાઈ સુપેરા છે, વિભાભાઈ અબારી છે, પછી મનોજભાઈ ઠાકોર છે, પછી અબ્દુલભાઈ કાદર ખત્રી છે, પછી આરતીબા છે, પછી અલ્પાબેન છે, કલ્પાબેન છે. અલ્પાબેન કલ્પાબેન તો અમદાવાદ વડોદરાને હૃદયથી ચાહે છે અને સૈયદના તો નિયમિત શ્રોતા છે અને એમની કવિતાઓ એમની વાતો છે સૈયદના શ્રોતાઓ ઘણીવાર સમય અંતરે સાંભળે છે. બીજા શ્રોતાઓમાં જઈએ તો ગંગાબેન વણકર પણ છે અને કોઈ નામ રહી જાય શ્રોતાઓ એ પણ માફ કરજો, કેમ કે આપણું વિશાળ વટવર્ગ ગ્રુપ છે અને એમાં ઘણા શ્રોતાઓ સામેલ છે એટલે ક્યાંય કોઈ શ્રોતાઓનું નામ રહી જાય તો માફ કરજો. બાકી આકાશવાણી અમદાવાદ અમને ઘણું આપ્યું છે અને મને લાગે છે કે આવતા સમય પણ આપતું રહેશે. ચેતનભાઈ જાનીને નમસ્કાર આકાશવાણીમાં. આજે પણ અમારા માણસ પટ્ટા ઉપર અમે જે રમૂજીભરી ત્રણ પદાર્થ શબ્દોની જે કેમ છો મજામાં એ પણ આજે અમને ઘણીવાર એક મનમાં આનંદ ફેલાવે છે. જેવાનું ઘણું સરસ પ્રેરક રજૂઆત પણ અમને ગમે છે. અને ઉત્કલ વિશ્વના સરસ કાર્યક્રમમાં રજૂ કરે છે. એટલે આકાશવાણીએ જે 90 વર્ષમાં અમને આપ્યું છે એ બીજા કોઈ માધ્યમ અમે આપી ન શકે, અને આકાશવાણીનો અમે આજીવન ઉપકારી રહીશું. અને બીજું કે આકાશવાણીના માધ્યમથી અમને ઘણો શ્રોતા વર્ગો, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે શ્રોતાઓના એક વોટ્સઅપ નંબર, એમના ફોન નંબર અમને મળ્યા છે, અને મિત્રો પણ બન્યા છે. અમારું ગ્રુપ છે સહયોગ ગ્રુપ, એના થકી અમે આકાશવાણીની રોજેરોજ ચર્ચા કરતા હોઈએ છીએ. સહયોગ કાર્યક્રમો કે બીજા અન્ય કાર્યક્રમો ખૂબ જ સારું લાગે છે. આકાશવાણી જે આજે અમને પીરસ્યું છે એ બીજું કોઈ માધ્યમ પીરસી ના શકે. ક્યાંય મારા બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો શ્રોતાઓ. આ જ રીતે આકાશવાણીએ પ્રસારણ યાત્રા અવિરત જારી રહેશે, અને આકાશવાણીને આજે લાખો લાખ વંદન કરીએ અમે. અને આજે આકાશવાણી ટેકનિકલ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માની, જેના પ્રસારણમાં ખૂબ જ મોટો સહયોગ છે આકાશવાણીના. અત્યારે જે અમદાવાદ વડોદરાના જે સ્ટાફ મિત્રો છે, એનાઉન્સરો છે, એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ. અને જે પડદા પાછળ કામ કરે છે એમનો પણ આભાર માનીએ. જે પીએનથી માંડીને ટોચ ઉપરના અધિકારીઓને પણ આભાર માનીએ. સાથે સાથે આકાશવાણી જે સાથેના જે પણ સ્ટેશનો છે એમનો પણ આભાર માનીએ. ગોધરા, આહવા, ભુજ કેન્દ્ર, રાજકોટ કેન્દ્ર, સુરત, વડોદરા, આ બધાનો પણ આભાર માનીએ, કેમ કે આ બધાએ અમને હૃદયથી એક શ્રોતા તરીકે માન્યતા આપી છે. એટલે આકાશવાણીની 90 વર્ષની અમે યાદગીરીઓ અમારા સ્મૃતિ પટલ પર કાયમ માટે અંકિત રહેશે, અને આ પ્રસારણ યાત્રા વધુ ને વધુ મજબૂત બને એવી અમે અપેક્ષા રાખીએ. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર.
1: મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ડેર લીલાપરા પાટણથી ધીરજ વી રબારી સાથેની વાતચીત. અને અમને ખૂબ જ ખુશી છે કે હંમેશા સહયોગ સાથે પત્ર અને ઇમેલના માધ્યમથી જોડાયેલા રહેતા ધીરજભાઈ આજે આકાશવાણીના સ્ટુડિયોમાં આવીને રૂબરૂ આકાશવાણી સાથે જોડાયા. તો શ્રોતા મિત્રો, ફરી એકવાર જણાવવાનું કે અત્યારે ઉનાળાની ગરમીમાં આપણે સૌ આપણા સૌના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. સરસ મજાના ઠંડા ઠંડા પ્રવાહી દ્રવ્યો પીતા રહો, હળવો ખોરાક ખાતા રહો, અને સૌ મજામાં રહો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઇમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, ABAD સહયર @ gmail.com.

0: સીધા મિત્રો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. प्रधानमंत्री नरेंद्र मोदी आज रोम में इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी से वार्ता करेंगे. दोनों नेता भारत पश्चिम एशिया यूरोप आर्थिक गलियारे के लिए सहयोग बढ़ाने पर चर्चा और वर्ष 2025 से 2029 तक

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર.

પૂર્વ દેશના ચેપોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેઓ આજે ઇટાલિયન સમકક્ષ જિયોર્જિયા મેલોની સાથે મુલાકાત માટે આતુર છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની વચ્ચેની વાતચીત ભારત ઇટાલી સંબંધોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રોમ પહોંચ્યા પછી તેમને રાત્રિભોજન પર પ્રધાનમંત્રી મેલોનીને મળવાની તક મળી. ત્યારબાદ પ્રતિષ્ઠિત કોલોસીયમની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે બંને નેતાઓએ વિવિધ વિષય પર દ્રષ્ટિકોણનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજની વાતચીત ભારત ઇટાલી મિત્રતાને મજબૂત બનાવવા માટેની વાતચીત ચાલતી રહેશે. દરમિયાન બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે રોમમાં ઉષ્માભર્યા સ્વાગત માટે ઇટાલીમાં ભારતીય સમુદાયનો આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને ભારત ઇટાલી સંબંધોને મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રને ગૌરવ અપાવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારત ઇટાલી સંબંધો અભૂતપૂર્વ ગતિએ વિસ્તર્યા છે અને હવે તે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલીના સમકક્ષ જિયોર્જિયા મેલોની દ્વારા લખાયેલા સંયુક્ત લેખમાં બંને નેતાઓએ ભાર મૂક્યો હતો કે દેશો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ મિત્રતામાંથી એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે, જે સ્વતંત્રતા, લોકશાહી અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણને ચરિતાર્થ કરે છે. બંને નેતાઓએ નોંધ્યું હતું કે જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે ભારત ઇટાલી ભાગીદારી ઉચ્ચતમ રાજકીય અને સંસ્થાકીય સ્તરે પહોંચી રહી છે. તેમણે કહ્યું કે ભાગીદારી બંને રાષ્ટ્રની આર્થિક ગતિશીલતા, સામાજિક સર્જનાત્મકતા અને સદીઓ જૂની સભ્યતાને જોડીને એક નવું પરિણામ પ્રાપ્ત કરી રહી છે. બંને નેતાઓએ કહ્યું કે તેમનો સહયોગ એક અસહિયારી સમજણને પ્રતિબિંબિત કરે છે કે 21મી સદીમાં સમૃદ્ધિ અને સુરક્ષા, રાષ્ટ્રની નવીનતા, ઉર્જા સંક્રમણોનું સંચાલન અને વ્યૂહાત્મક સાર્વભૌમત્વને મજબૂત કરવાની ક્ષમતા પર આધારિત રહેશે. બે રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં નેતાઓએ નવા લક્ષ્યને અનુસરીને અને પૂરક શક્તિઓનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વૈવિધ્યસભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ આન ગ્યુ બેક સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત દક્ષિણ કોરિયા સંરક્ષણ, સંરક્ષણ ઉદ્યોગ અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી. બંને દેશ વચ્ચે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને ટેકનોલોજીકલ સહયોગ પ્રત્યે સહિયારા પ્રયાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ એક ખૂબ જ ફળદાયી બેઠક હતી. ભારત અને દક્ષિણ કોરિયાએ સંરક્ષણ સાયબર સહયોગને પ્રોત્સાહન આપવા પર કરારનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમજૂતી કરારનું આદાન પ્રદાન ભારતની રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજ, કોરિયા રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી અને યુએન શાંતિ રક્ષા સહકાર વચ્ચે થયું હતું. અગાઉ શ્રી સિંહે કોરિયાના રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. બાંગ્લાદેશના ચેટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના એક સહાયક સુરક્ષા પ્રોટોકોલ અધિકારી ખુલશી વિસ્તારમાં મિશન પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે સવારે બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર તરીકે થઈ છે, જે ભારતના હરિયાણાનો રહેવાસી હતો અને મિશનમાં ફરજ બજાવતો હતો. પોલીસ કમિશનર હસન મોહમ્મદ શોકત અલીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દરમિયાન કોઈ સ્પષ્ટ અસામાન્યતા મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે સબપરીક્ષણ અહેવાલ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. ભારતીય સહાયક ઉચ્ચ આયોગ મૃતદેહને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા કરવા માટે પરિવારના સંપર્કમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બેઇજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઇરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાટાઘાટો બેઇજિંગ અને મોસ્કો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને સંયુક્ત રાષ્ટ્ર એસસીઓ અને બ્રિક્સ જેવા મંચ દ્વારા સંકલન વધારશે. બંને રાષ્ટ્રોએ વેપાર, ઉર્જા અને સુરક્ષામાં વધતા સહયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર 200 અબજ ડોલરને વટાવી ગયો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર શી સાથે ચર્ચા માટે ચીનની મુલાકાત લીધી. તેના થોડા સમય બાદ આ બેઠક થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAB ને ફોલો કરશો.

વિદેશ મંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં પણ હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં કહ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા 23માં ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અબુધાબીથી સરહદી રાજ્ય પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માદક દ્રવ્યની હેરફેર કરવા માટે નેટવર્ક કાર્યરત હતું. આ કાર્યવાહી હાથ ધરનાર અમૃતસર કમિશનરેટ પોલીસે 10 કિલો મેથામફેટામાઇન અને 4 કિલો હેરોઇન સાથે 2 ડ્રગ દાણચોરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીમાંથી એક તાજેતરમાં જ દુબઈથી કથિત રીતે તાલીમ લીધા બાદ અને પંજાબના વિવિધ જિલ્લામાં માદક દ્રવ્યની સપ્લાય કરવા માટે હેરોઇન અને આઈસીઈના કન્ઝાઇમેન્ટનું કામ સોંપ્યા બાદ પરત ફર્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બી સી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમને એક અસાધારણ નેતા, એક પ્રતિષ્ઠિત સૈનિક અને એક અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને તેના લોકોની સેવામાં સમર્પિત કર્યું. ભારતીય શેરબજારમાં નબળા વૈશ્વિક સંકેત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ઇરાન અંગે નવી ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે શરૂઆતના વેપારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 100 પોઇન્ટથી વધુ અને નિફટીમાં 20 પોઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા હતા, જેમાં મિશેલ માર્શે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશ રાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવી 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સીએ દિવસ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ બિહાર, છત્તીસગઢ, તેલંગણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, મરાઠવાડા અને ઓડિશામાં આગામી 2 દિવસ સુધી ગરમીના મોજાની સ્થિતિ રહેવાની અપેક્ષા છે. ચીનના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ સર્જાયો છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. રાજ્ય મીડિયા અહેવાલ અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં હુનાન, હુબેઈ અને ગુઝોઉ પ્રાંતનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત ભારતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટના આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

नजर का तीर तुम्हें मारा, दिल हुआ घायल।

Ha ha ha ha ha!

धर्म तेरी कसम मेरे होश ये जाए शाम मस्तानी।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરકસરના લેવાયેલા પગલા તેમજ રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી, રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અને આગામી ચોમાસાને લઈ જરૂરી તૈયારી પર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આ બેઠકમાં મહિલા અનામત બિલ પર વિધાનસભાના એક દિવસીય સત્ર સંદર્ભે તથા રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય પર ચર્ચા કરાઈ. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોએ આજે રાજ્યના બીજા પ્રવાસ દરમિયાન આજે વિવિધ રાજકીય પક્ષના આગેવાન સાથે ચર્ચા કરી. ગાંધીનગરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સમિતિ ચર્ચા કરી રહી છે. આ સાથે જ બપોરે સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ

0: સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ અંગે ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપી હતી.
1: આનાથી અનેક ફાયદાઓ છે, એટલા માટે માનીએ છીએ. બંધારણ પણ કહે છે કે આ કરી શકાય. વહીવટી તંત્રને ફાયદો છે, આર્થિક રીતે ફાયદો છે, અને આ ઈચ્છનીય પણ છે. વર્ષમાં 3 ચૂંટણીઓ આવે છે, તંત્ર એમાં વ્યસ્ત હોય છે, ખર્ચો એકનો એક ડબલ વાર થાય છે. આ બધું જોતા પરિપક્વ નિર્ણય સરકારે અને પાર્ટીએ કર્યો છે ત્યારે અમે કેન્દ્રે 129મો બંધારણીય સુધારો જયારે કર્યો છે એને સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. તેમણે ખેતરમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું. અગાઉ તેમણે મલાવ ગામની રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. તેમણે વહેલી સવારે શાળાના વિદ્યાર્થી, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ આજે ઓનલાઇન માધ્યમથી સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સ્વગણતરી કરાવવા અપીલ કરતા સંદેશ આપ્યો હતો.
2: મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો. આ દેશ હિતનું કાર્ય છે, આ રાષ્ટ્રીય હિતનું કાર્ય છે. રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે અને વર્તમાન સમયમાં જયારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે ત્યારે આ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે.
0: બીજી તરફ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઓનલાઇન માધ્યમથી તેમની અને પરિવારની વિગત સાથેની અરજી ભરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે આગામી 31 તારીખ સુધી યોજાનારી સ્વગણતરી પ્રક્રિયામાં લોકો ઓનલાઇન પોર્ટલ se.census.gov.in પર જાતે તેમની માહિતી ભરી શકે છે. ત્યારબાદ આગામી 1 જૂનથી ગણતરીદારો નાગરિકોના ઘરની મુલાકાત લઈ વિવિધ વિગતોની જાણકારી મેળવશે. મહેસાણામાં ધરોઈ બંધમાંથી પાણી ઊંચું લાવીને હાડોલ અને ડભાટ જેવા 14 ગામના તળાવ અને 24 ચેકડેમ ભરવા સરકાર દ્વારા પાઇપલાઇન યોજનાને મંજૂરી અપાઈ છે. અંદાજીત 95 કરોડ રૂપિયાથી વધુની આ યોજનાથી ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે. ભાવનગરના બડબીટ ટોલનાકા નજીક કાર અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 3 યુવકના મોત થયા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડી રાત્રે કાર આગળ જઈ રહેલા કન્ટેનરના પાછળના ભાગે અથડાઈ હતી ત્યારે કારમાં સવાર યુવકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને ઘટનાસ્થળે જ ત્રણે મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મૃતદેહને બહાર કઢાયા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદ શહેર પોલીસ માળખામાં મહત્વનો વહીવટી ફેરફાર કરાયો છે ત્યારે આજે નવા ઝોન 8 ડીસીપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે આ નવા ઝોન 8માં 5 પોલીસ સ્ટેશનને આવરી લેવાયા છે જેનાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે અને પોલીસ સેવા વધુ સારી બનશે.
3: आज ये जोन जो शुरू हुआ है इससे यहाँ के एरिया के लोगों को काफी फायदा होगा. लोगों की एक्सेस यहाँ पे फास्ट होगी डीसीपी के लिए और लॉ एंड ऑर्डर में भी इससे काफी इम्प्रूवमेंट होगी. आज से ये शुरू हो गया है, कल हमने इसका ऑर्डर कर दिया था. आज 00 आवर्स लास्ट नाइट से ये शुरू हो चुका है.
0: રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહીવત છે. હવામાન વિભાગની યાદી મુજબ આ સમયગાળામાં રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સીયસથી વધુ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સીયસ તાપમાન અમદાવાદ અને રાજકોટમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સીયસ રહેવાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, હવે આપ અરવલ્લી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અંકિત ચૌહાણ. કેન્દ્ર સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી અભિયાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી ત્યારે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વસ્તી ગણતરી માટેની તાલીમ અપાઈ. બીજી તરફ સોશિયલ મીડિયા પર વિવિધ લીંક વાયરલ થતી હતી, તેમાં વસ્તી નોંધણી થતી હોવાનો દાવો કરાતો હતો. જોકે જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલ કોઈપણ પ્રકારની ઓનલાઈન લીંક મોકલવામાં આવી નથી. લોકોને આવી લીંકથી દૂર રહેવા અને કોઈ માહિતી શેર ન કરવા અપીલ કરવામાં આવી. ટૂંક સમયમાં તાલીમબદ્ધ કર્મચારીઓ ઘરે આવી માહિતી એકત્રિત કરશે તેમ પણ તંત્ર દ્વારા જણાવાયું છે. જિલ્લામાં ઉનાળાની ગરમી લોકો માટે ચિંતાનો વિષય બન્યો. જિલ્લામાં તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. ગરમીના કારણે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવી અને ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી કે પ્રવાહીનું પ્રમાણ ઘટી જવાના કેસ ન વધે તે માટે આરોગ્ય વિભાગે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે મુજબ સવારે 11 થી બપોરે 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા, વધુ પાણી પીવા અને હળવા રંગના કપડાં પહેરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો, મોટી વયના નાગરિકો અને યુવાનોને વધુ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ચક્કર, ઉબકા કે વધુ થાક જેવી તકલીફ જણાય તો તાત્કાલિક તબીબની સહાય લેવા પણ અનુરોધ કરાયો. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 20 જેટલા બાળકો થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત હોવાનું જણાયું છે. તેમાં બાયડમાં 1, માલપુરમાં 4 અને મેઘરજમાં 5 બાળકનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી અભિયાન હેઠળ બાળકોને નિયમિત તપાસ કરાતી હોય છે. તે દરમિયાન જો કોઈ ખામી કે ગંભીર બીમારી જણાતી હોય તો તાત્કાલિક સારવાર અને માર્ગદર્શન અપાતું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાતની કામગીરી પણ આ વર્ષે ઝડપી બની છે. વર્ષ 2025-26માં જિલ્લામાં સરેરાશ 63 થી 66% જેટલી વેરા વસૂલાત કરવામાં આવી. તેમાં મેઘરજ તાલુકો સૌથી આગળ રહ્યો છે. આ તાલુકામાં 81.67% જેટલી વસૂલાત સાથે અંદાજે 19 કરોડ રૂપિયાની આવક નોંધાઈ. જ્યારે બાયડમાં 43.79%, ધનસુરામાં 66.07%, માલપુરમાં 69.5% અને મોડાસામાં 37.97% વસૂલાત નોંધાઈ હતી. બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા આ વર્ષે વસૂલાતની કામગીરી વધુ અસરકારક રહી હોવાનું ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. સરકારના આદેશ બાદ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ વડા કચેરીમાં જિલ્લા ટ્રાફિક અને હાઇવે ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી કરી હેલ્મેટ વગર આવતા 325 જેટલા વાહન ચાલકોને દંડ કર્યો. હવે વાત ખેડૂતોની. સરકાર દ્વારા ખેડૂતોને ટેકો મળી રહ્યો છે. જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવી. મોડાસા સહિત જિલ્લાના વિવિધ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. આ માટે જિલ્લામાં કુલ 4128 ખેડૂતોની નોંધણી કરવામાં આવી. આ તમામ ખેડૂતોને સંદેશ દ્વારા ખરીદી કેન્દ્રો પર બોલાવવામાં આવી રહ્યા હતા. જિલ્લામાં સામાજિક સેવા અને માનવતા મહેકી ઉઠી હોય તેવા દ્રશ્યો મોડાસા ખાતે જોવા મળ્યા. મોડાસાની મૂકબધિર સ્કૂલ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તેમાં 7 જેટલા દિવ્યાંગ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ગયા વર્ષે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તે આયોજન સફળ રહેતા આ વર્ષે ફરીથી સમૂહ લગ્ન યોજાયા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મૂકબધિર બાળકો અહીં અભ્યાસ માટે આવતા હોય છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુવક યુવતીઓ સ્વનિર્ભર બની શકે તે માટે નોકરી સહિતના વિકલ્પો પણ ઉપલબ્ધ બનતા હોય છે. ત્યારે આવા દિવ્યાંગ યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લગ્નોત્સવ યોજવાનો નિર્ણય કરાયો હતો. દાતાઓના સહકારથી યોજાયેલા સમૂહ લગ્નમાં રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. એક તરફ સમાજમાં સમૂહ લગ્ન જેવા સકારાત્મક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બાળ લગ્ન અટકાવવા પણ જિલ્લા તંત્ર સક્રિય બન્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા એકમને 10 જેટલા બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી. હમણાં જ આપ અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અંકિત ચૌહાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સાહેબના સરગમે ગાયેલી ઉમાશંકર જોશીની શબ્દરચનાથી.

0: દીપાલી સોમૈયાએ ગાયેલી મા દૌરા માનુજની શબ્દરચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો કવિતા કૃષ્ણમૂર્તિને, શબ્દો છે તુષાર શુક્લના. પણ એ પહેલા એક સંદેશ.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમેદો ને ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. સમય ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અલાવા આકાશવાણી ઓર દૂરદર્શન

આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 MHz એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા

ટેરરિઝમની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોએ આજે રાજ્યના બીજા પ્રવાસ દરમિયાન વિવિધ રાજકીય પક્ષના આગેવાનો સાથે ચર્ચા કરી. મહેસાણામાં ધરોઈ બંધમાંથી પાણી ઊંચું લાવીને હાંડોલ અને ડભોજ જેવા 14 ગામના તળાવ અને 24 ચેકડેમ ભરવા સરકાર દ્વારા પાઇપલાઇન યોજનાને મંજૂરી અપાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીથી રાહત મળવાની સંભાવના નહીવત. સરહદી પચ્છમ વિસ્તાર માલધારીઓના મુલકમાં પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વિકટ તંગી સર્જાતા પશુપાલકો ચિંતામાં મુકાયા. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં 131 જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળીએ કસૂર ફિલ્મનું ગીત અલકા યજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરમાં, ગીત રચના સમીરની.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળીએ યે હૈ જલવા ફિલ્મનું ગીત કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીત હિમેશ રેશમિયાનું અને ગીત રચના સુધાકર શર્માની.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 239 58 409.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજુ ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો મળ રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળવાના અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો

ના સ્વામીભૂજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. કચ્છ જિલ્લાની ભુજ, અંજાર, માંડવી, મુંદ્રાના નખત અને એમ પાંચેય નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી ગઈકાલે પૂર્ણ થઈ છે. આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર ઘટના બંદરીય નગરી માંડવીમાં જોવા મળી છે. માંડવી સુધરાઈમાં વિપક્ષને એક પણ બેઠક ન મળતા આગામી 5 વર્ષ સુધી આ નગરપાલિકા વિપક્ષ વગર જ કાર્યરત રહેશે. બીજી તરફ જિલ્લાના અન્ય સ્થાનિક સ્વરાજ્યના માળખા માટે પણ સંભવિત તારીખો જાહેર થઈ ચૂકી છે. કચ્છની વિવિધ તાલુકા પંચાયતોના પ્રમુખ અને પદાધિકારીઓની વરણી આગામી 22 અને 23 મેના રોજ કરવામાં આવશે, જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નામની જાહેરાત 25 અને 26 મેના કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓની સત્તાવાર જાહેરાત 26 મેના રોજ કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જર્જરિત અને ભયજનક બાંધકામો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગાંધીધામ, આદિપુર, જોડિયા શહેરોમાં લોકો અને વાહન ચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 131 જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે. માલિકોને આ ઇમારતોનું રિપેરિંગ કરવા અથવા જોખમી ભાગો હટાવવા કડક સૂચના અપાઈ છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 7 અતિ ભયજનક ઇમારતો તોડી પડાઈ છે. ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા કાર્યરત થતાં વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નવો સર્વે કરી યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. કચ્છના સરહદી પશ્ચિમ વિસ્તારમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે. તળાવોના પાણી ખૂટી જતા અને સીમાડાઓ સુકાઈ જતા પશુઓ ઘરના બાવળની ફળીઓ ખાઈને પેટ ભરી રહ્યા છે. ધમ ધપતા પાક અને ભૂખમરાના કારણે દૂધના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે, જ્યારે પશુદાળના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા પાણીનું કોઈ નક્કર આયોજન ન કરાતા માલધારીઓ ઘર વપરાશ અને પશુઓ માટે મોંઘા ભાવના ખાનગી ટેન્કરો ખરીદવા મજબૂર બન્યા છે. વરસાદ બાદ હજુ 1 મહિનો બાકી હોય માલધારીઓ માટે પરિવહન અને પશુધન બચાવવું અત્યંત પડકારજનક બન્યું છે. કચ્છથી દેશની રાજધાની દિલ્હી વચ્ચે મુસાફરોની સુવિધા વધારવા માટે આગામી 22મી મેથી નવી ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેન ભુજથી વાયા બેલડી અને જાલોર થઈને 24 કલાકમાં દિલ્હી પહોંચશે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામેશભાઈ પાંડે 22 મે સાંજે 5 વાગે ભુજ રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ નવી ટ્રેન શરૂ થવાથી ભુજ, બરેલી અને ભુજ દિલ્હી સરાયા રોહિલા ટ્રેનો પરનું ભારણ ઘટશે. આ સાથે જ મુસાફરોને દિલ્હી તેમજ રાજસ્થાનના વિવિધ શહેરો માટે સીધી અને સરળ કનેક્ટિવિટી મળશે. અમેરિકા ઇરાન

થઈ રહી છે. રિટેલ પંપો પર ભીડ ઘટાડવા માટે કન્ઝ્યુમર પંપ ધારકોને ત્યાંથી ડીઝલ આપવાનું બંધ કરવાનો નવો પરિપત્ર કડક રીતે લાગુ કરાયો છે, જેનાથી પંપો પરની લાંબી કતારો હળવી થઈ છે.

યોજાયેલા કલા સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાગીતી 2026નું સમાપન થયું છે. અંતિમ દિવસે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે વિશેષ સત્ર અને લાઇવ પ્રિન્ટ મેકિંગ વર્કશોપ યોજાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર હતું.

en hjelp til å hjelpe. Online e-pharmacy dvara dvaravna vichan nakli dvaravna karugarana bharu discount na virudna All India Organization of Chemists and Druggists dvara aframa avila 24 kalakna deshvrapi bandana elana kachna dvana vepariyo pan judaya ata. Aje kach jila chemist association dvara ahwan na pagle veli saharthi jila dvana tamam medical store sajar bandraya ata. કચ્છના ખ્યાતનામ સાહિત્યકાર બુલેરાય તારાણીની સ્મૃતિમાં આગામી 26મી મેના રોજ સાંજે 6:30 કલાકે ગુંજારી ગામની પંચાયત પ્રાથમિક શાળામાં તારાણીજી ફરી અને તારાણીજી કવિતાઓ શીર્ષક હેઠળ કચ્છી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક શાળા છે જ્યાં તારાણીજીએ શિક્ષક તરીકે સેવા આપી હતી. ભારત વિકાસ પરિષદ અને VRPI માંડવીના સંયુક્ત ઉપક્રમે તેમજ પ્રવીણવીરા એન્ડ કો મુંબઈના સંયુક્તથી યોજાનાર આ કાર્યક્રમમાં નારાયણ ભેરભર અને વાદ્યવૃંદ તારાણીજીની રચનાઓ રજૂ કરશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

સ્મૃતિમાં આગામી 24 નવેમ્બર રોજ સાંજે 6:30 કલાકે ડુંગિયારી ગામની પંચાયત પ્રતિષ્ઠાનમાં કારાણી જે ફરીને કારાણીજી કવિતાઓ શીર્ષક હેઠળ કચ્છી ડાયરાનું આયોજન. ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ કેએસવીકે કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમ ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત 3 દિવસીય કળા સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવિધિ 2024 નું સમાપન. કચ્છના કૌશલ્યવાન યુવાનોને કારણે તેમની કાર્યક્ષમતા અનુસાર રોજગારીની વિશાળ તકો પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે જીતો ભુજ ચેપ્ટર દ્વારા

0: 0810 un número 169 203 51 409.
1: श्रोता मित्रों, ऐसे थे गैर फिल्मी गीतों कार्यक्रम समाप्त थो। आप सांभ रहा छो आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र न प्रसारण। बराबर 7:10 प्रादेशिक समाचार सांभ।
0: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું નામ જ છે પીએમ સૂર્યઘર.

0: नमस्कार, आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार हेमा मोदी वांचे छे। सौप्रथम मुख्य समाचार। राज्य सरकारे एक राष्ट्र एक चूंटणी अंगेना विधेयकने समर्थन आप्युं। मुख्यमंत्री भूपेन्द्र पटेले राज्यमां वाणिज्यिक अने पीएनजी गेसनी उपलब्धता तथा नवा जोड़ाणनी स्थितिनी समीक्षा करी। हवेथी वतन प्रेम योजना अंतर्गत 20 वधु प्रकारना जनहित अने विकासलक्षी कामो हाथ धरी शकाशे। हवे सिरामिक उद्योगोने पण पाइपलाइन गेस जोड़ाण आपवामां आवशे અને આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા। સમાચાર વિગતવાર। રાજ્ય સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું। એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ આજે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી। આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતો વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું છે।
1: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જયારે આ અદભુત વિચારમાં આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે।
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરીને પ્રતિભાવ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાણિજ્યિક અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી। મંત્રીમંડળની બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, માત્ર 2.5 મહિનામાં 40,000 ઘરોમાં નવા ડી પીએનજી ગેસ કનેક્શન અને 13,000 પુનઃ જોડાણ અપાયા છે। તેમણે કહ્યું કે ગુજરાત એનર્જી લિમિટેડ સહિત રાજ્યની તમામ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ મળીને આશરે 85,000 ડી પીએનજી કનેક્શન અને 1,100 વાણિજ્યિક જોડાણ પૂરા પાડ્યા છે।
2: ગામડાઓના
0: સર્વાંગી વિકાસ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વતન પ્રેમ યોજનામાં લોકભાગીદારી વધારવા નિયમોમાં સુધારા કરાયા છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી હવેથી વતન પ્રેમ યોજના અંતર્ગત 20 વધુ પ્રકારના જનહિત અને વિકાસલક્ષી કામો હાથ ધરી શકશે। વિકાસના કામોને 2 શ્રેણી એ અને બી માં વિભાજિત કરાયા છે, જેમાં સરકાર વિકાસ કામોમાં 20-60% સુધીનો ફાળો આપશે। કામની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા ખાતાવાળા અને વિભાગ કક્ષાએ સમિતિઓને સત્તા સોંપાઈ છે। હવે સિરામિક ઉદ્યોગોને પણ પાઇપલાઇન ગેસ જોડાણ આપવામાં આવશે। આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મોરબીમાં સિરામિક 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83 વધીને 670 થઈ છે। તેમણે ઉમેર્યું કે નવા પીએનજી કનેક્શન મળવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને વેગ મળશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાલોલ તાલુકાના મલાર ગામે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું। આત્મા કચેરીના સહયોગથી આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા જ્યારી બની રહી છે। કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે। તેમણે વધુમાં કહ્યું કે ગાય આધારિત ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ પક્ષીઓને બચાવવા અને સ્વસ્થ જીવન જીવવાનો એકમાત્ર માર્ગ છે। રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે એલ એમ રાવે આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કર્યું। તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી। તેમણે સ્ટેશન ઉપર કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતીનું અવલોકન કરી પ્રતિક્રિયા આપી હતી।
2: ખાસ કરીને જે સ્ટેશન છે એમના સાથે કેવી રીતે સહયોગ છે, સંકલન છે. મેટ્રો સ્ટેશનના જે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે એમના સાથે પણ આપણે વાતચીત કરી છે અને કેટલા લાઈનો છે, અમને કોઈ પોલીસ તરફથી વધુ કઈ સહકાર જોઈતી હતી એ બાબતની પણ ચર્ચા થયેલી છે. અને મને ખૂબ સંતોષ છે કે વધુમાં વધુ પેસેન્જર્સ અહીંયા જોડાયેલા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABIDને ફોલો કરશો. સુરેન્દ્રનગર પોલીસ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 125થી વધુ ઘર અને વખાર ચેક કરવામાં આવ્યા. આ દરમિયાન 84 ઘરમાંથી 1,25,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. ચેકિંગ દરમિયાન 8 વોન્ટેડ આરોપીઓ પણ મળી આવ્યા હોવાનું ASP વેદિકા બિહાનીએ જણાવ્યું છે.
3: જીતી ભી HSMCR બુકલેગર ઓર ગૃહ પ્રવૃત્તિ અને ભાગી વાંચી ઇસમ થે ઉન સભી કે ઘર ચેક કરને આયે ઓર ઇસસે સુરેન્દ્રનગર જિલ્લા પુલિસ કોઈ તો કાફી અચ્છી સક્સેસ મિલી કે 8 વોન્ટેડ આરોપી મિલે જિસમે સે એક આરોપી તો એસે થે જિસકે ખિલાફ 3 વોરંટ મિલી હુએ થે ઓર વો ગુનાહ કે પ્રવૃત્તિ કા તો જિસકે ખિલાફ 6 FIR પહેલે દર્જ કી ગઈ થી.
0: વલસાડ જિલ્લા ધરમપુર વરુમાળમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. SOGની ટીમ વરુમાળ ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામે 3 રસ્તા પાસે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મોટરસાયકલ પર જતો શખ્સ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી. આ દરમિયાન મોટરસાયકલના સ્ટેરિંગમાં છુપાવેલી થેલીમાંથી 472 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 53,000 મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સંસાધનોના પુનઃ ઉપયોગના હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત લાંબા સમયથી પડી રહેલા અખાદ્ય તેલના જથ્થાનો સલામત અને યોગ્ય નિકાલ કરવા માટે તેને રિસાયકલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી અંદાજે 45,000ની આવક થઈ છે. કુલ 1,801 કિલો અખાદ્ય તેલના જથ્થામાંથી બાયોડીઝલ બનાવાશે, જેનો ઉપયોગ ફ્યુઅલ એટલે કે બળતણ તરીકે થઈ શકશે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે રાજ્યભરના તમામ નોંધાયેલા વકફ મુતવલ્લીઓ, ટ્રસ્ટીઓ, વકફ હિતધારકો તેમજ સમાજના આગેવાનોને ઉમ્મીદ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા 26 મે 2026 સુધીમાં પૂર્ણ કરવાની અપીલ કરી છે. વકફ સંપત્તિઓની પારદર્શિતા, જવાબદારી, કાયદેસર સંરક્ષણ અને સુવ્યવસ્થિત ડિજિટલ સંચાલન સુનિશ્ચિત કરવા ઉમ્મીદ પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આગામી 7 દિવસ રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસમાં તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું છે.
4: અહેમદાબાદ જિલ્લે આજે 83 ડિગ્રી

0: अमरुद समान वैसा भी हुई। अने आपने एने वही जो तो रोकी रही है तो आपनी धरती माता क्यारे तरसते नथी। मित्रों आगामी चौमासा में आकारवा अने पानी नी एक एक बूंद में धरती में गर्भ में उतरवाना भगीरथ हेतु आज आपणे जन्मोत्सव कार्यक्रम में माहिती मेळवानी छे। सहकारी संस्था द्वारा वरसादी पानी संग्रह अने संचय विषय नी माहिती। मित्रों आ विषय में विस्तृत माहिती लेने आज आपणी साथे टेलिफोनिक लाइन पर छे NICM ના ફેકલ્ટી મેમ્બર તરીકે ફરજ બજાવી રહેલ શ્રી બી બી ગોટી સાહેબ। સૌપ્રથમ મિત્રો આપણે ગોટી સાહેબનું વર્ણ છોડો કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ। રામરામ ગોટી સાહેબ।
1: રામના ચોરો સમર્થન તમામ
0: ગોટી સાહેબ, અમારા ખેડૂત મિત્રોને આપ જણાવશો કે સહકારી સંસ્થા દ્વારા વરસાદી પાણી સંગ્રહ અને સંચય કેવી રીતના કરવો જોઈએ?
1: મિત્રો આપ સૌ જાણો છો કે જળ એ જીવન છે। દરેક આ પૃથ્વી ઉપર રહેતા દરેક પશુ પંખી માનવ પ્રાણી અને જંગલ એવા ખેતીના પાકો આ દરેક જે છે એ પાણી ઉપર આધારિત છે। જો પાણી છે તો જ જીવ છે। એવી જ રીતે નાના ઉદ્યોગો તમે જો તો એમાં પણ પાણીની જરૂરિયાત છે। એટલે પાણી છે એ જીવન જીવવા માટેનું ખૂબ જ મહત્વનું અંગ છે। પાણી જે છે એ દરેક જીવ માટે અમૃત સમાન છે અને આ પાણી આપણને ફક્ત વરસાદથી જ મળે છે। માટે જે પાણી આપણને કુદરતી રીતે મળે છે તે પાણીને આપણે મહત્તમ રીતે કેવી રીતે બતાવી શકીએ છીએ, કેવી રીતે સાચવી શકીએ છીએ, કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ એ ખૂબ જ અગત્યનું છે। અને આપણને કુદરત વરસાદ રૂપે આપે છે અને વરસાદ રૂપે જે પાણી આવી રહ્યું છે એ પાણી આપણે આપ સૌ જાણો છો કે આપણે ગુજરાત પૂરતી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણો બધો વરસાદ પડે છે, નદીનો ઓવરફ્લો થાય છે, નદી કાંઠાના વિસ્તારોમાં નુકસાન થાય છે। તેની સામે ઉત્તર ગુજરાત અને કચ્છ જઈએ જે 500-700 કિલોમીટર દૂર છે ત્યાં ઓછો વરસાદ છે, નદીઓમાં પાણી નથી, ખેતી માટે પૂરું પાણી મળતું નથી, ગામ ડેમો પૂરા ભરાતા નથી। તો આ બે પરિસ્થિતિમાં પાણીની એક બાજુ છત છે, એક બાજુ અછત છે। તો જ્યાં પાણીની અછત છે એવા વિસ્તારમાં પાણી આપણે બચાવવું જોઈએ। પાણી આપણે કઈ પેદા કરી શકીશું નહીં, ફક્ત ને ફક્ત કુદરત આપણને વરસાદ રૂપે જે પાણી આપે છે તે પાણીને આપણે પૃથ્વી ઉપર કઈ રીતે સંગ્રહી શકીએ છીએ, કઈ રીતે સાચવી શકીએ છીએ, કઈ રીતે જમીનમાં ઉતારી શકીએ છીએ એ ખૂબ જ અગત્યની બાબત છે અને એ આજના સમયમાં જરૂરિયાત વાળી છે। આપ સૌ મિત્રો જાણો છો કે વરસાદની માત્રા દિવસે દિવસે ઘટતી જાય છે, વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે। હવે આ પ્રમાણ ઘટતું જવાથી જે કઈ વરસાદ પડે છે એ પાણીને જો આપણે નહીં બચાવીએ તો પાણી છે એ દરિયામાં જતું રહેશે। ગમે તેટલો વરસાદ પડે પણ એ પાણીને જો આપણે જમીનમાં નહીં ઉતારી શકીએ તો આપણે આવતા દિવસોમાં પાણી મળવું મુશ્કેલ છે, આપણા ખેતીના પાકો બચાવવા મુશ્કેલ છે, આપણા જંગલો બચાવવા મુશ્કેલ છે, આપણા પશુ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા પણ મુશ્કેલ છે। માટે આ વરસાદના પાણીને સાચવવાનું બહુ જ અગત્યની બાબત છે। વાત કરું મિત્રો કે વરસાદને પાણીને સંગ્રહ અને સંચય, સંગ્રહનો અર્થ એમ થાય કે જમીન ઉપર જે કઈ પાણી આપણે ભેગું કરીએ છીએ એ પછી ચેકડેમ દ્વારા કરતા હોય, ધારણી દ્વારા કરતા હોય, બોર દ્વારા કરતા હોય, નાના નાના ધારણ બનાવીને કરતા હોય, તો જમીન ઉપર પાણી જે કઈ આપણે ભર્યું છે એ પાણીનો સંગ્રહ છે અને એ પાણીનો ઉપયોગ આપણે જયારે પાણીની અછત ઉભી થાય ત્યારે ચોક્કસ રીતે એ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે વાત કરે સંચય, સંચયનો અર્થ એવો થાય કે એ પાણીને આપણે જમીનમાં ઉતારવાનું છે। દાખલા તરીકે આપણા રહેણાંક વિસ્તારમાં આપણા ધાબા ઉપર, છત ઉપર, સજા ઉપર જે કઈ વરસાદ પડે છે એ વરસાદના પાણીને પાઇપલાઇન દ્વારા, કાળીય દ્વારા આપણે નીચે ઉતારી અને જો સોર્સ કુવામાં આપણે ઉતારી દઈએ તો એ પાણી છે એ જમીનમાં સંગ્રહ થયો છે અને જમીનમાં જે પાણી સંગ્રહ થાય છે એ જમીનમાં આજે પાણી

যে অহংকার সভা যে এনজিও যে সরকার যে

સુજ્ઞાન સંતાને બનાવી છે, જેના નામે આપણી જિલ્લા સહકારી બેંકો છે, રાજ્ય નામે રાજ્ય સહકારી બેંક છે, આવું નવું દૂધનું માળખું ગામડામાં આપણે દૂધ સહકારી બનાવી છે, જેના નામે દૂધ સહકારી સંઘ છે, રાજ્ય નામે દૂધ માર્કેટિંગ ફેડરેશન છે. તો આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે સીધી ખેડૂત અને ખેતી અને ગામડા સાથે સંકળાયેલી છે. આ સહકારી સંસ્થાઓએ આમાં યોગદાન આપવા માટે પોતાનું કામ કઈ રીતે ઉત્તરદાયિત્વ અદા કરી શકે છે તે આજની તાતી જરૂરિયાત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે પાણી માટે આપણે એવું કહેવાય કે તરસ લાગે ત્યારે કુએ ગાળવા જશું તો આપણે તરસ છીપાવવાની નથી. એવી જ રીતે જયારે પાણીના વૃક્ષો મારવાના આવે કે પાણી નથી, પાણી નથી, પાણી નથી, ત્યારે સરકારની ઘણી બધી યોજનાઓ આવી જાય, એજન્સીઓ આવી જાય, તો એવી વખતે પણ આપણે દરેકને પાણી પૂરું પાડી શકતા નથી. પરંતુ તદંતરી રૂપે આ સરકારી સંસ્થાઓ વરસાદના પાણીને બચાવવા માટે આગળ આવે તો ચોક્કસ રીતે સ્થાનિક કક્ષાએ જે કઈ જરૂરિયાત હશે તે જરૂરિયાત પ્રમાણે કરી શકે છે. તમને એમ થાય કે ભાઈ આ સહકારી સંસ્થાઓ કેવી રીતે યોગદાન આપી શકે, તો સૌથી પહેલી બાબત કહું કે જે સહકારી સંસ્થા આર્થિક રીતે સદ્ધર છે, તેની પાસે પૂરતા ભંડોળ છે, એવી સહકારી સંસ્થા, એ પછી ગામડાની હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય કે રાજ્યની હોય, એવી સહકારી સંસ્થા પોતાની વ્યવસ્થાપન કમિટીમાં એક ઠરાવ કરે કે આપણી પાસે એટલું ભંડોળ છે, એ પૈકી એટલું ભંડોળ આપણે આ જળ સંચય અને જળ સંગ્રહની કામગીરીમાં વાપરવું છે. તો આવી રીતે તાલુકાની સહકારી સંસ્થાઓ ભેગી થાય, જિલ્લાની સહકારી સંસ્થાઓ ભેગી થાય અને દરેક પ્રકારની સહકારી સંસ્થાઓ પરસ્પર એકબીજાનો સહકાર સાધીને આમાં યોગદાન આપે. સૌથી પહેલું કામ સર્વે કરવાનું છે. તમામ સહકારી સંસ્થાઓની જે રકમ થાય તે સામે સરકાર શ્રીને રજૂઆત કરીએ અને સરકાર શ્રીને આ કામગીરીમાં સહભાગી બનાવીએ અને આ કામગીરીમાં સહભાગી બનાવીને સરકાર શ્રીનું પણ યોગદાન લઈએ તો સહકારી સંસ્થાઓનું ભંડોળ, સરકાર શ્રીનું ભંડોળ, બંને ભંડોળ ભેગા કરીને આપણે કામગીરીમાં આગળ આવવું જોઈએ. તો એમ થાય કે ક્યાં કામગીરી કરવી, તો સૌથી પહેલી બાબત કે જ્યાં ઓછો વરસાદ પડે છે, પાણીની અછત વારંવાર ઉભી થાય છે, ઉનાળામાં પીવાના પાણીનો પણ પ્રશ્ન થતો હોય છે, આવા વિસ્તારને આપણે પ્રથમ અગ્રિમતા આપવી જોઈએ. હવે કેવા વિસ્તારમાં શું કામ કરવું છે, કેવી રીતે કામ કરવું છે, એના માટે સરકારશ્રીની એજન્સી, સરકારશ્રીની એજન્સી આપણને ટેકનિકલ માર્ગદર્શન આપશે, ડિઝાઇન આપશે, બજેટ આપશે, ક્યાં કેવું સ્ટ્રક્ચર ઉભું કરવાની જરૂરિયાત છે એ પ્રમાણે આપણને માર્ગદર્શન આપશે. આ તમામ સહયોગ આપણે સરકારશ્રી પાસેથી લઈએ, નાણાકીય સહયોગ સરકારશ્રી પાસેથી લઈએ અને આપણી સહકારી સંસ્થાઓ એમાં નાણાકીય સહયોગ આપે, સાથે સાથે જે કઈ કામગીરી થઈ રહી છે એ કામગીરીનું સતત મોનિટરિંગ આપણી સહકારી સંસ્થાઓએ કરવું જરૂરી છે. અને એ સહકારી સંસ્થાઓ જો કામગીરી કરીને એનું પૂરું મોનિટરિંગ કરે તો ચોક્કસ રીતે આપણે આ કામ કરી શકાય. હવે વાત એવું છે કે સરકારશ્રી આપણને ટેકનિકલ માર્ગદર્શન આપ્યું, ડિઝાઇન આપી, બજેટ આપ્યું, ફંડ ફાળવ્યું, આપણું પૂર્ણ બેરાણું કામગીરી માટે આપણે જે તે કામ કરનારને આપણે કામ આપ્યું, કામગીરી ચાલુ થઈ. તો ઉનાળાનો સમય એવો છે મિત્રો, આ સમયમાં લગભગ ખેતીમાં પાક હોતા નથી, એમ તળાવમાં પાણી બહુ ઓછા હોય, નદીઓમાં પાણી બહુ ઓછા હોય, આવા સમયે જે કઈ કામ કરવાનું છે તે કામ આપણે સરળતાથી કરી શકીએ. આ દ્વારા આપ સૌને કહેવાની છે મિત્રો, આ કામ મારું નથી એવું કે આપણું કામ છે એમ કરીને આપણે ચાલવાનું છે, મારું છે એમ નહીં, આ કામ આપણું છે, આ કામ અમારું છે, અમારા માટે છે,

0: લાવવું જરૂરી છે. હવે આપણે થાય કે આપણે શું શું કરી શકીએ છીએ, આપણે કામ કરવા માટે જે કઈ કામ કરવાનું થાય છે એના માટે મેં આપણે જે છે દેશભર આપણી હોય ટેકનિકલ માર્ગદર્શન સરકાર શ્રી હોય જે કામ થઈ રહેલું છે તે કામ પૂરી માત્રામાં થાય છે કે કેમ, પૂરી ગુણવત્તાવાળું થાય છે કે કેમ, ક્યાં કયા સ્ટ્રક્ચર ઉભું કરવાની જરૂરિયાત છે તે પ્રમાણે ત્યાંનું સ્ટ્રક્ચર ઉભું થાય છે કે કેમ, અને જે કોઈ સ્ટ્રક્ચર ઉભું થયું છે તે સ્ટ્રક્ચર બરાબર યોગ્ય છે કે કેમ, આ બધું દેખભાળ આપણે સરકારી સંસ્થાના હોદ્દેદારો તરીકે આપણે એમાં પૂરતી દેખભાળ રાખવી જોશે તો જ આપણું એમાં યોગદાન હશે. ફક્ત ભંડોળ આપીને બેસી જશું તો કામની ગુણવત્તા થવાની નથી, આગળ જવાનું નથી. આપણે ભંડોળ પણ આપવાનું છે, દેખભાળ પણ કરવાની છે અને સાથે સાથે કામમાં સહયોગ આપવાનો છે. ભાઈ આપણે બધી મંડળીઓ આપણે સહકારી સંસ્થાઓ એક થાય છે, સહકારી સંસ્થાઓ પરસ્પર એકબીજાનો સહકાર આપે છે, બધાનું ભંડોળ પણ થયું છે, કામગીરી આગળ વધે છે. તો કામગીરી શું કરી શકાય? વરસાદના પાણીને સંગ્રહ કરવા માટે અને સંચય કરવા માટે સૌથી પહેલી કામગીરી હોય તો એ છે કે આપણે સ્થાનિક કક્ષાએ વરસાદના માપ પ્રમાણે, વરસાદની માત્રા પ્રમાણે, જમીનના ધોરણ પ્રમાણે, ક્યાં કેવું નદીનું વાપરું છે એને આપણે બાંધવાની જરૂર છે, ક્યાં હાડબંધ બાંધવાની જરૂરિયાત છે, ક્યાં જેકડેમ બાંધવાની જરૂરિયાત છે, ક્યાં ખેત તલાવડી કરવાની જરૂરિયાત છે, ક્યાં આપણું ચેકડેમ બનાવેલું જૂનું છે એને રિપેર કરવાની જરૂરિયાત છે, ક્યાં આપણે ચેકડેમ ને ઊંડો ઉતારવાની જરૂરિયાત છે, ક્યાં આપણી નાની નદી છે એને ઊંડી ઉતારવાની જરૂર છે. આજે આપ જોવો છો જળ સંગ્રહ જળસંગ્રહની કામગીરી અગાઉ થયેલી અને અગાઉ થઈ જવો એમાં તળાવ હોય તો તળાવમાં કામ પુરાઈ ગયેલો હોય, સુસરી થઈ ગયો પાણી હવાતું ન હોય, નદીઓ એકદમ નાની નાની મોટી મોટા નદીઓ સુસરી થઈ ગયો પાણી સમાતું ન હોય, જે કઈ હાથમાં બાંધ્યા છે બોરી બંધ બાંધેલા છે એ તૂટી ગયેલા હોય, બધું જ કામ આપણે કરવાનું. સૌથી પહેલી બાબત જે આપણે સૌથી પહેલા કીધું કે આપણે રહેણાંક વિસ્તારમાં જે પાણી વરસાદનું પડે છે આપણા ઘર ઉપર માથા પર આપણા ધંધા પર, એ પાણીને ફાળિયાની પાઇપ દ્વારા નીચે ઉતારીને જમીનમાં ઉતારવાનું આ પહેલું કામ. બીજું કામ ખેડૂત તરીકે આપણે વાત કરીએ તો ખેતરમાં જ્યાં વરસાદનું પાણી પડે છે ત્યાં જ્યાં નીચાણવાળો ભાગ છે ત્યાં ખેત તળાવડી બનાવીએ અને આખા ખેતરનું પાણી જે છે તે એ તળાવડીની અંદર ભરાઈ જાય અને એ તળાવડીનું પાણી આપણને બે રીતે ઉપયોગી થાય. જયારે વરસાદ ના હોય અને પાણીને પાણી ભાવ હોય ત્યારે ઉપયોગમાં આવે, સાથે સાથે એ તળાવ તળિયેથી જમીનમાં પાણી પણ ઉતરશે. બીજી વાત એ છે કે આપણું ખેતરમાં જે ઢોળાવવાળું છે એ કરાવવાનું છે, વરસાદનું જે પાણી પડે છે ચારે બાજુથી જતું રહે છે, જમીનનું ધોવાણ થાય છે, એવી વખતે ખેતર ફરતી એક કેનાલ બનાવવામાં આવે અને એ ખેતર ફરતી કેનાલ બનાવીએ તો વરસાદનું પાણી જે કઈ ખેતરમાં પડે છે તે પાણી આપણી ફરતી કેનાલમાં આવે, જમીનનું ધોવાણ અટકે, વરસાદનું પાણી બહાર જાય નહીં, જમીનમાં ઉતરે અને એ આપણને કુવાને બોર માત્ર ઊંચા લાવવામાં મદદ કરે. હવે ત્યાં જઈએ તો ત્યાં ડુંગરાઓમાં વરસાદ પડે છે, પડતર જમીનો એવી છે, સરકારી જમીનો એવી છે કે જ્યાં નાના નાના વોટલા છે, નાની નાની નદીઓ છે, તો એ પાણી ક્યાં જતું રહે છે? આ બધું પાણી ભેગું થાય મોટી નદીમાં, મોટી નદીમાંથી દરિયામાં જતું રહે, તો એને અટકાવવા માટે જ્યાં વરસાદ પડે છે ત્યાં જ પાણીને અટકાવવાની જરૂર છે. એમાં આપણે ક્યાં આગળ આગળ બાંધવાની જરૂર છે, ક્યાં નાખું બાંધવાની જરૂરિયાત છે, ક્યાં કેવી રીતે આપણે પાણીને રોકી શકીએ છીએ, કેટલા ઢોળાવથી રોકી શકીએ છીએ, આ કામગીરી આપણે સર્વે કરીને કરવાની છે. આ રીતે પડતર જમીન જે છે, ઉંડાણવાળી જમીન છે, ઉંદરવાળી જમીન છે, એમાં જે વરસાદ પડે છે એ વરસાદને જ્યાં પડે છે ત્યાં ને ત્યાં અટકાવીને આગળ જતું અને વહેવા દેવાનું નથી અને એના માટે જે સ્ટ્રક્ચર ઉભા કરવાના થાય એ સ્ટ્રક્ચર આપણે ઉભા કરવા જોઈએ. હવે આવા જે કઈ સ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ ત્યાં ત્યાં જેવી જરૂરિયાત છે તે પ્રમાણે એ સ્ટ્રક્ચર જે છે ને એ વરસાદના પાણીને ભરવા માટેના એક વાસણ છે અને આ વાસણ જે છે એ વાસણ આપણે બનાવીએ કે જેથી કરીને આપણે સંગ્રહેલું પાણી આપણને ઉપયોગમાં આવે. સાથે સાથે જે રીતે આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ એ પાણીનો સંગ્રહ કરેલું પાણી ઉપરથી તો આપણે લઈ શકીએ છીએ, પણ ત્યાં ડેકનેપ બનાવ્યો છે, ત્યાં દરીબંધ બનાવેલો છે, ત્યાં હાડબંધ બનાવેલો છે, ત્યાં છત્રપતિ કેનાલ બનાવેલી છે, એમાં જે પાણી રોકાયેલું છે એ પાણી જમીનમાં નીચે પણ ઉતરશે. જેને કહેવાય જળ સંચય. અને જળ સંચય નું કામ પણ આ રીતે ભરાવાથી થાય. ઉપરના પાણીનો ઉપયોગ થાય અને વધારાનું પાણી જમીનમાં ઉતરી જાય. જે દરિયામાં વહી જતું છે એ આપણે જમીનમાં રોકી લીધું અને આપણને કામ લાગી ગયું. તો આ રીતે આપણે આપણા સ્ટ્રક્ચર બનાવવા માટે આપણે આગળ આવવાની જરૂર છે. મારા સરકારી સંસ્થાના સંચાલકોને મારે ખાસ કરવાની છે કે આપ સૌ ખૂબ સારી સરકારી સંસ્થાઓ છે. આપણી સરકારી સંસ્થાઓ સારો એવો નફો કરી રહી છે. એ ગામડાથી લઈને તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલની તમામ સરકારી સંસ્થાઓ કે જે સીધી ખેતી અને ખેડૂત સાથે સંકળાયેલી છે, ગામડા સાથે સંકળાયેલી છે, આવી સરકારી સંસ્થાઓ એક થઈ જાય.
1: સાથે

0: नमस्कार आकाशवाणी समाचार प्रवेश अग्निचरण कीजिए मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी और रूम में भारत और इटालिया द्विपक्षीय संबंध में विशेष व्यूहात्मक भागीदारी में स्तर पर ले जाने निर्णय पर होनी जाहिरत करी। इटली के प्रधानमंत्री जॉर्जिया मेलोनी ने कहा कि बन्य देश में द्विपक्षीय संबंध हमें तेमनी संपूर्ण क्षमता प्राप्त करने सक्षम। एक राष्ट्र एक चुनाव विधेयक ने गुजरात सरकार को संपूर्ण समर्थन। डीआरडीओ मानव रहित हवाई वाहन मिसाइल ULPGM-B3 નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું। વૈશ્વિક અનિશ્ચિત ભાવો વચ્ચે પણ ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન। આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ કર્યો। મુખ્ય ક્ષેત્રોમાં બંને દેશના સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલી આ બેઠકમાં વેપાર રોકાણ ટેકનોલોજી સંરક્ષણ સ્વચ્છ ઉર્જા અને વ્યૂહાત્મક ભાગીદારીમાં સહકાર વધારવા પર વિશેષ ભાર અપાયો। બંને નેતાએ પરસ્પર હિત સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી હતી।
1: भारत और इटली एकमत है कि आतंकवाद मानवता के लिए गंभीर चुनौती है। टेरर फाइनेंसिंग के खिलाफ हमारी साझा पहल ने पूरे विश्व के सामने एक महत्वपूर्ण उदाहरण प्रस्तुत किया है। यूक्रेन, पश्चिम एशिया तथा अन्य तनावों को लेकर हम लगातार संपर्क में रहे हैं। भारत का मत स्पष्ट है कि सभी समस्याओं का समाधान डायलॉग और डिप्लोमेसी के माध्यम से होना चाहिए।
0: ચર્ચા બાદ બંને મહાનુભાવોએ સંવાદોના સંમેલનમાં સંયુક્ત નિવેદન આપ્યું હતું। તેમાં શ્રી મોદીએ ભારત અને ઇટાલીએ પોતાના દ્વિપક્ષીય સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી। તેમણે કહ્યું બંને દેશ સંયુક્ત વ્યૂહાત્મક કાર્યયોજના 2025-2029 દ્વિપક્ષીય સંબંધ માટે વ્યવહારિક અને ભવિષ્યલક્ષી માળખું પૂરું પાડે છે। શ્રી મોદીએ કહ્યું કે ભારત ઇટાલી સંરક્ષણ ઔદ્યોગિક વ્યૂહરચનાએ સૈન્ય સામાનમાં સહ વિકાસ અને સહ ઉત્પાદનનો માર્ગ મોકળો કર્યો છે।
1: दोनों देशों के स्टार्टअप रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं। हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है। मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है। हम मिलकर शिपिंग पोर्ट्स मॉडर्नाइजेशन लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे।
0: આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે બંને દેશ તેમના સંબંધને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છે। હવે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવામાં સક્ષમ છે। ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને સંપૂર્ણ સમર્થન આપ્યું। ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે સંયુક્ત સંસદીય સમિતિ JPC સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે સરકારના સહકારની તૈયારીઓ રજૂ કરી હતી।
2: આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એ દેશના હિતમાં રાજ્યના હિતમાં દેશના સૌ નાગરિકોના હિતમાં તેના અદભુત વિચારમાં આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે।
0: લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીની ટીમે ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ, વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી। દરમિયાન તમામ લોકોએ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે પોતપોતાના વિચાર સમિતિ સમક્ષ રજૂ કર્યા। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગામી નીટ યોજી પુનઃ પરીક્ષાની સુરક્ષિત નિષ્પક્ષ અને યોગ્ય સંચાલન માટે કડક દેખરેખ અને સઘન સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર આપ્યો। નવી દિલ્હીમાં કેન્દ્રીય સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાઓની સાથે એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં શ્રી પ્રધાને આ વાત કહી હતી। આ બેઠકમાં અનામી ઓનલાઈન જૂથના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા પ્રસાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। શ્રી પ્રધાને એવા નેટવર્ક પર કાર્ય

સંદેશ આપે જેમાં ખોટી માહિતી ફેલાવનારા માધ્યમોને સક્રિય રીતે ઓળખવા, અવરોધિત કરવા અને બંધ કરવાનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આગામી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ફોલો કરશો. દેશે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી. સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન DRDO માનવરહિત હવાઈ વાહન પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ UAPGM-V3 નું અંતિમ વિકાસ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મિસાઇલના પરીક્ષણ દ્વારા DRDO, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, સંરક્ષણ સહ ઉત્પાદન ભાગીદારો અને ઉદ્યોગ જગતની પ્રશંસા કરી હતી. તેમાં ટેન્ક વિરોધી ભૂમિકા માટે હવાથી જમીન નળ અને ડ્રોન હેલિકોપ્ટર તથા અન્ય હવાઈ લક્ષ્યો માટે હવાથી હવામાં તેની અસરકારકતા અંગે માહિતી આપી હતી. શ્રી સિંહે આની સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં વ્યૂહાત્મક સિદ્ધિ ગણાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સિયોલમાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ સંપાદન કાર્યક્રમ વહીવટી મંત્રી લી જોંગ ચોલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ બેઠકમાં બંને પક્ષ સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને નિકાસની તકનું સર્જન કરવા પરસ્પર પ્રયાસનો લાભ ઉઠાવવા પર સંમત થયા. સર્વોચ્ચ અદાલતે વસ્તી ગણતરી 2027 હેઠળ જાતિ આધારિત ગણતરી કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી. અદાલતે જણાવ્યું કે આ મુદ્દો સરકારના નીતિગત અધિકાર ક્ષેત્રમાં આવે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કહ્યું કે પછાત વર્ગના વિકાસલક્ષી ઉકેલ તૈયાર કરવા સરકારે તેની સંખ્યા જાણવી જરૂરી છે. આવા આંકડાઓ એકઠા કરવા કોઈ ખોટી વાત નથી અને આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો. ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.4% રહેવાનું અનુમાન લગાવાયું છે. તેના કારણે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વધતું મુખ્ય અર્થતંત્ર તરીકે યથાવત રહેશે. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇંગો પિટાલીએ વિશ્વ આર્થિક સ્થિતિ અને સંભાવના અહેવાલની મધ્ય વર્ષના તારીખોની માહિતી અંગે પત્રકારોને માહિતી આપતા કહ્યું, ભારતની મજબૂત ગ્રાહક માંગ, જાહેર રોકાણ અને સેવા નિકાસમાં વૃદ્ધિ તથા અર્થતંત્રને ટેકો આપી રહી છે. જોકે અહેવાલમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન GDPનું પૂર્વાનુમાન 6.6% ઘટાડીને 6.4% કરાયું છે, પરંતુ આવતા વર્ષે વૃદ્ધિમાં તેજી આવવાની શક્યતા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી 65મી મેચમાં અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. હારમાં મળતા અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 24 રન કર્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ કોલકાતાની ટીમ 8મા અને મુંબઈની ટીમ 9મા ક્રમાંક પર છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડાએ મહિલાઓ, બાળકો અને કિશોરોના આરોગ્ય માટેની વૈશ્વિક કાર્યસૂચીને આગળ વધારવા ભારતની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. તેમણે આજે જિનેવામાં 79મી વિશ્વ આરોગ્ય સભા દરમિયાન માતા, નવજાત અને બાળ આરોગ્ય માટે ભાગીદારી PMMCHના બોર્ડ અધ્યક્ષ હેલન ક્લબ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. દરમિયાન શ્રી નડ્ડાએ બોર્ડના ઉપાધ્યક્ષ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે PMMCHમાં ભારતની સક્રિય નેતૃત્વ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી

0: મીટર એટલે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરમાથુરી.
1: આઈએસ કાર્યક્રમ હવા મહેલ.

0: पानी पीने की तो मैं अच्छा करो
1: तो
0: जाती हूँ आज।